નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યો છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ એણે તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે

0: પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એ એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે, એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યા અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડું મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કાંઈ પણ કાર્ય કરો તો એના માટે

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે। બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન।
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે। તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: ચિતે પ્રસન્ને ભુવનમ, પ્રસન્નમ ચિતમ વિષ્ણે, ભુવનમ વિષ્ણમ અતો ભિલાસુ યદિ તે સુખે, સ્યાત ચિત્ત પ્રસાદે પ્રથમ યત્સ્વી. મન પ્રસન્ન હોય તો સર્વ જગત પ્રસન્ન દેખાશે, મન ખિન્ન હશે તો આખું જગત ખિન્ન દેખાશે. એટલે સુખની આકાંક્ષા જો હોય તો કાયમ મનને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ. કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. તો કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજીએ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી માનું આગમન આપ સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો
1: મળી કોકા કોક ને માર નાખું રોજ રોજ ત્યારે ખબર આવે.
0: કલ હું
2: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મળ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરે. પછી બુદ્ધ કે ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે એટલે મને થોડુંક મોડું થાય છે, વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ ને, તમારે જે કઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્ય પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે પણ તમે ગાળો દો છો, હું લઉ તો ને, તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારે આમાં જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનું ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
1: કઈ ન થાય.
2: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાન કે કોઈની ટીકા

0: ટીકા એ કાંઈ જેને આંદોલિત કરી શકતો નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
1: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: ગીતામૃતમમાં ભગવદ્ ગીતાને જોતા જોતા આપણે 12મા અધ્યાયના એક બહુ જ સુંદર પ્રકરણ તરફ પહોંચી ગયા છીએ. ઈશ્વર પોતે આવીને આપણને એમ કહે કે તું મને પ્રિય છે. પ્રિય કેવો સરસ શબ્દ છે. કોને પ્રિય? ઈશ્વરને પ્રિય. આપણને નાની નાની વસ્તુઓ પ્રિય હોય છે. કેટલાક લોકોને ગુલાબનું ફૂલ પ્રિય હોય છે, કેટલાક લોકોને અમુક પ્રકારની મિષ્ટાન્ન પ્રિય હોય છે, મીઠાઈ. જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી વસ્તુઓ પ્રિય હોય. આ પ્રિય શબ્દ છે ને ત્યાં, એ શેને માટે છે? કેવળ ગમવું એના માટે છે. આ વસ્તુ ગમે છે ને આ વસ્તુ નથી ગમતી, આ ગમા અણગમાથી તો પર થઈ ગયો છે, ત્યારે તો ભક્ત બન્યો છે. એની તો વાત અત્યાર સુધીમાં અનેક વખત આપણે કરી. ગમા અણગમાથી પર થઈ ગયા પછી પણ એમ કહે કે મને જો કોઈ પણ વસ્તુ હવે હોય તો ઈશ્વર, તે સિવાય કઈ નહીં. મેરે તો ગિરિધર ગોપાલ દૂસરો ના કોઈ. અને એમ થયા પછી પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી. જો પગે ઘૂંઘરું બાંધીને મીરા નૃત્ય કરતી હોય તો એ ઈશ્વરને માટે કરે છે, પોતાને માટે નથી કરતી. આ સ્થિતિ એ પહોંચી જાય, ઈશ્વર તો મને પ્રિય છે. મીરાબાઈ એક પદમાં કહે છે, જોગી મત જા મત જા મત જા, પાંવ પડું મેં તેરી ચેરી હોઉં, મન છોડીને ના જા હે જોગી. પાછો જોગી સંબોધન કરે છે. અને પછી બહુ જ સુંદર એ પદ છે, એમાં એમ કહે છે કે અગર ચંદન કી ચિતા સજાઉં, અપને હાથ જલા જા, બલ જલ કર ભઈ રાખ કી ઢેરી

અંગ બબૂત લગાજા. હું અગર અગ્રચંદન ની ચિતા બનાવું, એની ઉપર જાતે સુઈ જવું ને હું ભસ્મ થઈ જવું, એ ભસ્મ તું લગાય ને પછી કહે કે હું જોગી છું, તો એક તો થઈ ગયા ને તાદાત્મ્ય, હું બળી જાય. પણ હું બળી ગયું, હું ખતમ થઈ ગયું, નિરહંકાર થયો, પછી પણ જો એ અંગ ઉપર લગાવે ત્યારે એને મારા માટે પ્રેમ છે એ સિદ્ધ થાય. મને એના માટે પ્રેમ છે એટલું પર્યાપ્ત નથી. અહીંયા ઈશ્વર કહે છે કે મને મારો ભક્ત પ્રિય છે, હું ભક્તને પ્રિય છું, મને મારો ભક્ત પ્રિય છે. અદ્ભુત વાત છે, અદ્ભુત વાત છે. ઈશ્વરને પ્રિય બનવું આપણને તો હોય, ઈશ્વરને પ્રિય બનવું એની વાત 13માં 14માં શ્લોક થી 12માં અધ્યાયમાં શરૂ થઈ છે. છેલ્લે છેલ્લે એમ કહ્યું તું, આમ તો આગળ કહ્યું તું, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમ નિરહંકાર સર્વ સમદુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય. આવા તો બનવું પડે, આ તો બધી ગુણોની યાદી છે, પણ આ ગુણો એકમેક સાથે સંકળાયેલા છે, એકની સાથે બીજો સ્વાભાવિક રીતે રહેલો છે. નિર્મમ અને નિરહંકાર આમાં શું ભેદ કરવાનો છે, અને એ જ હોય તો પછી અદ્વેષ્ટા હોય એમાં કોઈ શંકા જ નથી, અને એને જ યથાત્મા કહીએ એમાંય કોઈ આપણને. યથાત્મા એટલે ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, આ જે બધું જ છે એને જેણે પોતાના વશમાં કરી લીધું છે એ એના વશમાં છે, એને યથાત્મા કહેવાય. યથાત્મા દ્રઢ નિશ્ચય, અને એ વખતે એ નિશ્ચયની અંદર દ્રઢ હોય. કયા નિશ્ચયની અંદર? કે મારું સર્વસ્વ ઈશ્વરને જ સમર્પિત છે એવો જે નિશ્ચય છે એની અંદર હું ચલિત થવાનો નથી. બધું જ સમર્પણ કરી દીધું છે એવો દ્રઢ નિશ્ચયી માણસ. યથાત્મા દ્રઢ નિશ્ચય, અને તો પછી મય્યર્પિત મનો બુદ્ધિ, એના મન અને બુદ્ધિ ઈશ્વરને અર્પિત સમર્પિત થઈ ગયા છે એમાં પણ શંકા નથી. આજો ગુણો કેવા એકબીજાની સાથે સંકળાયેલા છે. મય્યર્પિત મનો બુદ્ધિ, મન અને બુદ્ધિ મારી અંદર સમર્પિત થઈ ગયા છે. આગળ વાત કરી હતી ને કે મય એવ મને આદત્સવ મય બુદ્ધિ નિવેશય, અહીંયા એની જ વાત છે. એવો જે ભક્ત આ પ્રકારનો થાય, યો મદ ભક્ત સ મે પ્રિયઃ, તે મને પ્રિય છે. અહીંયા તે હી અને શી વચ્ચે અંતર કરવાનું નથી, ચાલ્યા કરે છે બધા માટે. એ ભક્ત મને પ્રિય છે. આવો જો હોય ભક્ત તો કેવો થઈ જાય. 15માં શ્લોક થી આપણે આજે આગળ ચાલીએ છીએ.

मुक्तो यस्स च मे प्रियः। आवो भक्त पण मने प्रिय छे। सच मे प्रियः अने च एटले अने અને આવો ભક્ત મને પ્રિય છે। અલબત્ત જે મૂળ વાત છે એમાં બધું જ આવી જાય છે, પણ વધારે વિશ્લેષણ કરીને બતાવે છે, છૂટું કરીને બતાવે છે આપણને, જેથી સહેજ પણ શંકા ક્યાંય રહે નહીં। યસ્માન્નો દ્વિજતે લોકઃ, જેનાથી કોઈને ઉદ્વેગ થતો ના હોય,

इज्जतो होए अने को क्या आयो तो एने जोईने लोकों ने उद्वेग थयो। ज्यां सुधी लोकों ने भक्तपणानी प्रतीति नरसिंह मेहतानी ना थई त्यां सुधी एनाथी लोको ईर्ष्या करता था कि एने कई अस्वीकार करवा माटे मतता था। भक्त तो एवो होय के एनाथी कोई ने उद्वेग ना होय, कोई ना माटे एने उद्वेग ना होय। मात्र उद्वेग नहीं गणवानो, बधा भाव गणवाना। यस्मान नो द्विजते लोकः, जेना वडे जगत मां कोई ने उद्वेग ना होय, अने लोकान नो द्विजते जयः, अने जे लोक मां कोई ना कारणे उद्वेग पामतो ना होय। हर्ष अमर्ष भय उद्वेग आ बधा थी मुक्त। हर्षामर्ष भयो द्वेगैर मुक्तो यः सच मे प्रिय, ए मने प्रिय छे। एने हर्ष पण ना होय, राजी नाराजी, खुशी ना खुशी, एने थी मुक्त। अमर्ष एने छे ज नहीं। मेरी साड़ी से तेरी सफेद क्यों, नहीं मारा थी आ चढ़िया तू छे, नहीं। अमर्ष हर्षामर्ष भयो द्वेगैर, कोकनी उन्नति जोई एने कंईक थई गयो। आ वात बधी आई गई छे, ईर्ष्या द्वेष बधुं बधुं एक साथे जनामां होय ज नहीं, बधा भावो थी એ મુક્ત થઈ ગયો હોય એ વાત અનેક વખતે કહેવાય છે, અહીંયા પણ નામ દઈ દઈને કહે છે। હર્ષામર્ષ ભયો દ્વેગૈર મુક્તો યા સચમે પ્રિયઃ, એ મને પ્રિય છે। આવા બનો, ઈશ્વરને ગમો, અંતે ઊંધા બનો, ઈશ્વરને ન ગમો। તમને ગુસ્સો આવતો હોય, ક્રોધ આવતો હોય, પૂજા કરતી વખતે પણ કોઈક કંઈક કહેવા આવે, તમે ત્યાંથી બરાડો પાડતા હો, તો ભાઈ એનો અર્થ શું છે? અને કોઈક મને ભગવાન પ્રિય છે, ભગવાન પ્રિય છે, પણ ભાઈ તું ભગવાનને પ્રિય નથી, યાદ રાખજે। ભગવાનને પ્રિય થવા માટે તો મારું બધું છોડવું પડે, મારું જેને કહીએ ને એ બધું છૂટે ત્યારે બને। એટલે કહે છે 16મા શ્લોકમાં કે અનપેક્ષા શુચિર

मद्भक्तस्य मे प्रियः अनपेक्षः। कोई पण प्रकारनी अपेक्षाओ जेनी शेष नथी, कोई अपेक्षा विना नो, कोई खेवना बाकी नथी। अनपेक्षः अपेक्षा विना नो कशी कोई अपेक्षा नथी। જે જેમ બને છે તે તેમ ભલે બન્યા કરે, એને કોઈ અપેક્ષા નથી। એને કરવાના કર્મો કાર્યો જે કંઈ છે ફરજના ભાગરૂપે બધા કર્યા કરે છે, પણ અનપેક્ષા અપેક્ષાથી આગળ આવી ગયું ને સર્વ કર્મ ફલ ત્યાગ। અનપેક્ષા અપેક્ષા વિનાનો કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ એને છે નહીં। શુચિહી પવિત્ર, શુચિહી એટલે પવિત્ર, સમજવું પડે। સારામાં સારો સાબુ લઈને બરોબર નહાય, તેલ ફૂલે લગાવે અને એમ કહે કે હું પવિત્ર, હું શુચિ શુદ્ધ છું, હવે મારામાં કોઈ અશુદ્ધિ નથી। ખરી વાત છે, પણ આ શુચિ થઈએ તો બાહ્ય શુચિ થઈ। નદીમાં નાવા ગયા, સરસ મજાની રેત છે, ઘસી ઘસીને નાયા, પવિત્ર થયા, ગંગાના પાણીમાં નાયા છે, ગંગાની રેત મલમલ નહાય, તો કહેવાય કે શરીર તો પવિત્ર થયું છે ગંગાના જળમાં।

ਐ ਬਜੀ ਸੀ ਪਵਿੱਤਰ ਦਰਸ਼ੇ ਸ਼੍ਰੀ ਅਨੇ ਬਾਕੀ ਹਤੂ ਬਦੋ ਜੇ ਮੈਲ ਸਰੀਰ ਨੂੰ ਹੋ ਤੋ ਇਹ ਕਾਢੀ ਨਾ ਕਿਉਂ એવા જ મેલ વિનાના કપડા પહેરી લીધા શુચી હિ પવિત્ર થઈ ગયા આ પવિત્રતા કેવળ અપેક્ષિત નથી આ તો બહારના મેલ દૂર થયા અંદરના મેલ છે એનું શું અંદર પણ મલિનતા છે આપણી ઈર્ષા દ્વેષ રાગ ભય આ બધા અંદર છે મેલ એ બધા મેલને ધોઈ નાખે તો પવિત્ર થાય એટલે માત્ર બાહ્ય શુચિતા બાહ્ય પવિત્રતા એવો અહીંયા અપેક્ષા નથી અહીંયા તો બંને બાજુની બધી આંતરિક અને બાહ્ય બધી જ પવિત્રતા અપેક્ષિત છે અનપેક્ષા શુચિર દક્ષ એ પાછો દક્ષ તો હોવો જોઈએ દક્ષ એટલે હોશિયાર નિપુણ કોઈ પણ કામ દક્ષતાપૂર્વક એટલે આપણે જો પેલી ભક્ત બેન હોય અને ઈશ્વર માટે રસોઈ બનાવતી હોય તો પવિત્ર થઈને રસોઈ બનાવે એ તો બરોબર છે પણ એની રસોઈ બનાવવામાં નિપુણતા જો ઓછી હોય તો ના ચાલે ઈશ્વરને નિવેદિત કરવા માટે જે દ્રવ્ય મારે તૈયાર કરવાનું છે એ સર્વોત્તમ હોવું જોઈએ અને સર્વોત્તમ તરીકે નિર્માણ કરવાની મારી અંદર દક્ષતા પણ હોવી જોઈએ ઉદાસીન એ ઉદાસીન ઉદાસીન નો અર્થ આપણે ઉદાસ ઉદાસ એવું કરીએ છીએ એ નથી આપણે કહીએ કોઈને આમ કંઈક ન ગમતું ઘટી ગયું હોય તો ઉદાસ થઈને બેસી ગયો એક બાજુ આ ઉદાસ એ અહીંયા નથી અપેક્ષિત આ સંસ્કૃતનો ઉદાસીન શબ્દ એમ કહે છે કે સારું કે નરસું બેની અંદર સરખો હોય બિન પક્ષપાતી હોય એ ઉદાસીન કહેવાય આ હોય તોય અને આ હોય તોય સાવ બંને બાજુથી કૂટસ્થ રહી શકે તટસ્થ રહી શકે તે ઉદાસીન ઉદાસીનઃ ગતવ્યથઃ ઉદાસીન હોય પછી વ્યથા ક્યાંથી રહે પછી એને પીડા કોઈ બાબતની હોય જ નહીં જે પીડા છે એ શરીરની છે એને એને લાગુ પડતી જ ના હોય શરીર પીડા સહન કર્યા કરશે ભાઈ ઉદાસીન હોય એટલે પછી એ આપમેળે આવી જાય ઉદાસીનો ગતવ્યથઃ સર્વારંભ પરિત્યાગી અઘરું છે આ સમજવું બધા આરંભોનો પરિત્યાગ કરનાર બધા કામો કરીએ એટલે એનો આરંભ થાય આરંભ ના કરીએ તો કામ ના થાય સમ્યક આરંભ ત્યારે જ કહેવાય પણ આ બધા જે કાર્યો છે એ કાર્યોની અંદર હું કરતા છું એ કરતાપણાનો ભાવ જો નષ્ટ થયો હોય અને કર્મ કરતા હો તો એ આરંભ પરિત્યાગી કહેવાય થાય છે ઈશ્વરની પ્રેરણાથી થાય છે કુદરતના કરવાથી થાય છે ભૂખ લાગવાની હોય તો આ તો કુદરતી કર્મ છે ભૂખ લાગે છે એનું એને શરીરને જરૂર છે માટે પેટમાં જાય છે અથવા જે જે કરવાના કામો પોતાના પ્રાપ્ત થયા છે સંસારની અંદર કર્મે કરીને એ બધા કર્મો કરતો જઉં છું તો કશું કરતો નથી કરતો હોવા છતાં સર્વ આરંભ પરિત્યાગી હું કરું છું એ પ્રકારના આરંભ કરના તરીકેનો ભાવ જે છે એ છોડી દીધો હોય એવો યો મદભક્ત સમે પ્રિય એવો જે મારો ભક્ત હોય તે મને પ્રિય છે અઘરું છે સમજવું આમ બોલવું તો સહેલું છે બધું પણ એવો બને ભક્ત ત્યારે એ મને પ્રિય બને હું એને પ્રેમ કરું કારણ યો ન ઋષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ

આવો ભક્તિમાન માણસ જે હોય તે મને પ્રિય છે. લ્યો વધારે, અને એને હજી વધારે ચોખવટ કરવા માટે કહે છે. એની એને એને વધારે સ્પષ્ટ કરે છે. યોન ઋષિયતિ ન દ્વેષ્ટિ, એ હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી. બે વિરોધાભાસી વસ્તુઓ છે, હર્ષ અને ઉદ્વેગ. કોકને ઉદ્વેગ હોય તો કોકને હર્ષ હોય. કોઈ કામ આપણને રાજી કરનારું હોય અને કોઈ કામ આપણને નારાજી કરનારું હોય, આ બંને થી મુક્ત થઈ જાય. આ બધા દ્વંદ્વ વાળી વસ્તુઓ કઈ છે? હર યોન ઋષિયતી, કશાથી હર્ષ પામ્યો નથી, આનંદમાં કાયમ રહે છે. પણ કોઈ એક ચોક્કસ વસ્તુથી હર્ષ પામ્યો અને કોઈ એક ચોક્કસ વસ્તુથી એને ઉદ્વેગ થયો, આવું ન બનતું હોય. એકદમ સમતા, સમત્વમ યોગ ઉચ્યતે, એકદમ સમતા એનામાં આવી ગઈ હોય. હર્ષ અમર્ષ ભયો ઉદ્વેગ મુક્ત હોય, એની જ વાત છે. યોન ઋષિયતિ ન દ્વેષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ. બધું નકારાત્મક કહ્યું છે, પણ નકારાત્મકતામાંથી સામે હકારાત્મકતા પહેલા કહી છે. હર્ષ પામતો નથી, દ્વેષ પામતો નથી, શોક પામતો નથી અને આકાંક્ષા રાખતો નથી. અનપેક્ષા કહ્યું છે આગળ. આ બધા માટે આ બધી નકારાત્મક વાતો કહી. ન ઋષ્યતિ, ન દ્વેષ્ટિ, ન શોચતિ, ન કાંક્ષતિ. ન જે હર્ષ અનુભવતો નથી, જે દ્વેષ કરતો નથી, જે શોક કરતો નથી, જે અપેક્ષાઓ કરતો નથી, એટલે શુભા શુભ પરિત્યાગી. શુભત્વ અને અશુભત્વ, સારું અને નરસું, સારાપણું અને નરસાપણું, એટલે બધા દ્વંદ્વો, બધા જોડકાઓ, સારું ને ખોટું ને ઊનું ને ઠંડું, શુભ અને અશુભ. શુભ અને અશુભ તો નમૂનારૂપ બે લખ્યા છે, પણ બધા જ દ્વંદ્વ, દ્વંદ્વોથી જ ભરેલું છે બધું બાકીનું જગત. શુભ અશુભ પરિત્યાગી, એ બેમાં સમાન થઈ જાય, એને શુભત્વ પણ અને અશુભત્વ પણ કશું ડગાવી શકે નહીં, કશું સ્પર્શી શકે નહીં. શુભ આવે એટલે છોડી દેવું, અશુભ આવે એટલે છોડી દેવું, એવો અર્થ નહીં પરિત્યાગીનો. શુભત્વ અને અશુભત્વ, સારું અને નરસું, સારાપણું અને નરસાપણું જે એની અંદર હોય, એને એનાથી મુક્ત થઈ ગયો હોય, એટલે બધા દ્વંદ્વોથી મુક્ત થયો હોય જે ભક્તિમાન આવો અને એ ભક્તિપૂર્વક જીવતો હોય, સમે પ્રિય, એ મને પ્રિય છે. વધારે આની આ વાત સરસ રીતે કહે છે. સમશત્રુ ચ મિત્રે ચ તથા માનાપમાનયોઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિવર્જિતઃ. કેવો થઈ જાય? આવો જો હોય તો, ઉપર કહ્યું એવો થઈ જાય માણસ વ્યક્તિ, તો એ કેવો થઈ જાય? સમશત્રુ ચ મિત્રે ચ, શત્રુ હોય કે મિત્ર હોય, એની શત્રુતા અને એની મિત્રતા શરીર માટે છે. ભાઈ મારે શું? શત્રુ અને મિત્ર વચ્ચે એને શત્રુતા કે મિત્રતાનો ભાવ ન હોય. સમાહ કહેવાનું તો એમ છે કે દુશ્મનોને માર અને સમતા કેળવીને માર. લે, શત્રુત્વ ભાવથી નહીં, કર્તવ્ય ભાવથી.

શત્રુત્વ ભાવ કોઈના તરફ કેળવવાનો જ નહીં, કોઈ દુશ્મન જ નથી દુનિયામાં. મારા મનની અંદર જો દુશ્મનાવટનો ભાવ હોય તો એને મારે મારવાનો છે. આ દુશ્મનાવટનો ભાવ છે.

સંધ્યા કાળે ગૃહિણી ઘરના ઓટલા ઉપર કે પેલા ટોડલામાં દીવો કરે ને ત્યારે એમ કે શત્રુ બુદ્ધિ વિનાશાય, મારા મનની અંદર જો કોઈના માટે શત્રુત્વનો ભાવ હોય તો હે દીપ જ્યોતિ એનો તું નાશ કરજે. સાવ નાની વાત છે પણ બહુ મોટી વાત છે. દીવો પ્રગટાવતી વખતે કે શત્રુ બુદ્ધિ વિનાશાય, મારા મનની અંદર કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી માટે શત્રુત્વ ભાવ ઉત્પન્ન થયો હોય, દુશ્મનાવટનો ભાવ જો જન્મ્યો હોય તો તે ભાવ નાશ પામજો. શત્રુ નાશ પામજો એમ નહીં, કારણ કે શત્રુત્વનો ભાવ જ નાશ પામ્યો તો શત્રુની ક્યાં સવાલ જ રહ્યો, કોઈ રહ્યો જ નહીં. સમસ્ત શત્રુ ઉચ મિત્રે ચ. જેવો શત્રુત્વ ભાવ નાશ પામે એવો મિત્રત્વ ભાવ નાશ પામે. બે જણ બેઠા છે, એક દુશ્મન છે ને એક મિત્ર છે, ને મારી પાસે મીઠાઈ છે તો મિત્રને આપું ને શત્રુને ના આપું. તો કઈ જેવો શત્રુત્વ ભાવ નહીં એવો મિત્રત્વ ભાવ પણ નહીં. ભાવનો જ સવાલ છે આ બધો અંદર રહેલા. વેરભાવ નાશ પામે અને રાગ ના રાગ ભાવ પણ અનુરાગ ભાવ પણ નાશ પામે. સમશત્રુ ચ મિત્રે ચ. શત્રુત્વ અને મિત્રત્વ આ બંને ભાવનો નાશ કરવો તો શત્રુ અને મિત્ર એ બંને સરખા થઈ ગયા તમારા માટે, બંનેના માટે સમાન ભાવના વાળો. તથા માન અપમાનયોઃ, માન અને અપમાન. અમુક જગ્યાએ જવું તો મને માન મળે, અમુક જગ્યાએ જવું તો મારું અપમાન થાય. હું ગયો ખરો પણ મારું માન ના જળવાયું. આવું આપણા મનમાં પ્રસંગે પ્રસંગે ઊભું થતું હોય છે. જાન લઈને ગયા હોય માંડવે તો વરરાજાના બાપના મનમાં એમ હોય કે મારી જાનમાં જેટલા લોકો આયા છે બધાનું માનપાન સચવાવું જોઈએ. ભાઈ એમ વેવાઈને કે મને તમે શું કહેવાય દહેજ ને બધું ફલાણું ઢીકણું આપશો એ મારે જોઈતું નથી, જાઓ કંકુ ને કન્યા. પણ જાનમાં જે આયા હોય ને બધાનું માનપાન બરોબર સચવાવું જોઈએ. હો ભાઈ માન ની ભાવના મનમાં રહેલી હોય છે કે મારું માન સચવાય, મારું અપમાન ન થાય. કોઈ અવગણના કરે તો આપણને અપમાન લાગે, કોઈ ગણતરીમાં ના લે તો આપણને અપમાન લાગે. મને તો કોઈ પૂછતું જ નથી એમ કોઈ વડીલને લાગે તો અપમાન કહેવાય. આ માન શું ને અપમાન શું, પૂછે જ કહેવાનું છે, ન પૂછે જ નથી કહેવાનું. મારું માન થાય આવો ભાવ મનમાં રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ? ના રહેવો જોઈએ. સમસ્ત શત્રુ છે મિત્રે છે, શત્રુ અને મિત્ર બંનેની અંદર સમાન, એવું માન અને અપમાન બંનેની અંદર સમાન સરખો થઈ ગયો. કેવી રીતે? શીતોષ્ણ સુખ દુઃખેશું, જેમ ઠંડુ અને ગરમ એ બે એના માટે સરખું. આ બધા જે દ્વંદ્વ છે, શીત અને ઉષ્ણ દ્વંદ્વ છે, સુખ અને દુઃખ દ્વંદ્વ છે, જોડકા છે, એની અંદર સમાન ભાવે રે. સમસંગ વિવર્જિત, અને સંગ આસક્તિ જેને છોડી દીધો છે એવો. હજુ આગળ કહે છે કેટલાક ગુણો જે આપણે હવે પછી જોઈશું, ફક્ત અત્યારે જોવા ખાતર જોઈ લઈએ. તુલ્ય નિંદા સ્તુતિર મૌની, નિંદા અને સ્તુતિની અંદર તુલ્ય સમાન હોય. સંતુષ્ટો યે ન કેનચિત, જે કંઈ મળી ગયું તેનાથી સંતુષ્ટ હોય. અનિકેતઃ, જેને નિકેત એટલે જ્યાં પોતે રહેવાનું છે ત્યાં આસક્તિ પેદા થઈ હોય એવો, આમ તો ઘરબાર વિનાનો એવો અર્થ થાય. અનિકેતઃ સ્થિરમતિહિ, અને સ્થિર બુદ્ધિવાળો ભક્તિમાં

0: જે ભક્તિમાન છે તે મને પ્રિય છે એવું 19મા શ્લોકમાં કહે છે. 20મા શ્લોકમાં 12મા અધ્યાયનો અંત થવાનો છે. આપણે એક વખત ફરી 18, 19 અને 20ના શ્લોકોને જોવાના છીએ. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. આગળ વધારે સારું જોવાને માટે અસ્તુ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. PM સૂર્ય ઘર મફત વીજળી યોજના.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના

0: ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
1: હેલો, હાય, હું છું આરજે પ્રિયંકા અને આ વખતે આપણે વાત કરવાના છીએ પાલનપુરની. પાલનપુર કે જે દરેક પાલનપુરીઓના દિલમાં વસે છે. પાલનપુર આપણી અસ્મિતા અને આપણા ગૌરવનું એક મહત્વનું અંગ છે. પાલનપુર કે જે વિદેશના ગમે તે ખૂણે જઈએ પરંતુ આપણા હૃદયમાં સૌથી મોટું સ્થાન લઈને બેઠું છે. આપણે એક એવી જ પુસ્તક ઉપર આ વખતે ચર્ચા કરવાના છીએ. આપણે આ વખતે આ પાલનપુર વિશે, એની જાણકારી વિશે, એના ઇતિહાસ વિશે અને પાલનપુરમાં કેટલા લોકો થઈ ગયા છે કે જે પાલનપુરને ગૌરવ અપાવ્યું છે એના વિશે વાતો કરીશું. તો શરૂઆત કરીએ પાલનપુર ઝાંખી અને ઝલકની. સૌથી પહેલાં આજના એપિસોડમાં આપણે જાણવાનું છે પાલનપુરનો ઇતિહાસ. આમ તો પાલનપુર એ બહુ વર્ષોનું શહેર છે, પરંતુ આ પાલનપુરની સ્થાપના કેવી રીતે થઈ, ક્યારે થઈ, કોણે કરી એ જાણવું પણ એક પાલનપુરી તરીકે આપણા માટે ખૂબ જ મહત્વનું છે. તો શરૂઆત કરીએ પાલનપુરની ઝાંખીમાં પાલનપુરના ઇતિહાસની. પાલનપુર કેટલું પરિચિત નામ છે, પણ એ તમે જાણો છો કે આ એશ આરામ અને શિકારના શોખીન મુઘલ સમ્રાટ અકબર બાદશાહના જીવનમાં પલટો લાવી માંસાહારના અધમ માર્ગેથી એમણે અહિંસા અને જીવદયાના પંથે વાળનાર પૂજ્ય જગતગુરુ હીર વિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ પાલનપુર છે. જગતમાં જેની અજોડ શિલ્પકલાની ભારે પ્રશંસા થઈ રહી છે તે રાજસ્થાનના 444 સ્તંભવાળા રણકપુર જૈન તીર્થની પ્રતિષ્ઠા કરાવનાર પૂજ્ય આચાર્ય શ્રી સોમ સુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબની પણ આ જન્મભૂમિ છે. વડોદરાના શિક્ષણ પ્રેમી મહારાજ સયાજીરાવ ગાયકવાડને પ્રતિબોધ કરાવનાર અને 108 ધર્મના રચયિતા મહાતપસ્વી પૂજ્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની દીક્ષાભૂમિ પાલનપુર છે. ભારતભરમાં તેમજ બેલ્જિયમ, એન્ટવર્ટ, ઇઝરાયલ, અમેરિકા, દુબઈથી માંડી હોંગકોંગ સુધી હીરા જવેરાતમાં અગ્રેસર રહી વિશ્વભરમાં ગૌરવવંતું સ્થાન પામનાર હીરા પારખુની આ જન્મભૂમિ પાલનપુર છે. આ પાલનપુરની સ્થાપના કરનાર રાજા પ્રહલાદન દેવ વિક્રમ સંવત 1220-1289ના સમયમાં થઈ ગયા. કેવી રીતે કરી આ પાલનપુરની સ્થાપના રાજા પ્રહલાદન દેવે અને કેવી રીતે પડે પાલનપુરનું નામ પાલનપુર, જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: પ્રહલાદન દેવ એટલે પાલનપુરથી આબુ રોડ જતા અમીરગઢ આગળ માર્ગમાં આવેલી ચંદ્રાવતી નગરી, જે પાછળથી નાશ પામી હતી, તેના રાજા યશોધવલના બીજા પુત્ર અને આબુના મહાપરાક્રમી વંશના રાજા તારાવર્ષદેવના નાના ભાઈ. આપણે વાત કરી રહ્યા છીએ પાલનપુરની ઝાંખી અને ઝલકમાં પાલનપુરના ઇતિહાસ વિશે. અચળેશ્વર તીર્થની એક પંચધાતુની જીન પ્રતિમા તેને ગળવી નાખવી હતી, તેથી શરીર ગળવા માંડે તે પ્રકારનો ગળતકૃત રોગ તેમને થયેલો. આ રોગ તેમના શરીરમાં પ્રસરી ગયો અને તેમને મૃત્યુનો ડર સતાવવા લાગ્યો. એક દિવસ તે વિહાર કરતા હતા ત્યાં પૂજ્ય આચાર્ય દેવશ્રી શીલ ધવલ સુરેશ્વરજી મહારાજ સાહેબનો તેમને મેળાપ થયો. પૂજ્ય મહારાજશ્રીના દર્શન કરી પ્રહલાદન દેવે આદરપૂર્વક પોતાની વિતક તેમણે કહી સંભળાવી અને આ ભયંકર રોગમાંથી મુક્તિ મળે તેનો માર્ગ સૂચવવા વિનંતી કરી. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પ્રહલાદન દેવને પોતાના પાપનો પશ્ચાતાપૂર્વક નાશ કરવા કહ્યું અને તેમને રોગમુક્તિનો માર્ગ બતાવ્યો. તેમણે કહ્યું, જો આપ નગર વસાવી ભવ્ય જૈન પ્રસાદો બંધાવો, તેમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી તેના સ્નાન જળથી સ્નાન કરશો તો રોગમુક્ત થશો. આ ઉપદેશની પ્રહલાદન દેવ પર ભારે અસર થઈ અને તેમણે ઈસવીસન 1206ની આસપાસ પ્રહલાદન નગર વસાવ્યું, જે પાછળથી પાલનપુરના નામે ઓળખાયું. આપણે વાત કરી રહ્યા છીએ પાલનપુરના ઇતિહાસની. આગળ શું થાય છે, પ્રહલાદન દેવે આ નગર કેવી રીતે ડેવલપ કર્યું અને પાલનપુર નામ કેવી રીતે આપ્યું, જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આ પ્રહલાદન નગર વસાવી પ્રહલાદન દેવે પ્રહલાદન વિહાર, પાલન વિહાર નામનું સુવર્ણના 16 કાંગરા વાળું 52 જિનાલય મંદિર બનાવ્યું. સંવત 1274માં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી અને તેના સ્નાન જળથી સ્નાન કરી પ્રહલાદન દેવના રોગનું નિવારણ થયું. પાલનપુર વસાવનાર પ્રહલાદન દેવ સંસ્કૃતના વિદ્વાન હતા. તેમણે પાર્શ્વ પરાક્રમ વ્યાયોગ નામનું એક રૂપક રચ્યું હતું. આ રૂપક અચળેશ્વરની સ્થાપના પ્રસંગે ભજવાયું હતું. તેમણે પાલનપુરના આંગણે વિદ્વાન આચાર્યોના સમૂહને ભેગા કરી સૌને ધર્મગ્રંથો લખવાની સગવડ કરી આપી હતી. આમાં પૂર્ણ ભૂમિ ઉપર અનેક ધર્મગ્રંથોની રચના થઈ. વિદ્વતાની સાથે પ્રહલાદન દેવ ખરા પરાક્રમી હતા. તેમના શૌર્ય અને પરાક્રમની યશગાથાઓ રચાઈ છે. ગુજરાતનો રાજા અજયપાલ મેવાડના રાજા સંગ્રામસિંહ સાથેના યુદ્ધમાં સખત ગવાયો હતો, ત્યારે પ્રહલાદન દેવની તલવારે ગુજરાતનો નાથનું રક્ષણ કર્યું એવો સુરથોત્સવ મહાકાવ્યમાં ઉલ્લેખ છે. કેવી છે આ પાલનપુરની જાહોજલાલી, કેવું છે પ્રહલાદન દેવનું ઐશ્વર્ય, જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વિસ્તરો મસ્તરો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: જૈન ધર્મના અનુયાયી બનેલા પ્રહલાદન દેવની આગવી પ્રતિભા હતી. તેમની ગણના વિશિષ્ટ વ્યક્તિ તરીકે થતી હતી. જ્યારે કુમારપાળ રાજાએ શત્રુંજય મહાતીર્થની યાત્રા માટે સંઘ કાઢ્યો હતો ત્યારે તેમણે નામાંકિત વ્યક્તિઓને સામેલ થવા નિમંત્રયા હતા. તેમાં પાલનપુરના સ્થાપક પ્રહલાદન દેવ પણ હતા તેવી નોંધ ચિંતામણીમાં છે. એ સમય પાલનપુરની જહજલાલી ભવ્ય હતી. સામ સૌભાગ્ય ગ્રંથમાં પાલનપુરનું વર્ણન આ પ્રમાણે જોવા મળે છે. સુખી અને સંપન્ન લોકોથી શોભતું, પોતાના નામથી જાણીતું, રાજા પ્રહલાદને નગર વસાવ્યું, જે સર્વ દેશોના મુકટ જેવા ગુજરાત દેશના નેત્ર સમૂહ છે અને અન્ય નગર સમૂહોનું આભૂષણ છે. ક્રીડા કરતી કમળમુખી રમણીઓના મુખથી મનોહર એવી બારીઓથી તે શોભાયમાન છે. તે સ્વર્ગભૂમિની ઉત્તમ શોભાના તીવ્ર અભિમાનને તીવ્ર રીતે છેદનારું છે. મેઘદૂતોમાં જેનું વર્ણન છે તે લંકા અને અલકા નગરીના ગર્વરૂપ રોગને છેદવામાં તે ઉત્તમ વૈદ્ય સમૂહ છે. જે નગરીની શેરીઓમાં શેઠ શાહુકારો રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી સુવર્ણની પાલખીઓમાં બિરાજી ચંચલ ચામરોથી પવન ઢોળતા જિનાલયોમાં દેવોને નમન કરવા નીકળે છે. આ નગર તો સમૃદ્ધિમાં સ્વર્ગને પણ રજતુલ્ય બનાવે છે. આ નગરનો વર્તુળાકાર કોટ મેરુ પર્વતની સ્પર્ધા કરે છે. જ્યારે આ શબ્દો સાંભળીએ છીએ ત્યારે એક પાલનપુરી તરીકે આપણું દિલ એક ગદગદ થઈ ઉઠે છે. આગળ શું છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેર સૌભાગ્ય કાવ્ય સર્ગ 1 ના 77મા શ્લોકમાં આ નગરનું વર્ણન છે. પાલનપુરના પાર્શ્વનાથ મંદિરમાં દરરોજ 500 વિસલપુરી ખર્ચ પૂજા વિધિમાં થતો. શ્લોક 80માં કહ્યું છે કે પાલનપુરના ધનાઢ્ય શિકરી તરીકે ઓળખાતા વાહનમાં બેસીને તેઓ જીન મંદિરે દર્શને જતા. પુરાતન સાહિત્યમાં ઉલ્લેખ છે કે આ જીન મંદિરમાં 84 શેઠ શાહુકારો હંમેશા પાલખીમાં બેસીને આવતા. એક મુંડો એટલે 50 મણ ચોખા અને 16 મણ સોપારી દરરોજ આવ. પ્રહલાદન દેવે બનાવેલા આ વિહારમાં ગુજરાતના મહામંત્રી વસ્તુપાળ દર્શન કરવા આવતા અને ત્યાં સુવર્ણના 3 હેમકુંભ સ્થાપ્યા હતા. ગર્ભગૃહની ડાબી બાજુના ગૃહમાં નેમિનાથ ભગવાનના બિંબની તેમણે પ્રતિષ્ઠા કરાવી હતી અને મંદિરના પૂજા નૈવેદ્ય અર્થે ઘણું દાન કર્યું હતું. આ પ્રહલાદન વિહારની જગ્યાએ આજે મોટું જૈન દેરાસર ઊભું છે. આ અદ્ભુત કલા કોતરણીવાળા ભવ્ય દેરાસરમાં મૂળ નાયક પલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિમા છે. કહેવાય છે કે તેનું નાવણ જળ એટલે કે લમણ શરીર પર લગાવવાથી કુષ્ઠરોગીઓ એ રોગમાંથી મુક્તિ મેળવતા. પાલનપુરનો ઇતિહાસ એ આપણને બધાને ગર્વ અપાવે છે. શું છે આગળ આ ઇતિહાસમાં જાણીશું આ નાનકડા વિરામ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સમૃદ્ધિને છોડ જોયા પછી ધર્મનગરી પાલનપુરની સમયના વહેણની સાથે તડકો અને છાયો તેના જંજવાતમાંથી પસાર થવું પડ્યું. રાજસત્તાની ચડતી પડતીની એ સુખદ અને દુઃખદ પળો પાલનપુરના ઇતિહાસમાં કોતરાઈ ગઈ છે. એ ઇતિહાસના પાના પર નજર કરીએ તો 13મી સદીમાં પ્રહલાદન દેવના શાસનથી 14મી સદીના મધ્યભાગ સુધી પાલનપુર ઉપર પરમાર અને ચૌહાણોએ આધિપત્ય જમાવ્યું. આ દરમિયાન પાટણના સોલંકી

કે રાજા ભોળા ભીમદેવ પાલનપુર પર ચઢાઈ કરી. પાલનપુર પાટણની સત્તા નીચે ગયું અને ઈસવીસન 1303માં પાલનપુર ઉજ્જડ થઈ ગયું. પછી પાલનસિંહ પરમારે તેને ફરી વસાવ્યું. પાલનસિંહ પરમારના નામ પરથી પ્રહલાદન નગર એનું નામ એ પાલનપુર પ્રચલિત બન્યું. એ પછી

વેપાર વિનિમય માટે જાત જાતનો માલ આવતો. આમ પાલનપુર સમૃદ્ધિની સોળે કળાએ શોભતું હતું. તેવું સંવત 1348ના શિલાલેખ પરથી સ્પષ્ટ છે. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કરણ ઘેલો દિલ્હીની ચઢાઈમાં હાર્યો. એ પછી ગુજરાત સાથે પાલનપુર પણ દિલ્હીના આધિપત્યમાં ગયું. 101 વર્ષ પછી દિલ્હીની સત્તા નબળી પડી અને ઈસવીસન 1411માં અહમદ શાહે અમદાવાદ વસાવ્યું, ગુજરાતના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી અને પાલનપુર તેની હુકુમત હેઠળ આવી. આ મોગલ વંશે પાલનપુર ઉપર કેવું શાસન કર્યું જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: ઈસ્વીસન 1572 મોગલ શહેનશાહ અકબરે ગુજરાત જીત્યું એટલે પાલનપુર પણ મોગલ સામ્રાજ્યના તાબે ગયું. પાલનપુર એજન્સી ડિરેક્ટરી નોંધ પ્રમાણે ઈસવીસન 1585 અકબર બાદશાહે સરહદ પરના અફઘાનોનું શાસન દૂર કરવા માટે ટોડરમલ અને રાજા માનસિંહની સરદારી હેઠળ એક મોટું લશ્કર મોકલે ત્યારે મલેક ગજની ખાન ને એક સરદાર તરીકે જવા હુકમ કર્યો. અફઘાનિસ્તાનની સરહદે ગજની ખાને બતાવેલી બહાદુરીથી ખુશ થઈ શહેનશાહ અકબરે ગજની ખાનને જાલોર માટે નવી સનદ આપી અને પોતાની ગાવબેન બાનુ બેગમ સાથે તેનું લગ્ન કરી પહેરામણીમાં પાલનપુર, ડીસા, દાંતીવાડાનો પ્રદેશ આપી દીધો, સાથે દીવાનનો ખિતાબ પણ આપ્યો. ત્યારથી પાલનપુરના રાજકર્તાઓ વારસાગત દીવાન તરીકે ઓળખાયા. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી કહી રહી છું તે પુસ્તકનું નામ છે પાલનપુર, ઝાંકી અને ઝલક, જે પરેખ ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આમ રજપૂતો પછી મુસ્લિમ સલ્તનત અને બાદમાં મુગલ સામ્રાજ્યમાં પાલનપુરનો સમાવેશ થયો. મુગલ સમ્રાટ અકબરના બનેવી ગજની ખાનની પાલનપુર ઉપર સત્તા આવી. આગળ આ મુગલોએ કેવું રાજ કર્યું પાલનપુર ઉપર? શું એને પાલનપુરનું પતન કર્યું કે પાલનપુરને ફરી એક નવું વર્ચસ્વ આપવા પ્રયત્ન કર્યો? જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: ઈસવીસન 1589માં અકબર બાદશાહની બેન બાનુ બેગમ સાથે ગજની ખાને જાલોર જવા રજા લીધી. ત્યારે અકબર બાદશાહ લાહોરની સુબાગીરી અને કિંમતી હથિયારો સાથે આરસ પહાડના જડતરની મૂઠવાળી કિંમતી તલવાર તેમજ સોનેરી જીન લગામ સહિત એકારી ઘોડો વગેરે શેરપામમાં આપ્યા. આ તલવાર પાલનપુરના રાજ્યના તોશખાનામાં રહેતી. દિવાન ગજની ખાનના અવસાન પછી તેના ભાઈ ફિરોઝ ખાને સત્તા મેળવવા ખટપટ કરી. રાજરાણી બેગમબાનો પોતાના પુત્ર પહાડ ખાનને હક સાબિત કરવા બાદશાહ જહાંગીર પાસે દાદ માગી. હક મળતા જ ઈસવીસન 1616માં દિવાન પહાડ ખાન પહેલા જાલોરની ગાદી પર આવ્યા. નાની ઉંમરે ધન અને સત્તા મળતા દિવાન પહાડ ખાન એ શારામાં પડી ગયા. સ્વાર્થી અને ખુશામતખોર હજુરિયાતની ટોળીથી તેઓ હંમેશા ઘેરાયેલા રહેતા. આ પુત્રને સુધારવાના બાનુ બેગમના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા. ખુશામતીઓ માં અને દીકરા વચ્ચે ખટપટનું બી રોપ્યું. લોકોના ભરમાવ્યા પહાડ ખાન માની કતલનું કૃત્ય કર્યું. આ હકીકતની બાદશાહ જહાંગીરને જાણ થતાં તેમણે પહાડ ખાનને દેહાંત દંડની સજા ફરમાવી. ઈસવીસન 1618-1635 સુધી જાલોર દિલ્હીના બાદશાહની સીધી હુકુમત નીચે રહ્યું. ઈસવીસન 1635માં પહાડ ખાનના કાકા દિવાન ફિરોઝ ખાન ઉર્ફે કમાલ ખાન કરઝાથી આવીને પાલનપુરમાં ગાદીશીન થયા. તેમના સમયમાં ત્રાસ વર્તાવનાર કોળીઓએ દબાવવામાં એમના પુત્ર મુહાદીન ખાનને સફળતા મળી. એ બદલ તેમણે ગુજરાતના સુબેદારની પ્રશંસા પ્રાપ્ત કરી. આ સમાચાર દિલ્હી પહોંચતા ફિરોઝ ખાનની હયાતીમાં મુઝાહિદ ખાનને પાલનપુરના તખ્તનશીલનો પરવાનો મળ્યો. કેવું છે પાલનપુર, કેવો છે આ પાલનપુરનો ઇતિહાસ કે જે હજી સુધી આપણે જાણ્યો જ નથી, આપણે માણ્યો જ નથી, જાણીશું આવતા એપિસોડમાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર 90.4 FM સાથે.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા

તો બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સ ની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના

0: અવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: ગુજરાતના સામુદાયિક રેડિયો સ્ટેશનોનું સામૂહિક પ્રસારણ, એક સ્વર એક ગુજરાતમાં. શ્રોતા મિત્રો, આપનું સ્વાગત છે. આજના એક કલાકના આ વિશેષ પ્રસારણમાં રેડિયો જનવાણી જૂનાગઢ, રૂડીનો રેડિયો અમદાવાદ, રેડિયો નઝરિયા અમદાવાદ અને રેડિયો પાલનપુર દ્વારા નિર્મિત કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે. આશા રાખીએ છીએ કે આ અનૂઠી પહેલની આપ બિરદાવશો અને આપનો પ્રતિભાવ ચોક્કસથી મોકલી આપશો. તો આવો માણીએ એક સ્વર એક ગુજરાત વિશેષ પ્રસારણ આપ સૌના પોતાના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: એક સ્વર એક ગુજરાત, ગુજરાતના તમામ સામુદાયિક રેડિયોનું સંયુક્ત પ્રસારણ.
1: આવો શ્રોતા મિત્રો, માણીએ રૂડીનો રેડિયો અમદાવાદની પ્રસ્તુતિ.

0: આંડા શ્રોતાઓ તો અત્યારે ઝૂલતા ફરતા હરતા એ લગનની મજા માણતા હશે અને સારું સારું ભોજન ખાતા હશે. અને પણ મને એ ચિંતા છે કે ભોજનની હારે તમારા આરોગ્યને નુકસાન ના થાય એના ધ્યાન હારે હંડાઈને કહી દઈએ
1: નમસ્તે સલામ જય સેવા ને ગુડ ઇવનિંગ.
2: હા રાધાબેન, તમે જે લગનની વાત કરી ને અત્યારે જ્યાં જુઓ ત્યાં લગન જ લગન છે. ઘણી કંકોત્રીઓ આવી છે આ લગનની તો.
3: હા રાધાબેન, સહી બોલા, મુજે ભી બહોત સારી કંકોત્રી આઈ હૈ, મુજે ભી બહોત જગહ જાના હૈ.
0: લેકિન જાના તો હૈ જગહ પે, લેકિન ખાને પીને કા ઓર શરીર કા સ્વાસ્થ્ય કા ઓર પર્યાવરણ કા ધ્યાન રખના પડેગા ને.
2: સહી બાત હૈ. જો આ લગન માં મહેંદી રસમ ને હલ્દી રસમ ને જાત જાત ની રસમો ને આ કેટલું બધું ફટાકડા ને બધું ફોડે ને એનાથી ધુમાડા ધુમાડા થઈ જાય ને એ પ્રદૂષણ તો ખરું જ ને.
0: અને આ તો એ વાત પારું બેન, પણ અવાજ ની ધ્વનિ તમે જો ને, અમારા જમાનામાં નતું બેન આવું, ખાલી ઢોલ અને શરણાઈ અને અત્યાર તો ડીજે.
2: રાત્રે ગરબા પાર્ટી હોય તો ધમાધમ ડીજે થી ધ્રુજારી થઈ જાય.
4: અને અન્ન નો વગાડ પણ કેટલો થાય છે, જેટલું ખાવું હોય એટલું નથી લેતા પણ ડબલ.

0: डबल खावा लेने बधु वेस्ट करे छे।
1: हाँ सही बात है, अभी ये फटाकड़े और उसकी वजह से आवाज कितनी बड़ी आती है, डीजे की आवाज इतनी बड़ी होती है, जो छोटे बच्चे हैं, बूढ़े बुजुर्ग हैं, उनको बहुत परेशानी होती है। लोगों को समझना चाहिए और पर्यावरण की रक्षा करनी चाहिए।
2: सही बात है।
0: अपने घना प्रोग्रामो तो करिए छे पर्यावरण बचावा माटे, पण आजे आपणा एक नवा श्रोता जोड़ाया छे, धर्मेंद्र सिंह राठौर, एमने पर्यावरण बचावा माटे खूब सरस माहिती आपी छे।
1: क्या बात कर रहे हो, हमारे श्रोता मित्र ये माहिती हम तक पहुंचाते हैं, तो हमें भी उनकी माहिती हमारे दूसरे श्रोता है उन तक पहुंचानी चाहिए, ताकि उन लोगों को भी पता चले कि प्रदूषण को कम करना चाहिए और पर्यावरण को बचाना चाहिए।
0: हाँ।
1: तो सुना दो फिर उन्हीं की बात सुना दो।
2: सही बात बोला नसीम बेन, આમ તો આપણે પર્યાવરણના ઘણા બધા પ્રોગ્રામો કર્યા છે અને આપણા શ્રોતાઓ પર્યાવરણના પ્રોગ્રામ દ્વારા એમને ઘણો ઉપયોગ પણ કર્યો છે, પણ આજે આપણા શ્રોતા મિત્ર દ્વારા બીજા શ્રોતાઓને પણ આ માહિતી પહોંચશે, તો સાંભળીએ ધર્મેન્દ્રસિંહભાઈ રાઠોડને।
3: નમસ્કાર, ધર્મેન્દ્રસિંહ રાઠોડ જામનગરથી બોલું છું। પર્યાવરણ અને પ્રકૃતિ એ આપણા ધરતીનું મુખ્ય જતન છે। મારું માનવું એવું છે કે વૃક્ષ જે છે એ 4-5 પ્રકારના આપણને ફાયદા આપે છે। પેલો ફાયદો એ છે આપણા માટે કે વૃક્ષ વાવી અને વૃક્ષ મોટા થાય એટલે એમાંથી આપણને ઓક્સિજન મળે, હવા મળે એમાંથી।
2: બરાબર,
3: બીજા ફાયદામાં જો વાત કરું તો વૃક્ષ જે છે એનું આપણે જતન કરીએ અને મોટું કરીએ એને રાખીએ તો આપણા માટે મોટામાં મોટો જો ફાયદો હોય દરેક માણસ માટે, પક્ષીઓ માટે, તો ઈ જે કે એની છાયા હોય ને, એને છાયામાં આપણે બેસીએ તો ઉનાળાનો તાપ નથી લાગતો, ઠંડક મળે છે। મારા પોતાનો અનુભવ છે, ગયા વર્ષે 2024 સાલમાં જયારે 42-45 ડિગ્રી તાપમાન હતું ને, ત્યારે પંખા નીચે રહેવું થોડુંક વસમું હતું, એ સૌ જાણે છે, આપ જાણો છો, પણ અમે અમારા રોડ પાસે અનેક વૃક્ષો છે જેમાં વડ છે, પણજ છે, પછી પીપળાના ઝાડ છે અને બુચનું ઝાડ છે, એવા ઝાડની નીચે 42 ડિગ્રી ગરમીમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી બેસતા અમને ગરમીનો કોઈ જાતનો અહેસાસ નતો થતો।
2: ઓહો સરસ।
3: અને મારા પોતાનો અનુભવ કહું ને તો આટલી ગરમીમાં એ વૃક્ષ નીચે બેસતા પણ મને કોઈ ઉનાળાની આડઅસર કે કોઈ જાતની બીમારી શરીર ઉપર આવેલી નથી।
2: હા બરાબર છે કે એ જે કુદરતી ઓક્સિજન મળી ગયો એટલે પછી તમને ઉનાળાનો કોઈ અહેસાસ ના થયો।
3: હા 100% વાત છે। અમારા એરિયામાં એક લીમડાનું ઝાડ જેને ઓછામાં ઓછા 70-75 વર્ષથી આ હશે, હવે એની નીચે બપોરે માણસો બેસે છે, ગાયું બેસે છે, પછી કૂતરાઓ બેસે છે, એને પણ ઠંડી નથી લાગતી, એની આસપાસમાં જે મકાન છે ને એમ કે છે કે ઉનાળાની એમને અસર નથી થતી આ વૃક્ષ વાવવાથી।
2: બરાબર,
3: જરૂર મુજબ આપણે અમુક જે ઇલેક્ટ્રિક વીજ પુરવઠો નડતા હોય એ દારી ખાલી નોર્મલ અમે કાપવા દઈએ, પણ અમે વૃક્ષ કાપવા નથી દેતા કોઈને।
2: હા બરાબર।
3: ત્રીજા નંબરમાં જોઈએ ને તો પક્ષીઓ છે એને રહેવા માટેનું સ્થાન એક જ છે, વૃક્ષ।
2: વૃક્ષ, સાચી વાત।
3: પ્રકૃતિ ઉપર આપણે કોઈ પણ બાબતનું વૃક્ષ વાવીએ તો એ પક્ષીને એની અંદર માળો કરીને બેસે ને તો એ સારામાં સારું, જેનું કારણ છે કે જૂના સમયની અંદર નળિયાવાળા મકાન હતા ત્યારે પક્ષીઓ બિચારા એની અંદર રહેતા હતા, પણ આજની તારીખે લગભગ 80% ઉપર છતવાળા મકાન થઈ ગયા છે।
2: હા પાકા મકાનો થઈ ગયા એટલે પક્ષીઓનું ઘર જતું રહ્યું।
3: પક્ષીઓનું ઘર જતું રહ્યું, સાચી વાત છે। તો ગામડામાં ક્યાંક ક્યાંક જ નળિયાવાળા મકાનો છે, સિટીમાં તો લગભગ નથી। ચોથા નંબરમાં મોટામાં મોટો બેનિફિટ એ છે કે આપણે આ વરસાદ માટે થઈને ક્યારે પ્રાર્થના કરીએ, કોઈ રામધૂન બોલાવી, આજે એ સત્ય જ ભગવાનનું નામ લેવું જરૂરી છે, પણ વૃક્ષ જાજા હોય ને તો આપણે એમને વરસાદને ખેંચી આવે છે।
2: એકદમ સાચી વાત કરી તમે, વૃક્ષો જેટલો વધારે વાવીશું એટલો જ વધારે વરસાદ આવશે અને ઓક્સિજન મળશે અને આપણું પર્યાવરણ પણ સારું રહેશે, એટલે વૃક્ષો વાવવા બહુ જરૂરી છે।
3: પ્લાસ્ટિક ની વાત કરીએ આપણે કે પ્લાસ્ટિક મુક્ત બનાવવું જરૂરી છે, તો પ્લાસ્ટિક મુક્ત બનાવવું જરૂરી છે, પરંતુ આપણે એવું છે કે પ્લાસ્ટિક નો તો અમુક જગ્યાએ ઉપયોગ થાય છે, પ્લાસ્ટિક નો કોઈ એમ આપણે વિરોધ કે નથી કરતા, જરૂરી મુજબ કરવો જ પડે ઉપયોગ। આજે બેન તમારે કરવો પડે, અમારે કરવો પડે। આજે માની લો કે આપણે ઘરેથી નીકળ્યા તો આપણે કોઈ ઘરેથી ઇમરજન્સી ફોન આવ્યો કે ભાઈ કે શાકભાજી લેતા આવજો કે કોઈ કરિયાણાની વસ્તુ લેતા આવજો, બટેકા લેતા આવજો, આપણા પાસે જો કપડાં થેલી ના હોય તો આપણે પ્લાસ્ટિકના ઢબલામાં લેવું પડે। મારો તો બેન એટલું વિચાર છે કે આજે ભલે પ્લાસ્ટિક તો દૂધ હોય પ્લાસ્ટિકની કોથળીમાં આવે છે, છાશ આવે છે, પછી ડેરીઓના પછી આપણે પડીકા છોકરાઓ ખાય છે, આપણે પોતે ખાઈ છે ફરાળી ચેવડો વેફર એ આવે છે, પણ આપણું કહેવાનું સૂચન એમ છે કે આજે પૂરેપૂરા ભારતની અંદર નાનાથી મોટા ગામ શહેર મહાનગર કોઈ પણ જગ્યાએ જાઓ તો 24 કલાકમાં 2 સમય તો સરકારી વાહન આવે જ છે કચરો લેવા માટે આપણા પાસે, તો પ્લાસ્ટિક ની થેલી ભલે આપણે ગામમાંથી લઈએ, પણ એનો ઉપયોગ કરી અને આપણા ઘરની અંદર જે ડસ્ટબિન હોય તો એ ડસ્ટબિન ની અંદર એ પ્લાસ્ટિક ને રાખી દેવાનું.

0: અને બીજે દિવસે સવારે સરકારી વાહન એ આવે તો એની અંદર એનો આપણે જો નિકાલ કરીએ ને તો મનુષ્યને ફાયદો થાય, પંખીને ફાયદો થાય, પશુઓને ફાયદો થાય.
1: હા, તમે જુઓ કે અત્યારે જે એઠવાડ ભરેલો હોય એ સીધો કોથળીઓમાં ફેંકી દેશે ભરે,
0: હા
1: પછી એવો જ એઠવાડ છે એ ગાય કે જે પશુઓ છે એ ખાય છે, તો એના કારણે એ પ્લાસ્ટિક એના પેટમાં જાય છે ને એ નુકસાનકારક થાય છે.
0: તો 8-1 વર્ષ પેલા અમારે ગાયનું મૃત્યુ થયું હતું. જે કોઈ લઈ ગયા એને અમે કીધું કે ભાઈ તમે અમને ખાલી ટૂંકમાં જાણ કરજો કે આને કેવી રીતે મૃત્યુ થયું. તો ત્રીજે દિવસે એવો સમાચાર મળ્યા કે આ ગાયના પેટમાંથી પ્લાસ્ટિકની અનેક કોથળીઓ નીકળીને આનું મૃત્યુ થયેલ છે.
1: અરે બાપરે, એટલે એ જ કારણ છે પ્લાસ્ટિક જે છે એ બહુ નુકસાનકારક છે, અંદર જમીન પ્રદૂષિત કરે છે અને વર્ષોના વર્ષો સુધી આ પ્લાસ્ટિક છે ને એ જમીનમાં ભળતું નહીં. જેમ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે, એ બોટલ છે, એ બોટલનો તમે ઉપયોગ એકવાર પાણી પીને ફેંકી દો છો, પણ એ જ પ્લાસ્ટિક જો જમીનમાં જાય એટલે એ જે પ્લાસ્ટિક જે ઓગળતું નહીં જમીનમાં ભળતું નહીં અને એ જમીનને પ્રદૂષિત કરે છે.
0: ક્યાંય છે રહેવા હોય કે આપણે ઓળખીતા રહેતા હોય, કોઈ એવું હોય કે આપણે ઓળખીતાનું કોઈ રેસિડેન્સ હોય જ નહીં જાણકારનું, તો આપણે પોતાને પાણીની બોટલ લઈને પીવી પડે. પણ મારું સૂચન એવું છે કે અત્યારે ટોટલી દુકાન વાળા એવા હશે કે જેને ડસ્ટબિન રાખેલું જ હશે, તો આપણે એ બોટલનું પાણી પી કે ઠંડા પીણામાં પ્લાસ્ટિકની બોટલ આવે છે એ ઠંડુ પીણું પી અને એ પ્લાસ્ટિકની બોટલનો ડસ્ટબિનમાં નિકાલ કરીએ ને. મારું માનવું એવું છે કે આ માણસને નુકસાન ન કરે અને પશુને નુકસાન ના કરે અને ધરતીના જતનને નુકસાન ન કરે.
1: અને બીજું કે સ્વચ્છતા પણ એટલી જળવાય રહે કે તમે આમ તેમ કચરો નાખી દો પણ ડસ્ટબિનમાં હોય તો એ ડસ્ટબિન તો જવાનું છે.
0: અને પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરાય. એટલે હું પોતે મારી જ વાત કરું છું, તો હું પોતે પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરું છું. મારા ઘરની અંદર ડસ્ટબિન છે ને એની અંદર ફેંકી દેવાનું, સવારે જયારે એ ગાડી આવે તો એમાં જ ડસ્ટબિન ખલવી દેવાનું.
1: બરાબર. હા,
0: એટલે મારા એટલું જાહેર જનતાને સૂચન છે કે પ્લાસ્ટિકનો યુઝ કરવો તો કોઈ ગુનો નથી, પણ કહેવાનો મતલબ એમ છે કે એનો યોગ્ય નિકાલ કરવો. વૃક્ષ વાવો.
1: બરાબર. તો પછી આપણે તમે જે વાત કરી વૃક્ષો વાવવા જોઈએ પર્યાવરણનું જતન કરવા માટે, ઓક્સિજન મળે છે, શીતળતા મળે છે, પશુ પંખીઓ માટે સરસ છે. પશુ પંખીઓના જે માળા અત્યારે વિખાઈ ગયા છે કે જે અત્યારે પક્ષીઓના ઘર છીનવાઈ ગયા છે, અને અત્યારે તમે જુઓ તો વાતાવરણમાં ઘણા બધા બદલાવ થઈ રહ્યા છે, તો એને આપણે સુધારવાનો આપણાથી આપણે શરૂઆત કરી શકીએ. કે ધર્મેન્દ્રભાઈ, આપણે જો પર્યાવરણનું જતન કરવા માટે અત્યારે તમે બહુ સરસ વાત કરી, તો હવે તમે શ્રોતાઓને શું સંદેશો આપશો?
0: સંદેશ મારો એ આપવો છે કે આ ઝાડ આપણે વાવીએ પર્યાવરણનું જતન કરી, સાચું છે, પર્યાવરણનું જતન કરી એની સામે આપણે જે કઈ આ પ્રકૃતિ ખેતી અપનાવીએ આપણે રોગ મુક્ત થઈ શકીએ. અને એની જે બેન મીઠાશ છે ને એ એકવાર કોઈ અનુભવ કર્યો ને એને જ ખબર, એટલે પ્રકૃતિક ખેતી અપનાવી જરૂરી છે.
1: સાચી વાત.
0: સમય પ્રમાણે તો આપણે આ જે કઈ રોગ છે ને એનો નાશ કરી શકતું આપણે આપણા હાથે જ. આ મારો સંદેશ છે, અને પ્લાસ્ટિક મુક્ત કરવો એ પણ મારો સંદેશ છે.
1: ખુબ સરસ, તમે ખુબ સરસ વાત કરીને આપણા જે શ્રોતાઓ છે એમને ખુબ ઉપયોગી થશે, અને તમે જે સંદેશ આપ્યો, તમે જે માહિતી આપી, તમે તો કરો છો પણ બીજા શ્રોતાઓ પણ આનો કઈ અમલ કરે, એમના જીવનમાં ઉપયોગ કરે એવી આપણે આશા રાખીએ. અને તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
0: નમસ્તે. સમય ફાળવ્યો અને મને આ તક આપી એ બદલ આપનો અને આપના સર્વે સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.
2: બહોત હી બઢિયા, કિતની અચ્છી માહિતી દી હૈ, ખૂબ ખૂબ આભાર.
1: નસીમબેન, આ જે શ્રોતા છે એ આપણો પ્રોગ્રામ નિયમિત સાંભળે છે અને એ પોતે બ્લાઇન્ડ છે, પણ એમનો અવાજ પણ સરસ છે અને એમને ખૂબ સરસ માહિતી આપી છે. એટલે આપણે દરેક શ્રોતાને પણ આ સંદેશો આપીએ કે તમે પર્યાવરણના રક્ષણ માટે એમને જે વાત કરીને એ તમે ધ્યાનમાં રાખજો.
2: રાધાબેન, આજ હમારે ધર્મેન્દ્રભાઈ ને બહોત અચ્છી માહિતી હમ તક પહોંચાઈ હૈ, તો ચલો ઉનકે લિયે આજ ફિર હમ એક અચ્છા સા ગાના સુના દેતે હૈ.
3: અરે સુના દો, સુના દો.

0: मेरा हर श्रोता मित्र को ये कहना है और धर्मेंद्र सिंह भाई भी ये कहते हैं कि बने उतना प्लास्टिक का उपयोग कम करो। खाना जो आप लोग प्लास्टिक में डाल के फेंक देते हो तो वही प्लास्टिक फिर जो पशु होते हैं गाय भैंस और अन्य पशु के पेट में जाता है और उनको नुकसान होता है। तो प्लीज आप लोग खाने को प्लास्टिक में पैक करके ना फेंकते हुए उसको अलग से रखो ताकि अलग से कहीं जाके डालो ताकि पशु उसको खा सके, लेकिन प्लास्टिक में बांध के मत फेंको। हाँ,
1: नसीम बेन ने अच्छी बात बताई
2: और वो भी ध्यान में रखनी चाहिए। धर्मेंद्र सिंह जी बात करी से ने तो मन ही एवं थाय से कि हमने छाया नी बात करी से। मने बहुज बात गमी से जे दिवसे लाइट न होय ने पंखो न होय ने ये दिवसे छाया नी जरूर पड़े। तो हमने जे बात करी के वृक्षो वावा जोईए छाया ना पशु पंखी ત્યાં બે હકે અને વૃક્ષો ન કાપવા જોઈએ એ વાત કરીને મને બહુ જ ગમી અને શ્રોતાઓને કહું છું કે દીકરી જન્મે તો 5 વૃક્ષો વાવવાના હો ને।
1: અને રાધાબેન તમે જે કહ્યું કે વૃક્ષો વાવવા જોઈએ પર્યાવરણ બચાવવા માટે, પણ અત્યારે તો લગનગાળામાં બધા આપણે જોઈએ તો ફટાકડા ફોડીને અવાજ કરીને આ બધું પ્રદૂષણ ફેલાવતા હોય છે, તો કેટલું નુકસાન થાય છે। સ્વચ્છ આકાશ રાખવા માટે આપણે ફટાકડા ના ફોડવા જોઈએ, ડીજે નું પ્રદૂષણ નો અવાજ ના કરવો જોઈએ, બને એટલે આપણે વૃક્ષો વાવવા જોઈએ અને પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરવો જોઈએ।
3: હા, એક સાથે બધો સંદેશો આપી દીધો એટલે તમે શ્રોતાઓ બધું જ તમે ધ્યાનમાં રાખજો। અને આપણે વારંવાર કહેતા હોઈએ છીએ કે તમારા વાડામાં આસપાસ ગમે ત્યાં ક્યાંય પણ જગ્યા મળે તો કિચન ગાર્ડન તો કરી જ લેવાનું, બરાબર છે? એટલે ઘરની શાકભાજી આપણે જ ઉગાવવાની ને આપણે જ ખાવાની, બરાબર? તો આજના આ પ્રોગ્રામનો પાક્કો સંદેશો તમે ધ્યાનમાં રાખજો। અને શ્રોતા મિત્રો, આપણા રાધાબેન વારંવાર તમને વડે છે ને કે પત્ર તો જરૂરથી લખવાનો, તો એ માટે સરનામું તો જોઈશે ને, અને આપણા નવા શ્રોતાઓ પણ ઘણા જોડાશે તો એ લોકો બધા જ નોટ પેન લઈને બેસી જાઓ અને લખી દો સરનામું। રૂડીનો રેડિયો, પોસ્ટબોક્સ નંબર 110-12, એલિસ બ્રિજ, અમદાવાદ 6। અને આપણી નવી ઓફિસનું સરનામું છે રૂડીનો રેડિયો, શને 2 બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, જનપથ કોમ્પ્લેક્સની બાજુમાં, ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની બાજુમાં, એલિસ બ્રિજ, અમદાવાદ 6।
2: આ બે સરનામા જે તમને આપ્યા છે ને પારુબેને, ત્યાં લખી હકો છો અને પત્ર। અને બીજી ખુશીની વાત એ છે કે રૂડીનો રેડિયો હવે ઇન્ટરનેટ પર જઈ રહ્યો છે, એ ખુશાલી હારે હંડાય શ્રોતાઓને કહી દઈએ
4: નમસ્તે, સલામ, જય સેવા અને ગુડ નાઇટ।

0: હું શ્રોતા મિત્રો માણીએ રેડિયો પાલનપુરની પ્રસ્તુતિ.
1: આ સમય પણ જતો રહેશે. 90.4 FM રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારો દોસ્ત આરજે AR તમારા સૌના માટે લઈને આવે છે નાનકડી પણ જીવનમાં એક મંત્ર સ્વરૂપે તમને આગળ ધપવાની શક્તિ આપતી, વિચારવા માટે એક સમય એક ક્ષણ તમને થોભવાનું કહેતી કેટલીક અવનવી પણ સુંદર મજાની વાતોને. આ સમય જતો રહેશે 2.0 સિરીઝમાં. કોઈ વસ્તુ જ્યારે મળે નહીં ને ત્યારે એને પામવાની ઝંખના અત્યંત પ્રબળ હોય છે. જેવી એ વસ્તુ મળી જાય એવી એની વેલ્યુ ઘટી જાય. એ દિવસે મને બરાબર યાદ છે જ્યારે ટીવી પર પહેલી વાર શોલે આવવાનું હતું. 15 ઓગસ્ટ 1996 નો એ દિવસ હતો. જબરજસ્ત ઉત્સુકતા ઉભી થયેલી, બધે જ એક જ ચર્ચા હતી, શોલે દેખાડવાના છે ટીવી પર શોલે. ઓહો, દૂરદર્શનની બંને ચેનલ પર શોલે બતાવવામાં આવશે, મજા પડી જશે. અને 15 ઓગસ્ટની એ બપોરે શોલે જોવા માટે આપણા દેશના દરેક શહેરમાં ગલીઓ રીતસરની ખાલી ખમ. રસ્તા પર કર્ફ્યુ હતો. કર્ફ્યુ એટલે આમ કેવો, વળી પાછો દૂરદર્શનની કમાલની ક્રિએટિવિટી પણ દર્શાવવાની હતી. એ જે એડ બ્રેક્સ હતા ને એ એડ બ્રેક્સ કસ્ટમાઇઝ કરેલા હતા. જેટલા પણ સ્પોન્સર હતા, આઈ ગેસ ફેવિકોલ વોઝ ધ પ્રાઇમ.

સ્પોન્સર, એમની બહુ જ ક્રિએટિવ એડ્સ, માત્ર ને માત્ર એક બ્રોડકાસ્ટ પૂરતી શોલે ફિલ્મના ડાયલોગ્સના સંદર્ભમાં રાખીને બનાવેલી. કેટલી બધી મહેનત કરેલી એ લોકોએ, એટલે ફિલ્મની વાર્તા સાથે મેળ ખાતી હોય ને એવી એડ્સ. જેમ જેમ ફિલ્મ આગળ વધતી જાય એમ એમ એડ્સ પણ ફિલ્મના ડાયલોગ્સને અનુરૂપ આગળ વધે, બ્રેક ખટકે નહીં અને રસપ્રદ પણ એવો લાગે. એનીવે, હવે આજની તારીખમાં જો કોઈ તમને એમ કહે ને કે શોલે આવવાનું છે ટીવી પર, તો કેટલા લોકો રસ્તી જોશે? કેટલાને ખરેખર ક્યુરિયોસિટી હશે? કેટલાને ઇન્ટરેસ્ટ હશે? ખાસ નહીં, કારણ કે હવે કોઈ ફિલ્મને ટીવી પર જોવાનો એપોઇન્ટમેન્ટ વ્યુઇંગનો ચાર્મ જતો રહ્યો છે. આવું જ બન્યું હતું પહેલા લોકડાઉનમાં. રામાયણ, મહાભારત, આ બધી જ જૂની સિરિયલ્સને ફરીથી જોવાનો ચાર્મ હતો. લોકો લોકડાઉનને કોરોનાને ભૂલીને ઘરમાં પરિવાર સાથે ફરીથી જૂની એ યાદો, ભજીયા, ગાંઠિયા, ફાફડા અને ઘરમાં બનાવેલી વાનગીઓ સાથે બધા લિજ્જતથી આ સિરિયલોને એકવાર જોઈ ચૂક્યા. પરંતુ આ બીજી વખતના લોકડાઉનમાં જ્યારે આ સિરિયલ ખરેખર કેટલીક ચેનલોએ ફરી પ્રસારિત કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે એવો ચાર્મ નહોતો, બિલકુલ નહોતો. વર્ષો પહેલા જ્યારે દૂરદર્શન પર માત્ર રવિવારે સાંજે ફિલ્મ દર્શાવવામાં આવતી ને, ત્યારે અમારી સોસાયટીના દરેક મહિલાઓ પહેલેથી નાસ્તો બનાવીને રાખતા કે જેથી ફિલ્મ જોતા જોતા ખાસ નાસ્તો કરી શકાય. ઘણીવાર તો સાંજનું જમવાનું પણ વહેલા બની જતું, જેથી ફિલ્મ જોતા રસોઈ બનાવવાનું ટેન્શન જ ના રહે. રવિવારની સવારે ચા પીતા પીતા રંગોલી જોવાનું ફિક્સ હોય. રામાયણ સિરિયલ સમય અમારા ઘરે ટીવી હતું અને આસપાસમાં નહોતું. અમારા આસપાસના પાડોશીઓ અમારા ઘરે ટીવી જોવા માટે ભેગા થતા અને મારા બાળ મિત્રો તો ખાસ. મને પણ એક ઉત્સુકતા થતી કે એક રૂમમાં 20-22 જણા કેવી રીતે સમાઈ જાય છે. પણ પાડોશમાંથી આવેલા આ બધાના સંઘાતનો એક જબરજસ્ત ચાર્મ રહેતો. અને પછી પેલું સુંદર મજાનું ગીત આવે, આરતી થાય, કે પછી એટલા જ ભાવ વિભોર દ્રશ્યો આવે ને, એટલે પછી પેલા માનુનીઓ તો રડી જ પડતા અને અમે બાળકો પેલું તીર છૂટે એટલે ચિચિયારીઓથી વધાવી દેતા. વર્ષો પહેલા વેકેશન પડે ને એટલે ઘરમાં વિડીયો ગેમ્સ અને એક્સાઇટમેન્ટ બંને રહેતું. બાળકોને બે જ વસ્તુઓ ભાડે મળતી, એક સાયકલ અને બીજી વિડીયો ગેમ. અમે લોકો રેન્ટ પર વિડીયો ગેમ્સ રમતા અને એ વખતે માર્યો અને કોન્ટ્રા રમવાની બહુ ઉત્સુકતા હતી. કારણ એ જ કે ઇઝીલી અવેલેબલ નહોતી. જ્યારે ઈચ્છો ને ત્યારે તરત રમી શકાય એવી એ વખતે કોઈ સગવડ નહોતી. છેક વેકેશન પડે ને ત્યાં સુધી રાહ જોવી પડતી. ઇઝીલી અવેલેબલ નહોતી એટલે એનો ચાર્મ જળવાઈ રહેતો. દોસ્ત પરિવાર સાથે રેસ્ટોરાંમાં જમવા જવું ને એ તો વાર્ષિક કે અર્ધવાર્ષિક ઘટના હતી. વર્ષમાં એક કે બે વાર જ બહાર જમવાનું થતું અને એટલું બધું એક્સાઇટમેન્ટ રહેતું ને કે ન પૂછો વાત. અને એ જમણ ક્યારેય ન વિસરી શકાય એવું જિંદગીભરનું સંભારણું બની રહેતું. એ સ્વાદ તો અમે જેને અઠવાડિયા સુધી વાગોળતા અને એક પછી એક મિત્રોને ને એમના ઘરે જઈને વર્ણવતા અને એમના જીવમાં કચવાટ કરતા, એની પણ કંઈક મજા જુદી હતી. કોઈ પણ વસ્તુ અવેલેબલ ના હોય ને, અપ્રાપ્ય હોય, સરળતાથી મળે નહીં, તો એને પામવાનો તલસાટ ઉત્તર ઉત્તર વધી જાય છે. પણ આજે દરેક વસ્તુ ઇઝીલી અવેલેબલ છે. ઇટ્સ અ પ્રોબ્લેમ ઓફ પ્લેનેટી. હવે તો ડબલ ટિકનો જમાનો છે. વોટ્સએપમાં બ્લુ ટિક થાય કે તરત જ કમ્યુનિકેશન થઈ જાય. એટલે કે મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં ત્યારે જાણે બધું જ વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે, એટલે ખાસ પ્રકારનું કોઈ એક્સાઇટમેન્ટ હવે આપણામાં રહેતું નથી. તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડતી નથી કે તમારા સમાચાર સામે પહોંચ્યા કે નહીં. બ્લુ ટિક થયું એટલે માની લેવાનું કે એમની પાસે તમારી વાત પહોંચી. બહાર ગામ એસટીડી ફોન કરવો હોય ને તો હવે છેક રાત્રે જ થઈ શકે, એવું તો શક્ય જ નથી. હવે ઈચ્છો ત્યારે ગમે ત્યાં અને એ પણ 3D ઇમેજમાં, એટલે કે ડિજિટલી તમે જોઈને વાત કરી શકો. જે સમયે એસટીડીના ચાર્જિસ ઓછા હોય ને એવા સમયે લોકો એ સમયમાં, એટલે કે અમારા બાળપણમાં ફોન કરતા અને એ પણ રાત્રે કે પછી વહેલી સવારે. માપીને સેકન્ડ્સ તરફ ધ્યાન રાખીને શબ્દો બોલતા, ઘણીવાર તો લખીને ચિઠ્ઠીમાં લઈ જાય એટલે માત્ર થોડાક જ રૂપિયામાં, થોડાક જ પૈસામાં વાત પણ પૂર્ણ થઈ જાય. જોખી જોખીને વાતો થતી, લિમિટેડ બજેટ રહેતું, ટ્રંક

0: કોલ પીપી નંબર અને ડબલા વાળા કે ચકરડા વાળા ફોનની પહેલાનો કમ્યુનિકેશનનો જમાનો કેવો હતો? એ પત્રોનો જમાનો હતો અને આપણે લેટરની રાહ જોતા. દૂર વસેલા સ્વજનનું એક પોસ્ટકાર્ડ ફરી ફરીને વાંચવું ગમતું અને બાળકોને બીજા કે ત્રીજા ધોરણમાં પોસ્ટકાર્ડ લખવાનું શીખવાડવામાં પણ આવતું. એક જ પત્ર ફરી વાંચવાથી દિલની ઉદાસીને મલમ જેવી રાહત થતી, લાગણીઓ વહી જતી, શબ્દો થકી સ્નેહ અભિવ્યક્ત થતો. અને હવે હવે બધું ઇઝીલી અવેલેબલ છે, કમ્યુનિકેશન તરત થઈ જાય છે. કોઈ વસ્તુ ખરીદવી હોય તો વિપુલ માત્રામાં ઓપ્શન્સ પણ છે. પણ દોસ્તો, જે મજા રાહ જોવામાં છે ને, તરસવામાં છે ને, એ મેળવી લેવામાં કે પ્રાપ્ત કરવામાં બિલકુલ નથી. જંકના અને જોરવું આ બંનેની રાશિ સરખી છે, પણ એ બંનેનો પોતપોતાનો અલાયદો આનંદ છે. જંકના રાખો તો એ આનંદ અલગ છે, અને એના વિરહમાં જુરો તો એ રાધામય આનંદ છે. કોઈ પણ રિલેશનશીપને હેપ્પી રાખવી હોય ને, તો મારે આજે આ મંત્ર તમને આપવો છે કે કોઈ પણ સંબંધને પ્રફુલ્લિત અને મહેકતો રાખવો હોય તો વધુ પડતા અવેલેબલ ના થવું. ઓવર અવેલેબિલિટી કિલ્સ ક્યુરિયોસિટી, થ્રિલ એન્ડ ક્રિએટિવિટી. સંબંધમાં થોડા દૂર જાઓ ને તો એકબીજાને સ્પષ્ટ જોઈ શકાય. વધુ પડતી નજદીકી વિઝન અને વિચારોને ધૂંધળા બનાવી દે છે. પેલા નવા પરણેલા પતિ પત્ની પણ જો બંને નોકરી કરતા હોય ને, થોડોક સમય સવારથી સાંજ પણ દૂર રહે ને, તો એમને મળવાનો એક આનંદ, ફરીથી સાંજે ભેગા થવાનો એક ઉન્માદ અલગ હોય છે. અધરવાઇઝ સાથે જ રહેવાનું હોય, સાથે જ વાતો કરવાનું હોય, તો નવપરિણીત દંપતી પણ ચાર્મ આજના સમયમાં ખોઈ બેસે છે. આજના વોટ્સએપના જમાનામાં આઈ એમ નોટ અવેલેબલ સ્ટેટસ રાખવું બહુ અઘરું છે. જે સતત દુનિયા માટે અવેલેબલ ના રહે, જે સતત દુનિયા સાથે કનેક્ટેડ ના રહે, એને જાત સાથે કનેક્ટ કરવાની તક મળે છે. એટલે જ તો દોસ્તો, સમય મળે ને એટલે રાત્રિ દરમિયાન હું મારા ફોનને અડકતો નથી. હું લખી નથી શકતો કે હું નથી અવેલેબલ, પણ હું મારી જાતને તો કહી દઉં છું કે આઈ એમ નોટ અવેલેબલ નાઉ. અત્યારે હવે હું કોઈ બીજા માટે અવેલેબલ નથી, માત્ર મારી જાત માટે અવેલેબલ છું. અને એ બે કલાકમાં હું ખોવાયેલો રહું છું, મારા નિજાનંદમાં, મારા આનંદમાં, મારા સ્વની ઓળખમાં. મને જે ગમે એ કરું, પણ કોઈની વાત સાથે એનો અભિપ્રાય પણ હું શેર નથી કરતો. કારણ એટલું જ છે, એ મારું છે, પોતિકું છે, પોતાનું છે. જેને માણવું હોય એ મારી સાથે જોડાઈ જશે, પણ હું વહેંચવા નહીં જાઉં. કારણ કે અત્યારે હું ડિસકનેક્ટેડ છું દુનિયાથી, પણ કનેક્ટેડ છું મારી જાતથી. તો એકવાર કનેક્ટ થઈ જાઓ તમારી જાત સાથે, જુઓ તો ખરા કેવો આનંદ આવે છે. બાકી તો તમારી સાથે કનેક્ટેડ છે રેડિયો પાલનપુર 90.4 FM. આ સમય પણ જતો રહેશે, ફરી મળશે આરજે AR. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: આવો શ્રોતા મિત્રો, માણીએ રેડિયો જનવાણી જુનાગઢની પ્રસ્તુતિ.
2: સર્વ શ્રોતા મિત્રોનું રાજેન્દ્ર ભટ્ટ હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપણી આસપાસનું વાતાવરણ એ દરેક જીવ માટે ખૂબ જ અગત્યનું હોય છે. આપણી તંદુરસ્તી એ બધું વાતાવરણ આધારિત હોય છે. એટલે જ ખાસ કરીને આપણે જે પ્રદેશમાં રહીએ છીએ એ મોસમી આબોહવાનો પ્રદેશ છે. એટલે કે આપણે ઋતુગત ફેરફારો આપણા શરીર ઉપર અસર કરતા હોય છે, એવી જ રીતે દરેક જીવ ઉપર આ ઋતુગત ફેરફારોની અસર થતી હોય છે. આપણે એવું માનીએ છીએ કે આપણી જમીન છે એ પણ એક જીવંત વસ્તુ છે, એ મૃત નથી. જમીનની અંદર રહેલા કરોડો જે સૂક્ષ્મ જીવો છે એ જમીનનું સ્વાસ્થ્ય, જમીનની તંદુરસ્તી એને આધારે નક્કી થતી હોય છે. તો આજે પર્યાવરણની અવળી મોટી જે અવહેલના થઈ રહી છે, પર્યાવરણના આટલા મોટા ફેરફારો થઈ રહ્યા છે, એની અસર જમીન પર પણ થતી હોય છે. અને આ જમીનની અસર આપણને માટે ખૂબ જ મુશ્કેલી સર્જી શકે એમ છે. મિત્રો, આજે જમીન આપણી પાસે કુદરતે આપેલી છે, જમીનનું સ્વાસ્થ્ય બગડશે તો એને સુધારવા માટે આપણે ખૂબ જ મહેનત અને લાંબો સમય આપવો પડશે. જ્યારે આજના સુપર જેટ યુગની અંદર સમયની પાબંદી હોય ત્યારે આપણે

જાયગા ત્યાંથી સવાર, અને પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર ની જેમ જમીનના સ્વાસ્થ્ય ઉપર જ પહેલી નજર રાખવી જોઈએ. તો આજે આ વાત એટલા માટે કરું છું કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગના મદદનીશ પ્રાધ્યાપક એવા ડૉક્ટર શ્રદ્ધાબેન ભટ્ટ આપણી જનવાણીમાં ઉપસ્થિત છે, અને એ આપણી સાથે પર્યાવરણ સંરક્ષણ, જમીનના સ્વાસ્થ્ય

0: તો પ્રાકૃતિક ખેતીનો મૂળ સિદ્ધાંત શું છે?
1: પ્રાકૃતિક ખેતી જે છે એનો મૂળ સિદ્ધાંત એ કુદરતી સંસાધનોનો ઉપયોગ છે. બહારથી કોઈ પણ રાસાયણિક ખાતર કે ઝેરી દવાઓ એમાં લાવવામાં આવતી નથી, ઉપયોગમાં લેવામાં આવતી નથી. ગાયનું છાણ, ગૌમૂત્ર અને વનસ્પતિના અવશેષો દ્વારા જ જે દ્રાવણો બને છે તે જમીનને ફળદ્રુપ બનાવવા માટે વાપરવામાં આવે છે. એટલે જ્યારે ખેતર ઉપર અને જમીન ઉપર આપણને બધી જ વસ્તુ પ્રાપ્ય હોય તો શું કામ આપણે બહારથી કોઈ પણ રાસાયણિક ખાતર અથવા તો ઝેરી દવા લાવી જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ. એટલા માટે પ્રાકૃતિક ખેતીનો મૂળ સિદ્ધાંત પોતાના જ જે પણ એરિયા હોય એમાં ઉત્પન્ન થયેલી વસ્તુનો ઉપયોગ કરવો, એ છે એનો મૂળ સિદ્ધાંત.
0: જીવામૃત કઈ રીતે જમીન ઉપર જાદુઈ અસર કરે છે?
1: જીવામૃત ખરેખર જમીનમાં જાદુઈ અસર કરે છે. જીવામૃત સૌથી પહેલા તો ખાતર નથી, પણ સૂક્ષ્મ જીવાણુઓ છે એનું એક પ્રવાહી છે, કલ્ચર છે. જ્યારે આ જીવામૃત જે છે એ જમીનમાં આપવામાં આવે ત્યારે જમીનમાં જે નિષ્ક્રિય પડેલા કરોડો જીવાણુઓ છે એ સક્રિય થઈ જાય છે. હવે જ્યારે આ બધા જીવાણુઓ સક્રિય થઈ જાય એટલે એ હવામાંથી નાઇટ્રોજન ખેંચી અને એના અલગ અલગ દ્રાવણોમાં અથવા તો સંયોજનોમાં એનું રૂપાંતરિત કરી અને એ છોડને પૂરું પાડે છે. ઉપરાંત ફોસ્ફેટ અને પોટાશ જે અલભ્ય સ્વરૂપમાં જમીનમાં હાજર હોય છે તેને અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં પરિવર્તિત કરી અને એ છોડને પૂરો પાડે છે. એટલે આવી રીતે કુદરતી રીતે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ એ છોડને પૂરો પાડી અને છોડનો વિકાસ છે એ સારો કરે છે.
0: પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ શું છે?
1: પ્રાકૃતિક ખેતીમાં હું તમને કહું કે એક જો દેશી ગાય હોય તો એનું છાણ અને ગૌમૂત્રથી 30 એકર જેટલી જમીનમાં ખેતી થઈ શકે. ગાયના છાણમાં અબજો ફાયદાકારક બેક્ટેરિયા હોય છે જે જમીનના બંધારણને સુધારે છે.
0: બીજામૃત બીજને કેવી રીતે સુરક્ષિત રાખે છે?
1: બીજામૃત જે છે એ દ્રાવણનો બીજને પટ આપવામાં આવે છે. એટલે બીજને પટ આપવાથી અંકુરણ વખતે, અંકુરણ સમય દરમિયાન ફૂગ હોય કે જે રોગકારક હોય અને જે જીવાણુ હોય એ પણ રોગકારક હોય, તો આવા રોગકારક ફૂગ અને જીવાણુ એ જો બીજને અંકુરણ કરવામાં કોઈ તકલીફ ઊભી કરતા હોય કાં તો એને રોગ કરતા હોય, એને બીજને સુષુપ્ત અવસ્થામાં લઈ જતા હોય અને ઉગવા ના દેતા હોય તો આ બધામાં એ બીજને રક્ષણ આપે છે અને એવા જે રોગકારક ફૂગ અને જીવાણુ છે એની સામે આ બીજામૃત લડે છે અને એ બીજને રક્ષણ આપે છે.
0: આચ્છાદન પર્યાવરણ માટે કેમ જરૂરી ગણાય?
1: આચ્છાદન એટલે જમીનને પાકના કચરાથી ઢાંકી દેવી. સૂર્યનો જો સીધો તાપ જમીન ઉપર પડશે તો જમીનનું તાપમાન વધશે. જમીનનું તાપમાન વધશે તો તેમાં સૂક્ષ્મજીવો હશે તેને પણ અસર થશે. કદાચ સૂક્ષ્મજીવો આટલા બધા વધારે તાપમાનથી મરી પણ જાય. તો સૂર્યના સીધા તાપથી જમીનનું રક્ષણ કરવું એને કહેવાય આચ્છાદન. ભેજ જાળવી રાખે છે અને ઉપરાંત જમીનમાં જે કાર્બન છે તેનું પ્રમાણ પણ એ જાળવી રાખે છે.
0: વાપસા એ શું છે અને એનું શું મહત્વ છે?
1: વાપસા છે એ જમીનમાં પાણીના બે કણો વચ્ચે જે રહેલી હવા અને ભેજની સ્થિતિ છે એને વાપસા કહે છે. પ્રાકૃતિક ખેતીમાં જમીન પોચી હોવાથી વાપસા જળવાય છે અને મૂળનો સારો વિકાસ થાય છે.
0: શું પ્રાકૃતિક ખેતીથી જમીનનું ધોવાણ અટકે ખરું?
1: હા, પ્રાકૃતિક ખેતીથી જમીનનું ધોવાણ અટકે, કારણ કે જે હ્યુમસ પેદા થાય છે એ માટીના કણોની વચ્ચે ગુંદર જેવું કામ કરે છે, માટીના કણોને જકડી રાખે છે અને એના લીધે જો ભારે વરસાદ કે પવન આવશે તો પણ જમીન ધોવાતી અટકે છે.
0: રાસાયણિક ખેતીની સરખામણીમાં અહીંયા પાણીનો વપરાશ વધે કે ઘટે?
1: ઘટે, ઓછો થાય છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન અને હ્યુમસને કારણે જે જમીનનો જે ભેજ છે એ જળવાઈ રહે છે, એટલે લાંબા સમય સુધી તમારે પિયત આપવાની જરૂર પડતી નથી. અને પ્રાકૃતિક ખેતીમાં પાણીની જરૂરિયાત હું તમને કહું કે 60-70% જેટલી ઘટી જાય છે.
0: બહુ સારી વાત કહેવાય. મિત્રો, ખાલી રાસાયણિક ખેતીમાં એક પાકને આપીએ એમાં પ્રાકૃતિક ખેતીના 3 પાક લઈ શકાય?
1: હા, ચોક્કસ.
0: ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં પ્રાકૃતિક ખેતીનો શું ફાળો?
1: ગ્લોબલ વોર્મિંગમાં રાસાયણિક ખેતીમાં હું તમને કહું કે જે ખાતરો વપરાય છે અને એ ખાતરો ઉત્પાદન કરવા માટે જે ઉદ્યોગો હોય છે તો એ પુષ્કળ કાર્બનનું ઉત્સર્જન કરે છે. હવે ઉત્સર્જન કરવાથી અત્યારે તમે જોઈ શકો છો કે ઓઝોનનું જે પડ છે એમાં પણ ગાબડા પડે છે. યુવી જે રેઝ છે એ કિરણો જમીન ઉપર આવે છે, મનુષ્યને, પાકને, બધાને અસર કરે છે અને એના લીધે જમીનનું તાપમાન વધવાથી પાકને પણ નુકસાન થાય છે. પાક જેવી રીતે લેવાવો જોઈએ એ રીતે લઈ શકાતો નથી, ઉત્પાદન એટલું મળતું નથી અને પાણીની ખૂબ જ જરૂર પડે છે. એની સામે પ્રાકૃતિક ખેતી છે આ બધી પ્રક્રિયાને રોકે છે અને જમીનમાં કાર્બનનો સંગ્રહ કરે છે.
0: દેશી અળસિયા જમીનના એન્જિનિયર કેમ ગણાય?
1: એટલા માટે કારણ કે દેશી અળસિયા

0: એ જમીનમાં ઊંડે સુધી જાય, પાછા ઉપર આવે, ફરી ઊંડે સુધી જાય, એટલે જેનાથી જમીનમાં અસંખ્ય છિદ્રો પડે છે. આ છિદ્રો દ્વારા જમીનમાં હવા અને વરસાદનું જે પાણી છે એ અંદર ઉતરે છે અને પાક એ હવા અને પાણીની હાજરીમાં ખૂબ જ સરસ રીતે એના મૂળનો વિકાસ થાય છે અને તે ખૂબ જ સારી રીતે એ ઉગી શકે છે.
1: પ્રાકૃતિક ખેતીમાં જીવાત નિયંત્રણ કેવી રીતે કરી શકાય?
0: અહીંયા જીવાતને મારવાને બદલે તેને કુદરતી રીતે દૂર રાખવામાં આવે છે. જેમ કે લીમડાનું તેલ છે, અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, દશપર્ણી અર્ક છે, તો આવા બધા કુદરતી અર્કનો જો છંટકાવ કરવામાં આવે તો શું થશે કે આપોઆપ જીવાત એની તીવ્ર ગંધના લીધે એ પાકની નજીક જ નહીં આવે, એ દૂર રહેશે. એટલે પ્રાકૃતિક ખેતીમાં જીવાત નિયંત્રણ કેવી રીતે થાય? તેને કુદરતી રીતે દૂર રાખવાની, એને પાકની નજીક આવવા જ નહીં દેવાની, અને મદદ કરતા જે જીવો છે એ મદદ કરતા જીવોનું પણ સંખ્યા જાળવી રાખે છે પ્રાકૃતિક ખેતી, કે જે જીવો આવી કીટકો છે એને પણ પાકથી દૂર રાખવામાં મદદ કરે છે.
1: આપણે આ ખેતીથી ભૂગર્ભ જળની ગુણવત્તા સુધરે ખરી?
0: ચોક્કસ, જ્યારે રાસાયણિક દવાઓ વપરાતી જ નથી તો જ્યારે વરસાદનું પાણી જમીનમાં ઉતરશે તો એ શુદ્ધ જ હશે, કારણ કે એમાં કોઈ રસાયણો મિશ્ર થયેલા નહીં હોય, અને એના લીધે ભૂગર્ભ જળ છે એ પ્રદૂષિત થતું બચાવી શકાય છે.
1: આપણે પ્રાકૃતિક ખેતી છે એ મિશ્ર પાકને ખૂબ જ ઉત્તેજન આપે છે અને એની સલાહ પણ આપે છે, તો એના ફાયદા શું?
0: એના ફાયદા એ છે કે એક મુખ્ય પાકની સાથે બીજો ગૌણ પાક લઈએ તો જમીનના જે પોષક તત્વો છે એનું સંતુલન જળવાય. જેમ કે કપાસ સાથે તમે મગ કે અડદ વાવો તો જમીનને કુદરતી રીતે નાઇટ્રોજન મળે, કારણ કે મગને અડદના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જીવાણુ હોય છે, એ કુદરતી રીતે હવામાંના નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરી અને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જાળવી રાખે છે.
1: તમે આમાં ઘણીવાર હ્યુમસનો ઉલ્લેખ કર્યો, આ હ્યુમસ એટલે શું? જમીનમાં કેવી રીતે બને છે?
0: પાકના જે અવશેષો હોય છે, અને માનો કે છાણા હોય, કચરા હોય, એ જ્યારે સૂક્ષ્મજીવો ખાય છે ત્યારે એ કાળા રંગનો એમાંથી પદાર્થ બને છે, એને હ્યુમસ કહેવાય છે. અને એવું કહી શકો કે જમીનની ફળદ્રુપતાનો આત્મા તમે કહો તો એ હ્યુમસ છે, કે એ જમીનમાં જે પણ કાર્બન છે એનું પ્રમાણ એ હ્યુમસથી જળવાય છે, અને નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ આ ત્રણેય જે પાક માટે જરૂરી છે એ બધું જ આ હ્યુમસ એને પૂરું પાડે છે.
1: સામાન્ય રીતે કૃષિકારોને નિંદણ ગમતું નથી, એનો દુશ્મન ગણાય. પ્રાકૃતિક ખેતી એને દુશ્મનને બદલે મિત્ર કેમ માને?
0: એટલા માટે, કારણ કે એમાં કોઈ વીડીસાઇડનો ઉપયોગ થતો નથી પ્રાકૃતિક ખેતીમાં, અને જે નિંદણ છે એ નિંદણને કુદરતી રીતે જમીનમાં ઉખેડીને ત્યાં જ પાથરી દેવાય, એટલે એક પ્રકારનું આચ્છાદન તરીકે એ જમીનમાં એક આવરણ પૂરું પાડે છે. અને જ્યારે એનો સડો થાય, જે જીવાણુઓ છે મદદ કરતા જીવાણુ એનો સડો કરશે તો એનું ખાતર બની જશે, તો એ જમીન અને પાકને મદદરૂપ છે.
1: આ પદ્ધતિથી ખેડૂતોની પાસે જે પૈસાની જે દેવાનો બોજ છે એ કેવો રહેશે?
0: ઘટશે, કારણ કે જ્યારે પણ રાસાયણિક ખાતર જે હોય એને ખરીદવા માટે ખૂબ જ પૈસાની જરૂર પડે છે, ઉપરાંત એમાં કોઈ રોગ આવે તો રાસાયણિક દવાઓ ખરીદવાની જરૂર પડે છે, ખૂબ જ કિંમતી હોય છે, એ બિલકુલ સસ્તું હોતું નથી. પણ જ્યારે પણ આ કુદરતી રીતે તમે પ્રાકૃતિક ખેતી કરશો તો એમાં તમારે કોઈ ખાતર કે દવાઓ લેવાની જરૂર પડતી નથી અને ખેતીનો ખર્ચ લગભગ શૂન્ય થઈ જાય છે.
1: આ પ્રાકૃતિક ખેતીથી જે પક્ષીઓ અને મિત્ર કીટકો જેના ઉપર અત્યારે ખૂબ જ માઠી અસર થઈ, એના ઉપર કેવી અસર થાય?
0: હવે ઝેરી દવા જ જ્યારે નથી તો ઝેરી દવાઓના અભાવે ખેતરમાં જે પક્ષીઓ અને પરોપજીવી કીટકો જેમ કે લીડીબગ છે એ પાછા આવે છે અને એની સંખ્યા જળવાઈ રહે છે. હવે આ જે પરોપજીવી કીટકો છે, પક્ષીઓ છે, એ જે હાનિકારક જીવાતો છે એને ખાઈ જશે અને એ રીતે કુદરતી સંતુલન જાળવશે, એટલે આપણા માટે એ આશીર્વાદરૂપ છે. આ પક્ષીઓ અને પરોપજીવી કીટકો આપણા માટે આપણને મદદ કરે છે, ખેતીમાં મદદ કરે છે અને હાનિકારક જીવાતુઓને ખાઈ જાય છે.
1: પંચગવ્યનો ખેતીમાં શું ઉપયોગ થાય?
0: પંચગવ્ય છે એ છોડ માટે એક ટોનિક સમાન છે. આપણે કેવું, આપણે શરીરમાં કોઈ પણ પોષક તત્વની ખામી હોય તો ડોક્ટર આપણને વિટામિનની ટેબ્લેટ લખી આપે, ટોનિક લખી આપે, તો પંચગવ્ય છે એ છોડ માટે એક ટોનિક છે. એ છોડની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે અને ફળ અને ફૂળ જે છે એ આવવાની જે પ્રક્રિયા છે એ ઝડપી બનાવે છે, એટલે પાક ખૂબ જ સરસ રીતે આપણને તેની ઉપજ મળે છે.
1: આપણે જમીનની અંદર એસિડિક અને આલ્કાઇનિટી, એટલે આમ જેને આપણે એસિડિટી કહી શકીએ, તો એની જે પ્રાકૃતિક ખેતી ઉપર શું અસર છે?
0: હવે રાસાયણિક ખાતરો છે એ જમીનની પીએચ બગાડે છે, કાં તો એ જમીનને ખૂબ જ એસિડિક બનાવી દેશે, કાં તો એને આલ્કલાઇન બનાવી દેશે, એટલે જ્યારે પણ આવું થાય ત્યારે પાક સારી રીતે ઉગી શકતો નથી અને જે સૂક્ષ્મજીવો જમીનમાં હોય એ આવી

0: અલગ પીએચ ઉપર જીવી ના શકે એટલે સૂક્ષ્મ જીવોનો પણ નાશ થાય છે. હવે જ્યારે પ્રાકૃતિક ખેતી જ્યારે આપણે અપનાવીએ તો એ જમીનનું પીએચ છે એને બેલેન્સ કરે, એનું સંતુલન જાળવી રાખે, તટસ્થ કરી દે એને. એટલે તટસ્થ પીએચ કરી દે એટલે એના લીધે શું થાય કે પાકને પણ સારી રીતે ઉગે અને અંદર જે સૂક્ષ્મ જીવો છે એ પણ આ તટસ્થ પીએચ ઉપર ખૂબ સારી રીતે કામ કરી શકે.
1: આપણે સામાન્ય રીતે કેવી ઉગતી છે, ખેડ ખાતર ને પાણી, સમૃદ્ધિ લાવે તાણી. તો આમાં પ્રાકૃતિક ખેતીમાં શૂન્ય ખેડની વાત આવે છે, એ શું છે?
0: શૂન્ય ખેડ એટલે કે વારંવાર તમારે જમીનને ખેડવાની નથી, કારણ કે જો તમે એને વારંવાર ખેડશો તો એમાં રહેલા સૂક્ષ્મ જીવો છે, જમીનનું બંધારણ છે, એ બધું ડિસ્ટર્બ થશે. તો એની માટે જમીનને વારંવાર ખેડવાને બદલે એના ઉપરના પડને ખલેલ પહોંચાડ્યા વગર જે ખેતી કરીએ બરાબર, તો એના લીધે જમીનની જીવસૃષ્ટિ છે એ સચવાય છે. એટલે શૂન્ય ખેડ એ પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ અપનાવેલ અભિગમ છે.
1: પ્રાકૃતિક ખેતીમાં પાક ફેરબદલીનું શું મહત્વ છે?
0: એકનો એક ભાગ જો તમે વારંવાર લીધા કરો તો એના લીધે શું થાય કે કોઈ પણ એક જ પ્રકારના પોષક તત્વો છે એની લાંબા ગાળે ખામી સર્જાય. હવે જો તમે અલગ અલગ પાક લેશો તો કોઈ પાકના પોષક તત્વોની જે પણ જરૂરિયાત હોય અલગ હશે, તો કોઈ બીજા પાકની પોષક તત્વોની જરૂરિયાત અલગ હશે. તો પાકની ફેરબદલી કરશો તો જમીનમાં જે ચોક્કસ પ્રકારના પોષક તત્વો છે એ ખૂટી જતા નથી અને જમીનજન્ય જે રોગ છે ને એનું ચક્ર તૂટી જાય છે.
1: એ તમારા ખૂબ જ સરસ વાત કરી અને ઘણા બધા ફાયદાઓ જણાવ્યા. પણ મોટે ભાગે કૃષિકાર મિત્રોને એક મોટો ભય એ હોય છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે, તો એ સાચી વાત?
0: ના ના, ઉત્પાદન ઘટતું નથી. એમાં કેવું છે કે જ્યારે પણ તમે કોઈ નવી પદ્ધતિ અપનાવો તો એને સેટ થતા થોડોક ટાઈમ જાય. શરૂઆતના એક બે વર્ષ જમીનને સુધારતા લાગે, પછી તેમાં તમે ઉત્પાદન લો, ઉત્પાદનને સેટ થતા એને સ્થિર થતા થોડી વાર લાગે અને ખેતી ખર્ચ જેવી રીતે ઘટવાનો ચાલુ થાય એવી રીતે ખેડૂતનો નફો વધવાનો ચાલુ થાય. કોઈ પણ સિસ્ટમ તમારે અપનાવી હોય તો તમે તાત્કાલિકમાં તમને ફાયદો થાય એ વિચાર ખોટો છે. કોઈ પણ સિસ્ટમને તમારે 3-4 વર્ષ એને તમારે લાવી પડે અને એ જ્યારે 3-4 વર્ષ થાય ત્યાર પછી તમને એમાંથી ફાયદો દેખાવાનો કે નફો દેખાવાનો ચાલુ થાય.
1: ખૂબ જ સરસ માહિતી આજે આપણને શ્રદ્ધા મેડમે આપી. મિત્રો, આટલી સરસ માહિતી આપવા બદલ આપ સૌ વતી હું એનો આભાર વ્યક્ત કરું છું અને આવી જ સરસ માહિતી જૂનાગઢ જનવાણી ઉપર અવિરત વહેતી હોય છે. આપ સાંભળતા રહેશો 91.2 જૂનાગઢ જનવાણી. અત્યારે આપના મિત્ર રાજેન્દ્ર ભટ્ટને રજા આપશો. નમસ્કાર.
2: આવો શ્રોતા મિત્રો, માણીએ રેડિયો નજરિયા અમદાવાદની પ્રસ્તુતિ.

0: અરે મીના, જલ્દી ટિફિન પેક કરી દે, મારે ઓફિસ જવા માટે લેટ થઈ જશે.
1: હા બસ 5 મિનિટ આપો, હું હમણાં તૈયાર કરું છું.
0: અરે મીના, શું થયું? કેમ આટલી થાકેલી લાગે છે?
1: અરે થોડા દિવસથી થાક લાગે છે, પણ ચાલશે, કામ તો કરવાનું જ છે.
0: ચાલે નહીં, શરીર છે તો બધું જ છે, નાના લક્ષણોને અવગણશો નહીં.
2: સમયસર આરોગ્યની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હિમોગ્લોબિન અને અન્ય સામાન્ય ચેકઅપ તમને મોટી બીમારીથી બચાવી શકે છે.
3: દર વર્ષે ઓછામાં ઓછો એક વાર સંપૂર્ણ હેલ્થ ચેકઅપ જરૂર કરાવો. યાદ રાખો, સારવાર કરતા બચાવ સારો.
2: આપનું આરોગ્ય આપની જવાબદારી. આજે જ નજીકના આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવો. સમયસર તપાસ, લાંબુ અને સ્વસ્થ જીવન.
4: એક ગ્લાસ પાણી, એક નાનો બેદરકારીનો ફળ અને સ્વાસ્થ્ય પર મોટો પ્રભાવ. આખરે શું છે આ બીમારી જે ખાસ કરીને ચોમાસામાં લોકોને પોતાના ચપેટમાં લે છે? તેના લક્ષણો શું છે? બચાવવાના ઉપાયો કયા છે? આ તમામ સવાલોના જવાબ સાથે હાજર છે આજનો આપણો ખાસ કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. સલામ, નમસ્તે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. હું છું તમારી દોસ્ત મયુરી. દોસ્તો, વરસાદી મોસમમાં અનેક પ્રકારની બીમારીઓનો ખતરો વધી જાય છે, જેમાંથી એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે કોલેરા. આજે આપણે જાણીશું કે કોલેરા શું છે, તે કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે અને

0: તેનાથી બચવા માટે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ, પરંતુ તેની પહેલા જાણીએ કે સમુદાયના લોકોને આ વિશે માહિતી છે કે નહીં, તો ચાલો સાંભળીએ. તમારું નામ શું છે?
1: મારું નામ રાધાબેન છે, હું હાઉસવાઈફ છું.
0: કોલેરા રોગ વિશે તમને માહિતી છે?
1: હા છે, પણ થોડી એમાં એકદમ બીમાર થઈ જઈએ એટલે આપણે ઝાડા મામીટને એકદમ ઓલું થઈ જાય, શરીરમાં એકદમ પાણીની કમી ને એવું બધું થઈ જાય છે. પછી હોસ્પિટલ જવું પડે દવા ને એવું બધું લેવા, બહુ વધારે ગંભીર બીમારી હોય તો બાટલા આટલા બી ચડાવવા પડે.
0: તમારું નામ શું છે?
2: મારું નામ પ્રભુદાસભાઈ પંડ્યા છે.
0: તમને કોલેરા રોગ વિશે માહિતી છે?
2: કોલેરા માટે માહિતી કરીએ, પાણી કોર્પોરેશન માંથી પાણી દૂષિત આવે છે એટલે અમુક સમયે કોલેરાના ઉપદ્રવ વધારે થાય છે. કોલેરાનો અમુક જગ્યાએ પાણી ગંદુ આવવાથી કોલેરામાં માહિતી મળે છે, કોલેરા થાય.
0: તમારું નામ શું છે અને શું કરો છો?
3: નેહા, હું અત્યારે જોબ કરું છું.
0: તમને કોલેરા રોગ વિશે માહિતી છે?
3: ના.
4: મારું નામ વિમલાબેન છે અને હું સિલાઈ કામ કરું છું.
0: તમને કોલેરા રોગ વિશે માહિતી છે?
4: નામ સાંભળ્યું છે પણ એટલું ખ્યાલ નથી.
0: તો દોસ્તો, ઘણા લોકોને થોડી થોડી માહિતી છે અને ઘણા લોકોને બિલકુલ માહિતી જ નથી. તો આજે આપણે કોલેરાની સ્વાસ્થ્ય સમસ્યા વિશે બધાને એકદમ સાચી અને સચોટ જાણકારી આપીશું. ન પાણી ગંદુ પીશું, ન સ્વાસ્થ્ય સાથે રમત કરીશું. સ્વચ્છતાનો સંદેશ દરેક ઘરમાં લઈ જઈશું. કોલેરાથી બચવું છે તો રાખો સાવચેતીનો સાથ. સ્વસ્થ જીવન તરફ વધારીએ સૌનો સાથે હાથ. દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે માહિતી જાણવી છે જરૂરી. હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો તમારું સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આજે આપણે વાત કરી રહ્યા છે કોલેરાની સ્વાસ્થ્ય સમસ્યા વિશે. તો ચાલો દોસ્તો જાણીએ આ વિશે થોડી જરૂરી જાણકારી.
5: કોલેરા એક ગંભીર ચેપજન્ય રોગ છે જે વિબ્રિયો કોલેરા નામના બેક્ટેરિયામાંથી થાય છે. આ બેક્ટેરિયા દૂષિત પાણી અથવા ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. કોલેરા વિશ્વભરમાં જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર છે અને તે ખાસ કરીને જ્યાં સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને આરોગ્યની સુવિધાઓનો અભાવ હોય છે ત્યાં વધુ જોવા મળે છે. દર વર્ષે વિશ્વમાં કોલેરાના લાખો કેસો નોંધાય છે અને ઘણા લોકો આ રોગના કારણે જીવ ગુમાવે છે. કોલેરામાં અચાનક ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી જેવા ઝાડા થાય છે, જેના કારણે શરીરમાં પાણી અને ક્ષારની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન થઈ શકે છે. જો સમયસર સારવાર ન મળે તો આ સ્થિતિ જીવલેણ બની શકે છે. દૂષિત પાણી અથવા ખોરાક લીધા પછી સામાન્ય રીતે થોડા કલાકોથી લઈને 5 દિવસની અંદર કોલેરાના લક્ષણો દેખાઈ શકે છે. આ રોગ બાળક અને પુખ્ત વયના બંને લોકોને અસર કરી શકે છે. ખાસ વાત એ છે કે ઘણા લોકોમાં ચેપ હોવા છતાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ તેમના શરીરમાં રહેલા બેક્ટેરિયા મળ દ્વારા બહાર આવીને અન્ય લોકોને પણ ચેપ લગાવી શકે છે. પરંતુ સારી વાત એ છે કે કોલેરાને રોકી શકાય છે. સ્વચ્છ પાણી, યોગ્ય ગટર વ્યવસ્થા, સારી સ્વચ્છતા અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવાથી કોલેરાને ફેલાવતો અટકાવી શકાય છે. કોલેરાથી બચવા માટે આપણે કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હંમેશા શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવું જોઈએ. શૌચાલયના ઉપયોગ પછી અને ભોજન કરતા પહેલા સાબુથી સારી રીતે હાથ ધોવા, ખોરાકને સ્વચ્છ રીતે તૈયાર કરવો અને ઢાંકીને રાખવો, આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવું. ચાલો આપણે સૌ સાથે મળીને સ્વચ્છતા અપનાવીએ, કોલેરા મુક્ત સમાજ બનાવવામાં આપણો સહયોગ આપીએ.
0: નરેશન દ્વારા આપણે WHOના રિસર્ચ પ્રમાણે કોલેરાની સ્વાસ્થ્ય સમસ્યા વિશે જાણકારી જાણી. રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. કોલેરા વિશેની સાચી માહિતી, યોગ્ય સારવાર અને બચાવના ઉપાયો જાણવા આપણે વાત કરીશું આજના કાર્યક્રમના આપણા વિશેષજ્ઞ ડોક્ટર પરાગ સાથે. તો ચાલો સાંભળીએ તેમને.
6: નમસ્કાર, હું ડોક્ટર પરાગ મોરડ, ફિનિક્સ હોસ્પિટલ, સોલા નરોડા. અમારી હોસ્પિટલમાં બધી ક્રિટિકલ કેર ફેસિલિટી સાથે મલ્ટી સ્પેશિયાલિટી અને કેશલેસ સુવિધા GEB ટાઈપ અવેલેબલ છે.
0: તો હમણાં વરસાદી માહોલ શરૂ થયો છે,
7: એની વચ્ચે એક આપણે ટોપિક રિસર્ચ કર

0: કોલેરા એ એક વિબ્રિયો કોલેરા એ એનાથી થતું ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ડિઝીઝ છે કે જેને સાદી ભાષામાં ઝાડા ઉલટી કહી શકાય. આ બેક્ટેરિયા કે જે ખરાબ પાણી અને ખરાબ ફૂડ એ ખાવાથી થતા હોય છે અને અમુક એરિયામાં પીવાના પાણી સાથે ગટરનું પાણી મિશ્રિત થવાથી આ રોગ અને રોગચાળો વધારે માત્રામાં ફેલાઈ શકે છે. આ રોગ સૌથી વધારે માત્રામાં જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે કે જેમાં નાનું આંતરડું એના ઉપર વધારે અસર કરતો હોય છે અને એના હિસાબે જ પેશન્ટને ઝાડા ઉલટી એકદમ ખૂબ જ માત્રામાં થાય છે અને આ બેક્ટેરિયા શરૂઆતના 5 કલાકમાં જ પેશન્ટને સિવિયર ડાયરિયા અને સિવિયર નાઉઝિયો વોમિટિંગ સાથે બ્લડ પ્રેશર ઘટી જવું, ધબકારા ઘટી જવા, ચક્કર આવવા અને ઘણીવાર સિંકોપ ચક્કર આવીને પેશન્ટ પડી જાય અને ઘણીવાર ધબકારા ઓછા થાય અને શરૂઆત 7-8 કલાકમાં જ પેશન્ટનું સડન ડેથ પણ થઈ શકે છે. એના મુખ્ય લક્ષણોમાં પેશન્ટને પેટનો દુખાવો થવો, મેં કીધું એ પ્રમાણે ઉલટી ઉબકા થવા અને સખત માત્રામાં ઝાડા. ઝાડા નોર્મલી રાઈસ વોટરી સ્ટૂલ એટલે કે જે વાતનું ઉસામણ હોય એવા કલરના ઝાડા થાય છે અને આ ઝાડામાં વાસ નથી આવતો, દુર્ગંધ નથી આવતો. આવા પેશન્ટમાં કે જ્યારે ડાયરિયા વોમિટિંગ સિવિયર હોય, કલાકોમાં 8-10 વાર ઉલટી ઉબકા અને ડાયરિયા થાય અને સિવિયર પ્રમાણમાં શરીરમાંથી પાણી અને ક્ષાર આ બંને નીકળી જાય છે એટલે અચાનક જ પેશન્ટને તાવ આવવો, ક્રેમ્પ્સ થવા, ચક્કર આવવા આવા લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો અને ઘરે જે અવેલેબલ હોય ORS, લીંબુ પાણી, પાણી, નારિયેલ પાણી આ બધું ચાલુ કરી દેવું જોઈએ. આ રોગમાં પહેલા તો પેશન્ટ શરૂઆતી કલાકમાં હોય તો પ્રાઇમરી સિમ્પ્ટોમેટિક મેડિસિન ઓરલ એન્ડ IV હાઇડ્રેશન ઇફ નીડેડ, IV એન્ટીએમેટિક એટલે ઉલટી ઉબકાની દવા અને એન્ટીબાયોટિક્સ એ ચાલુ કરવી જોઈએ. આવા કેસમાં ઘણીવાર બહુ બ્લડ પ્રેશર ઘટી જવાથી એન્ડ ઓર્ગન ડેમેજ એટલે કે કિડની, લીવર, બ્રેઇન, હૃદય આ બધા ડેમેજ ના થાય એના માટે શરૂઆતના કલાકોમાં જ પ્રાઇમરી ડોક્ટરોનો સંપર્ક કરી અને આ બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી જોઈએ કે જેનાથી જાનનું જોખમ ટળે અને આ રોગની સિવિયરિટી કે ગંભીરતા પકડાય એની પહેલા જ એની ટ્રીટમેન્ટ થઈ જાય.
1: તો શ્રોતાઓ, ડોક્ટર પરાગે આપણને જણાવ્યું કે કોલેરાની સ્વાસ્થ્ય સમસ્યા છે શું, તેના મુખ્ય લક્ષણોની જાણકારી આપી અને સમયસર તેની સારવાર ક્યારે લેવી, તેમજ કોઈને આ સમસ્યા થાય તો દર્દી સંપૂર્ણપણે ક્યારે સાજો થાય છે, આ જાણકારી દરેક શ્રોતાઓ માટે જાણવી ખૂબ જરૂરી છે. કાર્યક્રમ હજી બાકી છે હો દોસ્તો, તો ક્યાંય જતા નહીં, કેમકે ડોક્ટર પરાગ આગળ આપણને કોલેરાની સ્વાસ્થ્ય સમસ્યાથી બચવા માટેની ઘણી બધી મહત્વની જાણકારી આપવાના છે. દરેક સ્વાસ્થ્ય સમસ્યા વિશે માહિતી જાણવી છે જરૂરી અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આજે આપણે વાત કરી રહ્યા છે કોલેરાની સ્વાસ્થ્ય સમસ્યા પર. તો ચાલો દોસ્તો ડોક્ટર પરાગને સાંભળીએ અને કોલેરાની આ સમસ્યાથી પોતાને બચાવવા માટે તૈયાર કરીએ.
0: આ રોગમાં આમ નોર્મલ રીતે બાળકો અને વૃદ્ધોમાં કે જેમાં ઇમ્યુનિટી બહુ ઓછી હોય એમાં આ ફાસ્ટ પ્રોગ્રેસિવ હોય છે અને મહિલાઓ કે જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે એમને પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. એમના શરીરમાં પણ પાણી અને ક્ષાર એ બહુ ઓછું થઈ જવાથી બાળક અને માતા બંનેને અત્યંત જોખમ થઈ શકે છે. એટલે આ બધા વર્ગ બાળકો, ઓલ્ડેજ અને પ્રેગ્નન્ટ લેડી આ લોકોએ તાત્કાલિક સારવાર લેવી જોઈએ. સ્લમ્સ એરિયામાં પાણીના ઘણા પ્રશ્નો હોય છે અને પાણી ચોખ્ખું રાખવા માટે નોર્મલી સામાન્ય રીતે જે જૂની પરંપરાગત સિસ્ટમ છે કે પાણીને ઉકાળીને પીવું જોઈએ. સેકન્ડ થિંગ કે જે લોકો ફિલ્ટર એફોર્ડ કરે છે એ લોકોએ US ગાઈડલાઈન પ્રમાણે જે US પ્રોટેક્ટેડ છે એવું વોટર ફિલ્ટર યુઝ કરવું જોઈએ અને પાણીમાં ક્લોરીનની ગોળીઓનો પણ વપરાશ કરી શકાય. આ રોગમાં ઘણા લોકોને એવું થાય છે કે જે આ ગરીબ વસ્તીમાં થતો રોગ છે પણ એવું નથી. ગરીબ વસ્તીમાં મેં કીધું એ પ્રમાણે કે ત્યાં પાણીના પીવાના પાણીના ઇસ્યુ હોય છે એટલે ત્યાં આ રોગચાળો ફેલાય તો મોટી માત્રામાં ફેલાય છે પણ ઘણી જગ્યાએ કોર્પોરેશનની જે વોટર પાઇપ્સ છે એ લીકેજ હોય અને એની સાથે ગટરનું

0: પાણી ભરતું હોય તો સોસાયટીઓમાં જે પાણી આવતા હોય છે એમાં પણ કોલેરાનો રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ હોય છે. કોર્પોરેશન ડેફિનેટલી આ જ્યાં રોગચાળો ફાટે ત્યાં તાત્કાલિક લેવલે પાણીની લાઇનના લીકેજની તપાસ કરી અને એ પાણીને કોલેરા મુક્ત કરે એના એક્શન લેતા હોય છે. બીજી વસ્તુ કે આ કોલેરા જે પેશન્ટ હોય એના વાસણ કે પેશન્ટના કોન્ટેક્ટથી પણ એ જર્મ્સ બીજા પેશન્ટ નોર્મલ વ્યક્તિમાં લાગવાની શક્યતાઓ છે. એટલે જે કોલેરાનું પેશન્ટ છે, કદાચ ઘરમાં કોઈ કોલેરાનું પેશન્ટ હોય તો એના વાસણો અને એ બધું પ્રોપર સેનિટાઈઝ કરી ધોઈ અને પછી જે બીજા માણસો માટે ઉપયોગમાં લઈ શકાય. ત્યારે ડેફિનેટલી વરસાદની સિઝન છે, ઘણા પાણી મિશ્રિત થતા હોય છે. આપણે આપણું પાણી ઉકાળીને પીવું જોઈએ અને ઘણીવાર પાણીમાં વાસ આવે, ગંદુ હોય તો એમાં ક્લોરિનની ટીકડીઓ નાખવાથી પણ એ જંતુમુક્ત થાય છે. બીજી રીતે કે જે આપણે શાકભાજી ફળો ખાઈએ છીએ એમાં પણ આ પાણીનો છંટકાવ, ગંદા પાણીનો છંટકાવ થતો હોય છે તો એ પણ જ્યારે માર્કેટમાંથી પરચેસ કરીએ ત્યારે આપણે એને પ્રોપર રીતે ધોઈ અને વાપરવા જોઈએ. જે સી ફૂડ ખાતા હોય કે કોઈ નોનવેજ ખાતું હોય, આ બધા ફૂડમાં પ્રોપર રીતે રાંધેલો ખોરાક ખાવાની સૂચનાઓ સ્ટ્રીક્ટલી ફોલો કરવી જોઈએ. અને બહાર જે લારીઓ અને રેસ્ટોરન્ટમાં જે પણ ખુલ્લા ઓપન સ્પેસમાં હોય ત્યાં આપણે માખી મચ્છરથી આ દૂષિત ખોરાક હોય એવો ખોરાક ખાવો ના જોઈએ. મોસ્ટલી આપણે જે મુદ્દાઓ છે એ એક પીવાના પાણી, એક ખોરાક માટે શું સાવચેતી રાખવી એ, અને ત્રીજું કે જે કોલેરાનું પેશન્ટ છે એના કોન્ટેક્ટમાં આવ્યા હોય, એમના ફેમિલી મેમ્બર હોય તો એમના વાસણ, કપડાં, બેડશીટ્સ આ બધું ડેફિનેટલી ડિટર્જન્ટ અને એનાથી પ્રોપર ક્લીન કરી અને એને ડિસઇન્ફેક્ટન્ટ કરવા જોઈએ. અને આપણા પીવાના પાણીમાં કંઈ બી દૂષિત જણાય તો આપણે એ કોર્પોરેશનને જાણ કરી અને આખી સોસાયટીને આ રોગથી બચાવી જોઈએ, નિરાકરણ લાવવું જોઈએ. થેન્ક યુ.
1: ક્યારેક એક નાની બેદરકારી, જેમ કે ગંદુ પાણી પીવું કે અસ્વચ્છ ખોરાક લેવો, આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બની શકે છે. એક ગ્લાસ સ્વચ્છ પાણી, ખાવા પહેલા સાબુથી ધોયેલા હાથ અને સ્વચ્છ ખોરાક, આ નાની નાની બાબતો આપણા પરિવારને સુરક્ષિત રાખી શકે છે. હવે મને આપો રજા, ફરી મળીશું નવી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8, આવાસ હમારી.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: CIET NCERT presents audio book Curiosity, textbook of science for grade 8.
3: Page 134, chapter 9, The Amazing World of Solutes, Solvents and Solutions. QR code is given on the page to access some resources relevant to the chapter. On the background of the page, we have an image from the Dandi March, where Gandhiji, along with his followers, is depicted making salt at the seashore. Probe and ponder. What do you think is happening in the picture above?

0: volume of smaller objects is conveniently expressed in decimeter cube, dm cube, or centimeter cube, cm cube. 1 centimeter cube is also written as 1 cc. Volume of liquids is expressed in liters, which is equivalent to 1 decimeter cube, which is equivalent to 1 cubic decimeter. A commonly used submultiple of a liter is milliliter, ml, which is equivalent to 1 cubic centimeter. One of the common apparatuses used to measure the volume of liquids is a measuring cylinder. It is a narrow, transparent, cylindrical container with one side open and the other side closed, as given in figure 9.15. There are markings on the transparent body of the cylinder that indicate the volume of liquid in the measuring cylinder. We can use it to measure the desired amount of a liquid. Figure 9.15 on the right of the page depicts measuring cylinders of different capacities. Measuring cylinders are available in different sizes to measure volume: 5 ml, 10 ml, 25 ml, 50 ml, 100 ml, 250 ml, etc. Figure 9.15. How accurately can these measuring cylinders measure? Let us find out. Activity 9.4. Let us observe and calculate. In Curiosity Grade 6 chapter Temperature and Its Measurement, you learned how to use the thermometer and to find its smallest reading. You can do the same with a measuring cylinder. Take a measuring cylinder and observe it carefully. Note down the following. What is the maximum volume it can measure? Now, observe the measuring cylinder, figure 9.16, carefully. The cylinder is marked as 100 milliliters, therefore it can measure volume up to 100 milliliters. What is the smallest volume it can measure? Observe the measuring cylinder again. How much is the volume difference indicated between the two bigger marks, for example between 10 milliliters and 20 milliliters? Page 144. How many smaller divisions are there between the two bigger marks? How much volume does one small division indicate? The smallest volume that the measuring cylinder can read is dash. For the measuring cylinder given in figure 9.16, the volume difference indicated between 10 ml and 20 ml or between 40 ml and 50 ml is 10 ml. The number of divisions between these marks is 10. So, one small division can read 10 divided by 10 equal to 1 ml. That is, the smallest value that this measuring cylinder can read is 1 ml. We have a picture of a boy asking a question on the top.
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
2: એક મોટું સરોવર હતું. આ સરોવરની નજીકમાં એક જૂનું ઉજ્જળ બની ગયેલું નગર હતું. અહીં મનુષ્યનો વસવાટ રહ્યો ન હોવાથી સમય જતાં અસંખ્ય ઉંદરડાઓએ આ સ્થળે વસવાટ કર્યો હતો. આ ઉંદર નગરીથી ઘણે દૂર એક ગાઢ જંગલ હતું. આ જંગલમાં હાથીઓનું એક મોટું ટોળું રહેતું હતું. એક વિશાળકાય ગજરાજ આ ટોળાનો રાજા હતો. એકવાર બિલકુલ વરસાદ ન પડ્યો, એથી જંગલના નદી નાળા અને તળાવ સુકાઈ ગયા. હાથીઓને પીવાના પાણીના સાંસા પડવા લાગ્યા. પાણીની શોધ કરતા હાથીઓને આ ઉજ્જળ નગરની પાસેના સરોવરની ભાળ મળી. તેથી હાથીઓનું આખું ટોળું પેલા સરોવર ભણી ચાલી નીકળ્યું. માર્ગમાં પેલી ઉજ્જળ ઉંદર નગરી આવી. પાણી માટે ઉતાવળા થયેલા હાથીઓએ આ ઉંદર નગરીની વચ્ચે થઈને દોડવા લાગ્યા. દોડતા હાથીઓના પગ તળે ઘણા ઉંદરના ચગદાઈ ગયા અને મરી ગયા. ઘણા છુંદાઈને ઘાયલ થયા. કેટલાય ઉંદરડાઓના દર ભાંગીને ખેદાન મેદાન થઈ ગયા. હાથીઓના ગયા પછી બાકી રહેલા બધા ઉંદરોએ સભા ભરી. એક વૃદ્ધ ઉંદરે કહ્યું, આ દુષ્ટ હાથીઓએ અહીંથી જતી વખતે આપણામાંથી ઘણાને મારી નાખ્યા, પણ જો તેઓ પાછા ફરતી વખતે અહીંથી પસાર થશે

તો આપણામાંથી કોઈ જ બચી શકશે નહીં, માટે અત્યારે જ આનો કંઈક ઉપાય શોધવો જોઈએ. છેવટે બધાએ વિચાર કરીને એક વયોવૃદ્ધ ઉંદરને હાથીઓને વિનવવા મોકલ્યા. વૃદ્ધ ઉંદર કેટલાક સાથીઓને લઈને હાથીઓના ટોળા પાસે પહોંચી ગયો. તેણે ગજરાજને પ્રણામ કરી અને બોલ્યા, મહારાજ, આપ જેમ આ હાથીઓના રાજા છો

0: થોડે દૂર આવેલી ભૂમિમાં અમે વંશ પરંપરાથી કુટુંબ કબીલા સાથે વસેલા છીએ. આપ સૌ અહીં પાણી પીવા આવ્યા તે વખતે અમારામાંના ઘણા ઉંદરો આપના પગતળે છુંદાઈને મૃત્યુ પામ્યા છે. આથી હવે અમે આપને એક વિનંતી કરવા આવ્યા છીએ. ગજરાજે કહ્યું, ભાઈઓ તમારી શી માંગણી છે? વૃદ્ધ ઉંદરે કહ્યું, ગજરાજ, જો આપને અમારા ઉપર દયા આવતી હોય તો આપ પાછા ફરો ત્યારે અમારી ભૂમિમાં થઈને ન જતા બીજે માર્ગેથી જજો, એથી અમારા સૌના જીવ બચી જશે. આપ આટલી કૃપા કરશો તો અમે તમારો ઉપકાર કદાપી ભૂલીશું નહીં. વળી અમે પણ ક્યારેક તમારા કામમાં અવશ્ય આવીશું. ગજરાજે કહ્યું, તમે નાનકડા જીવ અમારા કામમાં શું આવવાના? પરંતુ ભલે, હવે પાછા પરથી વખતે અમે દૂરના બીજા માર્ગેથી જઈશું. વૃદ્ધ ઉંદર અને તેના સાથીઓ હરખાતા પાછા ફર્યા. આ વાતને કેટલાક વર્ષ વીતી ગયા. નજીકના એક રાજાને પોતાની સેના માટે હાથીઓની જરૂર પડી. તેણે હાથીઓ પકડવા માટે પોતાના માણસોને જંગલમાં મોકલ્યા. આ માણસોએ જંગલના મોટા અને ઊંડા ખાડા ખોદ્યા અને ઘાસથી ઢાંકી દીધા. હાથીઓનું ટોળું આ ખાડા ઉપર ઢાંકેલા ઘાસ પર આગળ ચાલ્યું કે તેમાંના ઘણા હાથીઓ ખાડામાં પડ્યા અને ફસાઈ ગયા. રાજાના માણસોએ આ બધા હાથીઓને જાડા દોરડા વડે મોટા મોટા જાળ સાથે બાંધી દીધા. એ પછી એ માણસો રાજાને સમાચાર આપવા માટે નગરમાં પાછા ગયા. જાળ સાથે બંધાઈ ગયેલા હાથીઓમાં ગજરાજ પણ હતા. તેને ચિંતા થઈ કે હવે આ બધાને છોડાવવા કઈ રીતે. એટલામાં તેને પેલા ઉંદરના યાદ આવ્યા. પકડાયેલા ટોળામાંથી બચી ગયેલા એક હાથી મારફતે ગજરાજે પેલા ઉંદરોને સંદેશો મોકલ્યો. હાથી પર આવી પડેલી આફતની વાત સાંભળતા જ હજારો ઉંદરો ત્યાં દોડી આવ્યા. તેઓ પોતાના તીણા દાંતો વડે હાથીઓના દોરડા કાપવા માંડી પડ્યા. તેમણે જોતજોતામાં બધા દોરડા કાપી નાખ્યા અને બધા હાથીઓને બંધનમાંથી મુક્ત કર્યા. ગજરાજે બધા હાથીઓ વતી ઉંદરોનો આભાર માન્યો. બીજા દિવસે રાજાના માણસો હાથીઓને પકડીને લઈ જવા માટે મોટા કાફલા સાથે જંગલમાં આવ્યા. પણ અહીં એકેય હાથી નહોતો. અહીં માત્ર ઝાડ અને કપાયેલા દોરડા જ પડેલા હતા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું નગર હતું. તેમાં 2 મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખી મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં. જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપબુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા. પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ, થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મબુદ્ધિ

બુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘોડામાં ભરી એક ખીચડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપ બુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીચડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપ બુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ હું જતો હોય એમ લાગે છે, તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતે ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મબુદ્ધિ બોલ્યો, ભાઈ જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા. પેલા ખીચડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપ બુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મબુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપ બુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ, આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘોડાનું ધન લીધું છે. ધર્મબુદ્ધિ બોલ્યો, મૂર્ખ, મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા આ નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ, લેખપત્ર ન હોય તો સાક્ષીની પૂછપરછ કરવી જોઈએ, બંનેમાંથી એકે ન હોય તો જ દિવ્ય પરીક્ષા લેવાય. ચાલો આપણે વનમાં જઈએ અને વૃક્ષ દેવતા પાસે જઈ તેમને પૂછી જોઈએ. અમારા બંનેમાંથી તે જેને ચોર કહે તે ચોર. પાપ બુદ્ધિની વાત સાંભળી બધાએ કહ્યું, આવતીકાલે આપણે વનમાં જઈ વૃક્ષદેવને પૂછીશું. પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી, આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ, જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ, જે હોય તે સુખેથી કહે, કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ. પાપ બુદ્ધિના પિતાએ કહ્યું, પિતાજી, એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મબુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મબુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મબુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મબુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મબુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાખરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા, ઓ બાપરે, મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીચડાના ઝાડ પર લટકાવી દીધો. ધર્મબુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.

0: હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડાપડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો, પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે, તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમ્સન. દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.
1: બાળ મિત્રો, મજા પડીને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, આપણો દેશ રાજાશાહી અને લોકશાહી બંનેનો સાક્ષી રહ્યો છે, તો આજે આપણે વાત કરીશું રાજાશાહીના એક કિસ્સાની. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવાર પોતાના ઘોડા પર બેસીને કોઈ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્ત્રી ઘાસનો ભારો પોતાના માથા પર ચડાવનાર વ્યક્તિની રાહ જોઈને બેઠી હતી. તે મહારાજાને ઓળખતી નહોતી, એટલે એને થયું કે આ કોઈ સામાન્ય મુસાફર છે એમ સમજી અને એ સ્ત્રીએ ભારો પોતાના માથા પર ચડાવવા માટે મહારાજાને વિનંતી કરી. મહારાજા તુરંત જ પોતાનો ઘોડો ઊભો રાખીને નીચે ઉતરે અને મદદની આશા રાખીને બેઠેલી એ સ્ત્રી પાસે ગયા. ઘાસનો ભારો

0: પેલા સ્ત્રીના માથા પર મૂકવા જતા હાથ લંબાવ્યો. પેલી સ્ત્રીએ અજાણ્યા લાગતા મુસાફરને કહ્યું, અમારા ભગા બાપુ આમ તો પ્રજાનું બહુ ધ્યાન રાખે છે, બાપુ રસ્તામાં જો થોડા થોડા અંતરે થાકલા કરી આપે તો કોઈ વટે માર્ગોને મારી જેમ ભારો ચડાવવા માટે કોઈ બીજા વ્યક્તિની રાહ ન જોવી પડે. સર ભગવતસિંહજીએ એ વખતે એ માજીને પૂછ્યું, માડી આ થાકલો એટલે શું? એ માજીએ મહારાજાને સમજાવ્યું, થાકલો એટલે ભારો ઊંચે મૂકી શકાય એવું સ્થાન. બે મોટા પથ્થરો વચ્ચે એક ત્રીજો પથ્થર રાખી દઈએ તો કોઈ વટેમાર્ગોને વિશ્રામ કરવો હોય ત્યારે તે પોતાના માથા પરનો ભાર એ પથ્થર પર રાખી દે, અને જ્યારે એને જવું હોય તો એ માથું એ પથ્થર પાસે લઈ જઈ પોતાની જાતે જ ભારો પોતાના માથા પર લઈ શકે. એટલે એ ભારો ચડાવવા માટે તેને કોઈ બીજા વ્યક્તિની મદદની જરૂર ન પડે. મહારાજા ભગવતસિંહજીએ કચેરીમાં આવીને રાજ્યના એન્જિનિયરને બોલાવ્યા અને આદેશ આપ્યો કે રાજ્યના તમામ રસ્તા પર એક માઇલના અંતરે એટલે કે 1.5 કિલોમીટરના અંતરે આવા થાકલા ઊભા કરી દો. એક ગામથી બીજે ગામ જવા વચ્ચેનું અંતર પણ તમે આ થાકલા ઉપર લખાવી દેજો, માટે આનો માઇલસ્ટોન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. આજે પણ ગોંડલ રાજ્યના રસ્તાઓ ઉપર પ્રજાવત્સલતાનો આ પુરાવો મોજૂદ છે, જેને જોઈએ તો અંતરને ટાઢક વળી જાય અને એક વિચાર પણ આવે કે આજની આ લોકશાહી કરતાં આવી રાજાશાહી શું ખોટી હતી. દોસ્તો, સાચા નેતા અથવા સાચા લીડર એને જ કહી શકાય કે જેને છેવાડાના માનવીની પણ ખેવના હોય, ચિંતા હોય. આજે પ્રજાવત્સલતા પુનઃ પ્રગટ થાય એવી જ પ્રભુને પ્રાર્થના. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે
2: Why are measuring cylinders always designed narrow and tall instead of wider and short like a beaker? The smallest volume that a measuring cylinder can measure depends on the capacity of the measuring cylinder. Usually it is 0.1 ml in smaller measuring cylinders with a capacity of 10 ml or 25 ml. It is 1 ml in a 100 ml measuring cylinder, 2 ml in a 250 ml measuring cylinder, and 5 ml in a 500 ml measuring cylinder. Suppose we want to take 70 ml of water. If we use a 50 ml measuring cylinder, it would not be possible to measure 70 ml of water in one step. First, we have to measure 50 ml water and then 20 ml. Measuring volume in more than one step is not convenient. On the other hand, if a 250 ml or 500 ml measuring cylinder is used, the measurement can be done in one step, but the accuracy would be reduced, as the smallest volume that these measuring cylinders can measure is greater than that of a 100 ml measuring cylinder. Hence, a 100 ml measuring cylinder is the best choice for this measurement. Figure 9.16 on the left of the page depicts measuring cylinder of 100 ml. Activity 9.5. Let us measure 50 ml of water. Place a clean, dry measuring cylinder on a flat surface. Pour water slowly into the measuring cylinder up to the required mark as depicted in figure 9.17. If required, adjust the level of water in the measuring cylinder by adding or removing a small amount of water using a dropper. On careful observation, you will notice that the water inside the measuring cylinder

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને, તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શહેર ની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેર નો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

0: કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે

આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી

0: સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: લખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ

0: સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સાધિયા મધમ મધમ તેની ગીલી હસી.

0: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ.
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 FM પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર શહેરની તમામ કમ્યુનિટીનો અવાજ બનવા વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર આજના આ કાર્યક્રમ એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, પાલનપુર એટલે કે શાયરોનું મોસાળ. ગઝલ, કવિતાઓ, સાહિત્યિક રચનાઓ, લોકબોલી અને પાલનપુરની પોતાની આગવી પાલનપુરી હિન્દીમાં લખાયેલી કેટલીય એવી સાહિત્યિક રચનાઓ આજે અમર બની ચૂકી છે. સાથે સાથે પાલનપુરના સાહિત્યના સૌથી મોટા નામ પણ, પછી એ ચંદ્રકાંત બક્ષી હોય કે ગઝલ સાહિત્યની અંદર શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી, સૈફ, ઓજસ અને અમર પાલનપુરીનું નામ હોય, આવા તો અનેક પાલનપુરી શાયરોએ સમગ્ર વિશ્વમાં પાલનપુરનું નામ ઝળહળતું કર્યું છે. 70ના દાયકામાં શરૂ થયેલી પાલનપુરના કવિઓને પ્લેટફોર્મ આપવાની પ્રથા એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળ, જેમાં શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી અને આ પાલનપુર શહેરના કેટલાય ઉગતા એવા નવા કવિઓએ પોતાની રચનાઓ અને સાહિત્યિક રચનાઓનો આસ્વાદ આ પ્રજાને કરાવેલો હતો. એ જ પરંપરાને જાળવી રાખતા રેડિયો પાલનપુર 90.4 FM આપ સૌ માટે લઈ આવ્યા છે પાલનપુર સાહિત્ય વર્તુળ. આ પાલનપુર સાહિત્ય વર્તુળમાં આ ભૂમિ સાથે સંકળાયેલ કવિઓ, રચનાકારો, નવલકથાકારો અને અન્ય તમામ સાહિત્યકારો વિશેની તેમજ તેમની રચના વિશેની ચર્ચાઓ થશે. પાલનપુર સાહિત્ય વર્તુળ આપ સૌ કલારસિક પાલનપુર વાસીઓને આ કાર્યક્રમને માણવા માટે દર શુક્રવારે અને રવિવારે સાંજે 7:30 કલાકે આમંત્રણ પાઠવે છે. આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઓ અને પાલનપુરના સાહિત્યનો આસ્વાદ માણતા રહો. રેડિયો પાલનપુર 90.4 FM પર.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 FM તરફથી હું નરેન્દ્ર જગતાપ, પ્રીત પાલનપુરી, આપ સૌ શ્રોતા મિત્રોને હું આવકારું છું. સાહિત્ય વર્તુળના માધ્યમ તળે અત્યારે અમે જે કવિને રજૂ કરવા જઈ રહ્યા છીએ, શ્રી ગુરુદેવ બેચરભાઈ ગુરુદેવને હું રજૂ કરવા જઈ રહ્યો છું, જેઓનું શુષ્ક પિરોજપુરી ઉપનામથી તેઓ શ્રી લખે છે. સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે 12 જાન્યુઆરીએ તેઓ શ્રી જન્મ્યા છે. અને મજાની વાત એ છે કે બેચરભાઈ ગુરુદેવ એ પોલીસ ખાતાની નોકરી એટલે કે PSI સબ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ રિટાયર થઈને શ્રી હવે નિવૃત્ત થયા છે. અત્યાર સુધીમાં એમના 3 પુસ્તકો પ્રગટ થઈ ચુક્યા છે. ભીતરનો રંગ કાવ્ય રચના છે, પ્રીત આંસુની ધાર નવલકથા છે, મન ઝરણાને પાર એ પણ કાવ્ય સર્જન છે. તો આવો આજે શ્રોતા મિત્રો આપણે

0: એ સાંભળીએ બેચરભાઈ ગુરુદેવને, એમના જ એક શેર થી હું શરૂઆત કરવા જઈશ કે લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, ન વંચાય તો એ કોરું કાગળ હોઈ શકે. હવા સરસ સરસ શેર એમને લખેલા છે. એક બીજો શેર પણ હું આપને સંભળાવીશ કે દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, લીસોટા સાપના આજે મળે છે. તો આવા સરસ સરસ શેરના માલિક એવા શ્રી બેચરભાઈ ગુરુદેવને હું આજે પ્રથમ પ્રશ્ન પૂછીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. બેચરભાઈ, કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું? આપની કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું?
1: નમસ્કાર. નમસ્કાર શ્રોતા મિત્રો. તો કવિતાનું પ્રથમ પુષ્પની વાત છે. કવિતા એ જન્મજાત અનુભવની વાત છે અને બાળપણમાં એવું સિંચન મળ્યું હોય એની વાત છે. અક્ષરોનું તારામંડળ અને તેને દિવ્ય પ્રકાશ અગોચર આનંદની અનુભૂતિ કરાવે છે. મારું બાળપણ, બાળપણમાં સાંભળેલા બાળકૃષ્ણ સુદામાનું આખ્યાન, પાંડવોનો જગન, જનેતાની મધુર વાણી આજે આંખ ભીની કરી જાય છે. અને સૌરાષ્ટ્રની રસગાથામાં પિતાજીએ લોકવાર્તાના રસથાળ એ મારા હૃદયને વિનાશ હરપતું રહ્યું છે. સ્થિતિ અને પરિસ્થિતિ એવી થઈ કે બાળપણમાં જ્યારે હું ધોરણ 8 ભણતો હતો ત્યારે મારા પિતાજી કુદરતી રીતે બીમાર થઈ ગયા. ઘરની પરિસ્થિતિ એવી હોવાને કારણે સાથે સાથે ભણવાનું અને તેની સાથે મજૂરી કરવાની, જેને કારણે મને વેદના અને સંવેદના સૂર મળેલા. અને ત્યાર પછી હું આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલો અને કવિતાનું મને એ વખતથી એક નવી સૂઝ મળેલી.
0: મિત્રો, બેચરભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનની અંદર હાઈવે પોલીસ ચોકીમાં ફરજ બજાવી ચૂક્યા છે. અગાઉ તેઓ પાલનપુર સિટી, તાલુકા, ડીસા સિટી, દિયોદર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સામઢી જેવા પોલીસ સ્ટેશનમાં પણ તેઓએ ફરજ નિભાવેલી છે. પોલીસ ખાતાની અંદર રચ્યા પચ્યા રહ્યા પછી પણ તેઓ શ્રી કવિતાથી ઘણા નજીક છે અને આપને એમની એક કવિતાનો આશીર્વાદ કરાઈશ તો આપણે એમની એક સરસ કવિતાને માણીએ. તો મિત્રો સાંભળો.
1: તો નમસ્કાર શ્રોતા મિત્રો. એક ગઝલ છે, વધારી ભુજંગી છંદ છે, મટલાનો શેર છે. અમે જિંદગીની જફાઓ વધારી, અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. બીજો શેર છે, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, તમારી હજૂરી મજાઓ વધારી, તમારી હજૂરી મજાઓ વધારી. નથી રૂજ જુલમો ભરેલી દવાથી, નથી રૂજ જુલમો ભરેલી દવાથી, ઈરાદા ભરેલી સજાઓ વધારી, ઈરાદા ભરેલી સજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. આગળ એક શેર છે, જવું તું અમારે તમારા ઘરેથી, જવું તું અમારે તમારા ઘરેથી, રહી ના શકું તો રજાઓ વધારી, રહી ના શકું તો રજાઓ વધારી. છેલ્લે મક્તાનો શેર છે, અમે જો મળે જો અધૂરી અમોને હથેળી, મળે જો અધૂરી અમોને હથેળી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી, લખે લેખ શુષ્ક લજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. ધન્યવાદ.
0: સરસ બેચરભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે પોલીસની આ કઠોર નોકરી અને આ કોમળ કવિતાનું સંયોજન કેવી રીતે તમે સાધ્ય કર્યું? શું શ્રોતા મિત્રોને આપ જણાવશો?
1: જી જરૂર. જે વેદના અને સંવેદનાઓ છે એ સુર માણસના જીવન પર્યાપ્ત સિંચનમાં વણાયેલો અને વખણાયેલો હોય છે. આ મારા અંતર્મનની શબ્દોની કંડરાયેલી વાતો હું કહું છું. હું જ્યારે મારી ફરજ પર હોઉં છું ત્યારે હું મારી ફરજ ક્યારેય ચૂક્યો નથી. મારી વફાદારી મને ખૂબ જ ઉપયોગી નીવડી છે અને મારી અધિકારીઓ સાથે પણ હું સહયોગી રહ્યો છું. જ્યારે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રથમ મારું પોસ્ટિંગ થયું અને તે વખતે મોટા ભાગે પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમમાં જવું પડતું, ડેડ બોડી જોતા પોલીસ સ્ટેશનમાં લગભગ મોટા ભાગે દુઃખી દુખિયારા માણસો, આંસુ સારતા માણસો આવતા ત્યારે તેને આશ્વાસન આપતો. એટલે લોકોના દુઃખ અને અમે જોયેલા દુઃખનું સંયોજનથી અમને કવિતાનું એક સ્મરણ થતું અને રાત્રે ઘરે જતા પ્રથમ અમે ભગવાનનું નામ પૂજા પ્રાર્થના કરી જમીને અને કંઈક આવું લખી અને પછી જ અમને નિરાશ

0: તે સુવાનું કરતા આ અમારો કાયમી નિત્યક્રમ રહેતો.
1: જી વેચરભાઈ, આજે આપણે અનલોક થયા પછી પ્રથમ વખત સ્ટુડિયોમાં મળીએ છીએ. આ અગાઉ આપણે આ જ માધ્યમથી ફોનાયરા દ્વારા આપણા કાર્યક્રમો કર્યા છે. તો આપ જાણો જ છો કે કોરોનાના કહેર પછી હવે જ્યારે હળવાશ આપણે અનુભવી રહ્યા છીએ, ત્યારે એક વખત એવો વચ્ચે આવી ગયો કે માણસને માણસથી કતરો, મૃત્યુને લાશોનો વકરો, સૌના ચહેરા વિવળ લાગે, મોઢે મોઢે નોખી ખબરો, આવી જે કવિતાઓ અમારે લખવી પડી હતી એ જે સમય હતો કોરોનાનો, આ બધાની વચ્ચેથી આજે આપણે થોડા હળવાશથી બહાર આવ્યા છીએ. તો શ્રોતા મિત્રો, આપ પણ ખૂબ સરસ હળવા બનીને આ કાર્યક્રમને માણો. ગુરુદેવ, આપને એ પૂછવા માંગુ છું કે આ જે કવિતા યજ્ઞ તમારો જે ચાલ્યો છે, તમે જે વર્ષોથી આજે પરિશ્રમ કરી રહ્યા છો, પાલનપુરના શાયરો કે અન્ય કોઈ વ્યક્તિનું આપને કોઈ માર્ગદર્શન મળ્યું કે?
0: જી જરૂર. પ્રથમ તો આપ મારા અંગત મિત્ર, 35 વર્ષથી આપે શબ્દ સાધના પરિવારમાં બેસતા એટલે કવિતા અને ગઝલની ગોઠવણનું સારું સૂચન મને મળતું. એ દરમિયાનમાં બાબુ દિલજલા પાલનપુરના અને એવા કવિ મિત્રો જે ગઢવી સમાજના મિત્રો, એમના સહવાસથી મને કવિતા લખવાની હળવાશ મળતી. તો બીજો એક ભુજંગી છંદ છે, એનું ટાઇટલ છે સતાવો. પ્રથમ શેર છે, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: વાહ.
0: બીજો શેર છે, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, તમારી વફાઓ કહીને બતાવો.
1: વાહ.
0: ત્રીજો એક શેર છે, હસું છું તમોને અમારા ગણીને, હસું છું તમોને અમારા ગણીને, અમીનો તમાશો અધૂરો ગણાવો. નથી માર મારો જરા કે તમોને,
1: પરિવાર
0: નથી માર મારો જરા કે તમોને, કહું બોલ મીઠો સદાય ભગાવો, કહું બોલ મીઠો સદાય ભગાવો. અને છેલ્લો શેર છે, મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહેવું હતું રાત શુષ્ક સતાવો, રહેવું હતું રાત શુષ્ક સતાવો. અને પ્રથમ શેર ફરી રિપીટ કરું છું, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: આનો મક્તાનો શેર જે આપ બોલ્યા, શું એને ફરી રિપીટ કરશો મિત્રભાઈ?
0: મને જો સદાએ તમે જો મળો તો, મને જો સદાએ તમે જો મળો તો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો.
1: બેચરબી, એક અંગત પ્રશ્ન પૂછવો છે. તમારું જે શુષ્ક પીરોજપુરી તમારું જે ઉપનામ છે, હું તો તમને વર્ષોથી ઓળખું છું, તમે સદાય તરો તાજા રહો છો, તો શુષ્ક શા માટે નામ રાખ્યું?
0: જી, શુષ્કમાં બહારથી શુષ્ક અને ભીતરમાં વિનાશ, એનું નામ જ શુષ્ક.
1: વાહ વાહ, ખૂબ સરસ. વાહ વાહ. તમે પોલીસ ખાતાની સર્વિસમાંથી તમે રિટાયર થયા, અત્યારે હળવા ફૂલ હશો.
0: જી.
1: હવે તમે ઘણી બધી વિટંબડાઓમાંથી, ઘણા બધા દોડધામોમાંથી હવે તમે હળવા ફૂલ થઈને હવે સાવ નવરા થયા છો, તો શું અત્યારની તમારી પ્રવૃત્તિ એટલે આખા દિવસનું આપનું શેડ્યુલ શું હશે?
0: દિવસ દરમિયાન સર્વપ્રથમ તો પ્રભુ પ્રાર્થના, અને પ્રભુ પ્રાર્થના બાદ રોજે રોજ કંઈક ઠુમરી, ગઝલ, સાહિત્ય વર્તુળ, સાહિત્યના વિષય પુસ્તકોનું વાંચન કરવાનું, અને કંઈક સારો વિચાર આવે એને ટોંકવાનું, અને પછી નિરાતે અને ગઝલ સ્વરૂપમાં લેવાનું.
1: સરસ. એક તમારા ડિપાર્ટમેન્ટ માટે જ એક પ્રશ્ન એવો પૂછવો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર આટલું મોટું પોલીસ ડિપાર્ટમેન્ટ છે, જેમ તમે શાયર તરીકે, એક લેખક તરીકે ઉભરી આવ્યા છો, તો તમારા આવા પોલીસ ખાતાની અંદર આટલું મોટો બનાસકાંઠા જિલ્લો છે, તો એમાં પણ આવી કલા ધરાવતા અન્ય મિત્રો હશે જો આપના કદાચ ધ્યાનમાં હોય તો આના ઉપર તમે કઈ પ્રકાશ પાડશો?
0: જી, બનાસકાંઠા જિલ્લાના ગઢવી સમાજ, ચારણ સમાજના મિત્રો સાથે આ સાહિત્યનું કાયમી તાલમેલ રહે છે. પરંતુ આજના અવસરે યાદ કરવું પડે વાંસ ઊંડા ઝરણા દફન વીસ નગરી હેડ કોન્સ્ટેબલ, કે જેઓ 92માં અવસાન પામ્યા છે. અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અનારવાલા સાહેબ બહુ મોટા ગજાના સાહિત્યકાર, ગઝલકાર છે. અને ગીતા જોહરી, માનનીય ડીજીપી નિવૃત્ત, તેઓ પણ એક કવિત્રી હતા. આવા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ ઘણા એવા અધિકારીઓ, પોલીસ મિત્રો છે જે સાહિત્ય સાથે સુસંગત છે.
1: વાહ. મેં ઘણા વર્ષો પહેલા મિત્રો માટે જ મેં જે કહેલું કે ધરું છું તમોને વિચારો ગઝલના, તમારા અમારા સંબંધો ગઝલના, તો ગઝલના સંબંધોના હિસાબે જ્યારે આપણે એકત્રિત થયા છીએ, ત્યારે હું

0: એટલું કહીશ કે રહે હાથ માથે સદાય પ્રભુનો, રહે હાથ માથે સદાય પ્રભુનો, રચાતા જ રહેશે વિચારો ગઝલના. મારી એવી એક ખેવના છે કે સદાય પ્રભુનો હાથ તમારા માથે રહે. અને તમે આ જે ગઝલ છે એના વિશે અને તમારું જે લેખન કાર્ય છે, તમે સરસ નવલકથા વગેરે પણ લખો છો, તો એની અંદર પણ આપ ધીરે ધીરે ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી મારી ઈચ્છા છે. અને અમે એવું દરેક અમારા શબ્દસાધના પરિવારના બધા મિત્રો તરફથી અમે તમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. આપની પાસે ચુનંદા કોઈ મુક્તકો કે શેર હોય તો આપ અમને સંભળાવશો?
1: જી જરૂર. એક શેર છે કે રેડિયો પાલનપુરને અર્પણ કરવા જેવો છે.
0: વેરી ગુડ.
1: કે ભાર તમે ઉપાડો અને થાક મને લાગે.
0: વાહ.
1: ભાર તમે ઉપાડો ને થાક મને લાગે, સામે વિસામો મળે તો અહીં મોકલજો. એક બીજો શેર છે, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, રંગાયો છું તવ સંગ ભીતરના રંગમાં, મયુરને કોયલનો સાદ મળ્યો સાવનમો, મયુરને કોયલનો સાદ મળ્યો સાવનમો, શુષ્કને મળ્યા નવ રંગ ભીતરના રંગમાં.
0: બેચરભી, હાલના જે નવોદિત મિત્રો છે કે જે લોકો આમાં સંઘર્ષ કરી રહ્યા છે, એના માટે ટૂંકો સંદેશ આપશો?
1: નવોદિત મિત્રોને મારે એટલું જ કહેવું પડે વડીલ તરીકે કે પોતે કવિતા યા ગઝલ લખતા હોય તો બંધારણને સાથે રહી ને લખે, અને સિનિયર કવિ મિત્ર હોય તો એમનું માર્ગદર્શન મેળવે, જેથી એમને નવો ઓપ મળી શકે.
0: થેન્ક યુ. હું ઈચ્છું કે છેલ્લો એક કોઈ શેર તમારો રેડિયો પાલનપુરને અર્પણ કરીને.
1: તો એક શેર છે, જ્યારે કારગિલનું ચાલતું હતું, પાલનપુરમાં કવિ મિત્રોનું જોડાણ થયેલું, ત્યારે એક એવો શેર લખવાનું મન થાય કે શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, જોમથી જીગલે આજ મળવા આવ્યો છું.
0: ખૂબ સરસ.
1: અત્રે રેડિયો પાલનપુર અમને જે આમંત્રણ આપી બોલાવ્યા છે, તો આ આયોજકોનો અને મિત્રોનો તમામનો હું હૃદયથી આભાર આપું છું, અને ફરીવાર આવા મોકા અવસર આપે એવી અપેક્ષા રાખું છું.
0: ખૂબ સરસ. આપને મળીને આનંદ થયો, અને ફરી વખત આપણે આ જ માધ્યમથી ભેગા થઈએ એવી પ્રભુ પ્રાર્થના. અસ્તુ.
1: ધન્યવાદ. જય હિન્દ.
2: શ્રોતા મિત્રો, આપને પાલનપુર સાહિત્ય વર્તુળ કાર્યક્રમ કેવો લાગ્યો? આ અંગેના આપના પ્રતિભાવ, આપના સંદેશાઓ ને આપના સૂચનો અમને મોકલી આપો 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર, એના ટ્વિટર અકાઉન્ટ પર, કે પછી આપણા વોટ્સએપ નંબર 9512996688 પર. અને આમ જ માણતા રહો પાલનપુર સાહિત્ય વર્તુળ 90.4 FM રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: શેરો કી ખુશ્બુ, ગઝલો કા જાદુ.

આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: बस गई,
1: बस गई, धीरे धीरे हौले हौले बस गई।
2: काम तो हजारों लोगो करे छे, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
3: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
2: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર। આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
4: રેડિયો પાલનપુર 90.4 FM।

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: प्यार।
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ.

मोटी मोटी।

0: બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
1: હલ્લો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યમાં અનુવાદ જે નવલકથાઓના થયા છે એમાંની એક સમગ્ર ગુજરાતી સમાજને પણ ભારતીય સંસ્કૃતિને સ્પર્શી જાય તેવી નવલકથા એટલે ડોલર વહુ. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત આ નવલકથાના અંશો આપણે મારા અવાજમાં એટલે કે આરજે એઆરના અવાજમાં સાંભળીએ છીએ. ગત એપિસોડ સુધી ત્યાંથી એટલે કે પોતાના ઘરમાં વિટંબણાઓ સર્જાઈ અને જ્યારે પોતાના પુત્રએ જ માતા સમક્ષ પોતાનો વિચાર પડતો મૂક્યો કહેવાનો, એ વાત પર આપણે અટક્યા હતા. એની બહેન અને એના માટે વિદેશ અને ખાસ કરીને અમેરિકાનું માંગુ હોય તો જ હા પાડવાની માતાની એ લાલસાને તે સમજણ ન આપી શક્યો. અને આજે એ દિવસ હતો કે જ્યારે પેલા આગંતુક મહેમાનો લક્ષ્મણભાઈ જેમની વાત કરતા હતા તે આવવાના હતા અને તે પણ આવીને આજે નક્કી કરશે જ એવું મન બનાવી બેઠેલા એ દીકરીની માતાને હવે કોણ સમજાવે કે સામેવાળા વ્યક્તિને પણ તેમના અનુરૂપ છોકરી જોઈતી પણ હોય છે. અહીં તેઓ પોતાની દીકરીને વારે ઘડીએ તૈયાર કરવા માટે જુદા જુદા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે અને નીલાબા તો જાણે એમ સમજે છે કે એની દીકરી એ સર્વાંગ સંપૂર્ણ છે, રસોઈ કળામાં પણ માહેર છે, સંગીત પણ જાણે છે, સામાજિક કૌટુંબિક વ્યવહારો સમજે છે અને સુંદરતામાં તો કોઈ એનો જૂઠો જડે તેમ નથી. બધી માને પોતાની દીકરીઓની સુંદરતા માટે માન અને ગર્વ હોય જ, પણ કહે છે ને સુંદરતા એ બીજાના આંખોના માપદંડ પર જ્યારે ખરી ઉતરવાની હોય ત્યારે બીજાને જોઈતી અપેક્ષાઓ પ્રમાણે તે હોવી જોઈએ. સુંદરતા એટલે ગૌરવર્ણ, સુંદરતા એટલે નયન નક્ષ અને હોઠ કે ચહેરાનો કે પછી શરીરનો આકર્ષક દેખાવ એટલું નથી હોતું. ઘણા બધા આયામ હોય છે અને એમાં આ આયામો પણ અગત્યના છે અને કોઈ એકાદ આયામથી પણ કોઈ વ્યક્તિ કોઈની સુંદરતાને માપતું હોય છે. આ બધી વાતોમાં નીલાબાની દીકરી માટે આવનાર માંગુ ખરેખર સફળતાથી એ પરિણામમાં પરિવર્તન થશે કે નહીં એની વાત કરવા દી છે. પરંતુ શરૂઆત કરીએ આપણે આ વાર્તાના આ નવલકથાના અંશોને એ પહેલાં લઈએ આ નાનકડો વિરામ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાએ એકવાર નહીં બે બે વાર ઘર ધોવડાવ્યું આવનાર મહેમાનોના સ્વાગત માટે. અને પછી તેમણે મીનાક્ષીને કહ્યું કે ઉપમા અને દહીંવડા તૈયાર રાખે. મીનાક્ષી આ સમયે ગર્ભવતી હતી. શાળામાં તેણે આજે ઘણું કામ કર્યું હતું, એથી થાકી હતી. તેમ છતાં આ બધા કામમાં તે સ્વાભાવિકતાથી જોડાઈ ગઈ, જેથી પોતાની નણંદને જોવા આવનાર મહેમાનોને આ ઘર પસંદ આવે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર પર. આરજે આરના સ્વરમાં આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. છેવટે બે કલાક પછી એ લોકો આવશે તેવા સમાચારના અણસાર આવ્યા. નિયત સમય તો વીતી ગયો હતો અને મહેમાનો હજુ આવ્યા હતા જ નહીં, એટલે એ વખતે જ ગિરીશ જરા વ્યંગમાં બોલ્યો હતો, કદાચ તેમને એક દિવસમાં જ 3-4 છોકરીઓ જોવાની હશે, એથી જ તેઓ કદાચ મોડા હશે. પરંતુ છેવટે 2 કલાક બાદ શેખર તેના પિતા, બહેન અને કેટલાક મિત્રો સાથે પધાર્યા. મોડા આવવા માટે તેમણે દિલગીરી દર્શાવવાની શિષ્ટતા પણ આચરી નહીં. તેના પિતા રાજારામે ઘરને ઝીણવટથી ધારી ધારીને જોયું અને આ લોકો ધનવાન તો જણાતા નથી, તેમણે સાવ તિરસ્કારથી વિચાર્યું. મારા છોકરાને તેઓ શું આપી શકવાના? આ પ્રસ્તાવ લાવવા માટે લક્ષ્મણભાઈને મનમાં ગાળો ચોપડાવવા લાગ્યા કે આ તો તેમનો સમય વેડફાઈ જ રહ્યો છે અને આસપાસમાં થતી વાતોમાં હવે તેમને કશો રસ રહ્યો નહીં. સુરભી નાસ્તા પાણીની ચીજો લઈને બેઠક રૂમમાં આવી તેણે આખા શરીરે સફેદ ટેલ્કમ પાવડર છાંટ્યો હતો, જે તેના સહેજે ઘેરા રંગની ત્વચા સાથે મેળ ખાતો નહોતો. તેણે એક લીલી બનારસી સાડી પહેરી હતી. પોતાની આ જૂની સાડી અનિતાએ તેને ભેટ આપી હતી. તેનાથી પણ તેના દેખાવમાં કોઈ પ્રકારે આકર્ષણ જાગતું ન હતું. વાસ્તવિકતા તો જે હોય એ રહેવાની છે, પરંતુ આવનાર આગંતુક મહેમાનોનો પ્રતિભાવ શું હતો એ આપણે માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: રસ ન પડ્યો તેથી શેખર તેનાથી પીઠ ફેરવી ગયો અને ત્યાં તેણે મીનાક્ષીને ઉભેલી જોઈ. તે ગર્ભવતી હતી તે સ્પષ્ટ હતું, છતાં તેનું રૂપ અચતું રહેતું નહોતું. લક્ષ્મણભાઈ સાદી વાતો કરતા હતા ત્યાં ગિરીશે વચમાં જ કહ્યું, મારો મોટો ભાઈ શ્યામ નેબ્રાસ્કામાં નોકરી કરે છે, તમે ક્યાં કામ કરો છો? ખાસ વિદેશી ઉચ્ચારો સાથે શેખર બોલ્યો, હું શિકાગો છું. તમે કેટલા સમયથી અમેરિકા રહો છો? ગિરીશે પૂછ્યું. 10 વર્ષથી. કઈ કંપનીમાં કામ કરો છો? વેસ્ટિંગ હાઉસ. તમારે બીજું કશું પૂછવું છે? ના ના. અપમાનિત થયેલો ગિરીશ હવે ચૂપ રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પછી તરત જ આખું ટોળું પાછું જવા માટે ઊભું થયું. નીલાબાએ કહ્યું, તમારો નિર્ણય જો અમને જલ્દી જણાવશો તો મહેરબાની થશે. અમારે અમેરિકામાં રહેતી અમારી અનિતા વહુને પણ કહેવું પડશે, આના લગ્નમાં તે પણ આવવાની છે. આ રીતે અનિતાના નામનો મમરો તેમણે વાતચીતમાં મૂકી પણ દીધો. શેખર અને તેના પરિવારે ડોકું ધૂણાવ્યું અને પછી બધા

જતા રહ્યા. એ લોકો નીકળી ગયા પછી જ તરત જ નીલાબાએ ગિરીશનો ઉધડો લેવા માંડ્યો. આટલા બધા પ્રશ્નો કરવાની તારે શી જરૂર હતી ભલા? જો એટલા માટે જ તેઓએ ક્રોધ આવે અને આપણને ના પાડી દે તો આ પ્રસ્તાવ ઠુકરાવી દેશે તો શું થશે? બા, જો આટલા દૂરના દેશમાં તમારી દીકરીને તમે મોકલવા વિચારો છો તો આવા પ્રશ્નો તો પૂછવા પડે. આપણે દીકરી આપીએ છીએ, કોઈ પ્રાણી નહીં. તેની નોકરી વગેરે માટે પૂછ્યું તેમાં શું ખોટું છે? આપણને કોઈ બનાવી ન જાય તેથી જ મેં આ બધું પૂછ્યું છે. અને પૂછવું પણ જોઈએ, જાણવું પણ જોઈએ. વાત ક્યાં આગળ વધી, જવાબ શું આવ્યો, એ બધું જ માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: પ્રશ્નો તો આપણે પૂછવા જ પડે. આપણે આપણી દીકરીને આપવાની છે, કોઈ પ્રાણી નહીં. ગિરીશ સાચું જ કહે છે, મનોહરલાલે પણ સમર્થન કર્યું. સ્વપ્નમાં હોય તેમ જ નીલાબા બોલવા માંડ્યા.

મને તો લાગે છે કે તેઓ હા જ પાડશે. સુરભી, તને આ છોકરો કેવો લાગ્યો? એ થોડી મોટી ઉંમરનો ન લાગ્યો? સુરભીએ મોં મચકોડીને કહ્યું. સહેજે પણ નહીં, તમારા બંને વચ્ચે 8 જ વર્ષનો તફાવત છે, જે કંઈ બહુ જ ન કહેવાય. બાકી બધું તો સારું જ છે. જો એ લોકો હા પાડે તો વળી તું ના ન પાડતી હો? અને હા, મારે હવે અનિતાને લખીને બધું કહેવું પડશે ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મહેતા અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મૂર્તિએ. મીનાક્ષી મૌન હતી. આ આખી વાતમાં કોઈએ તેનો મત પૂછ્યો જ નહીં. જો કોઈ કુટુંબમાં એકાદ સભ્યના મત માટે માન ન હોય, તેણે કડવાશથી આ બાબતનું વિચાર્યું, તો એ કુટુંબની નજરોમાં તે સભ્ય બહારની વ્યક્તિ બની જાય છે. ત્યાં તો ગિરીશે તેને બોલાવી, મીનુ આપણે ફરી આવીએ, ચાલ પાછા ફરતા શાક પણ લેતા આવીશું. ઘરની બહાર નીકળતા જ ગિરીશે તેને કહ્યું, મીનુ ખબર નહીં કેમ પણ તદ્દન અજાણ્યા માણસ સાથે સુરભીને પરણાવી દેવામાં મને થોડીક બીક લાગે છે. શેખર વિશે વધુ જાણવા હું ક્યાં તપાસ કરી શકું? સાંભળો, મીનાક્ષી બોલી, તમને શ્યામનો પેલો મિત્ર યાદ છે, મદન? તેની બહેનને પણ શેખર જોવા ગયો હતો. મને લાગે છે કે લક્ષ્મણભાઈએ જ આ વાત કહી હતી. નવાઈની વાત એ છે કે પ્રસ્તાવ નામંજૂર થયો. જોકે છોકરી તો બહુ સારી છે. થોડું આગળ ચાલીને આપણે એ લોકોને જ પૂછી લઈએ તો કેમ? મદન અને તેના પિતા બંને ઘરમાં જ હતા. શેખર વિશે ગિરીશે તેમને બધી વાત કરી અને એમનો અભિપ્રાય માંગ્યો. છોકરો કેવો છે? ડોસાએ તો ઉદાસીનતાથી જવાબ આપ્યો, અમને કંઈ ખબર નથી. શુકન બહુ સારા ન હતા. ભગવાનનો પ્રસાદ ડાબી બાજુએ ઉથલી પડ્યો, જે બહુ મોટા અપશુકન ગણાય, એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. ક્યારેક કહે છે ને કે કેટલાક બનાવો આકસ્મિક બને, પણ તમારી સફળતા અને તમને સાક્ષરતા કરવા અથવા તો તમારી સાક્ષરતા વિશેની એ તરફની જાગૃતિ તરફ, એટલે કે એ બનાવ પ્રત્યેની તમારી સમજણ તરફ દોરી જતા હોય ને, એવું પણ બને. અને એટલે જ તો એ પ્રસંગ અટક્યો નહીં હોય ને. હશે, વાતને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

મદનના પિતાએ કહ્યું, અપશકુન લાગે આ એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. તેમને વળાવવા માટે મદન જ્યારે તેમની સાથે બહાર આવ્યો ત્યારે સહેજ સંકોચથી એણે કહ્યું, ગિરીશ, મારા બાપુજી જરા જૂના વિચારના છે. એક સફળ લગ્નની ગોઠવણ થતી હોય તો હજારો જુઠ્ઠાણા બોલવામાં કશું અજુકતું નથી એમ તેઓ માને છે, પણ હું એ વાત સ્વીકારતો નથી. પહેલાંના વખતમાં છૂટાછેડાનો વિચાર સુદ્ધા કરી શકાતો નહીં, એ વાત જ સાંભળવામાં કદી આવતી નહીં, પણ આજકાલ તેની જરૂરિયાતને આપણે સ્વીકારીએ છીએ. ખેર, આ પ્રસ્તાવ વિશે મેં જે કંઈ હકીકત સાંભળી છે તે હું તને કહું, પછી તો તમે પોતે નિર્ણય લ્યો કે શું કરવું, પણ મને તેમાં ઘસેડશો નહીં, પ્લીઝ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા, તું મને બધી હકીકત કહે, ગિરીશે આગ્રહ કર્યો. જો હું પણ શિકાગોમાં જ રહું છું અને શેખર પણ ત્યાં જ રહે છે. અમારા ઘર વચ્ચેનું અંતર લાંબુ છે, છતાં 50 માઇલ જેટલું જ છે. એક રવિવારે મેં વિચાર્યું કે એને મળી આવું. એ મારા શહેરનો જ હતો એટલે મેં તેની ઔપચારિક મુલાકાત વાત અગાઉથી કરવાની જરૂર નહોતી એમ મેં ધારી અને મુલાકાત લીધી. શેખર ઘરે નહોતો, તે ભારત આવ્યો હતો. તેને ત્યાં એક ગોરી સ્ત્રી જોઈ અને એ સ્પષ્ટ હતું કે તે બંને સાથે રહેતા હતા. તું સમજ્યો ને એનો અર્થ? અને આ બાબત ન સમજી શકે એટલો તું નાનો તો નથી જ. એક પતિ પત્ની તરીકે લગ્ન વિના જ સાથે રહેવું તે 10-1 મિનિટ માટે મેં તેની સાથે વાતો કરી અને જાણી લીધું અને પાછો ચાલ્યો આવ્યો. તેઓ છેલ્લા 2 વર્ષથી સાથે રહે છે. હું પોતે ભારત આવ્યો તે પહેલાં જ મારી બહેનને તે જોવા આવેલો, પણ આવ્યા પછી મેં તેનો પ્રસ્તાવ નકારી દીધો. પહેલાં તો મારી બહેન ખૂબ નારાજ થઈ અને કહેવા લાગી કે હું એ વાતે

0: નહોતો કે તે પણ અમેરિકા જાય, તેથી હું આવી વાતો કરતો હતો. જ્યારે મેં એને બધી જ હકીકતો જણાવી ત્યારે તે સમજી. ગિરીશ અને મીનાક્ષીને લાગ્યું કે જાણે તેમના પર મન પરથી એક મોટો બોજ હટી ગયો છે. લગ્નને નિશ્ચિત કરાવવું એક પુણ્યનું કામ ગણાય, પણ આ કામ એટલે કે લગ્નને તોડવામાં તમે જે ભાગ ભજવ્યો છે તે એટલું જ મોટું પુણ્યનું કામ કર્યું છે. હો, ગિરીશે ખૂબ આભારવાસ થઈ અને એને આભાર વ્યક્ત કર્યો અને બંને જણા ઘરે પાછા ફર્યા. હવે નીલાબા સાથે આ વાત કેવી રીતે કહેશે એ તમારે માણવું છે. તમારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટ્ઝ પર, રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.
1: દિલ સે ચાહને કી મુજે સજા દેતે હો, મેં રોતા હું ઓર તુમ મજા લેતે હો.
2: તેરી શિકાયત કર દું

0: નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના

વિશે કહ્યું અને એનો આભાર માન્યો. રાત્રે જમતી વખતે નીલાબાએ પોતાના મનની વાતો ફરીથી ઉખેડી. જો શેખર હા પાડે તો કયા હોલમાં લગ્નવિધિ કરીશું, કેવી સાડીઓ ખરીદવી જોઈશે, ચાંદીના કયા વાસણો જોઈશે અને સોનાના ઘરેણાનું શું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. તેમની આવી વાતોનો કોઈએ પ્રત્યુત્તર આપ્યો નહીં. છેવટે એમનો આ પ્રલાપ સાંભળીને ત્રાસેલો ગિરીશ પોતાના પિતાને કહેવા લાગ્યો, બાપુ એક વાત સાંભળી લો, શેખર જો આ પણ પાડે ને તમારે એ પ્રસ્તાવ નકારી દેવાનો છે. કહી દઉં છું. પણ શા માટે? નીલાબાઈ રોષથી પૂછ્યું. મેં આ શેખર વિશે તપાસ કરી છે. મને જાણવા મળ્યું છે કે તેની એક ગોરી સ્ત્રી મિત્ર છે અને બંને સાથે રહે છે અમેરિકામાં. આ બધું તો કેવળ અફવા છે. જે લોકોને આપણા નસીબની ઈર્ષા આવે અને આપણને સુખી થવા ન ઈચ્છતા હોય તેવા લોકો આવી વાત ચલાવે. ના હો બા, આ વાત મને આપણા એક હિતેચ્છુએ કહી છે. જાણીબૂજીને શા માટે કૂવામાં પડતું મૂકવું જોઈએ? કોણ છે એવા આપણા હિતેચ્છુઓ જેણે આપણને એવી સમયસરની અને મહત્વની માહિતી આપી? જરા કહેતો ખરો ગિરીશ, મનોહરલાલે શાંતિથી પૂછ્યું. ગિરીશે બધી વાત વિગતે વર્ણવી. જુઓ, મેં મારો અભિપ્રાય આપી દીધો. તેમ છતાં જો તમારે આગળ વધવું હોય તો તમારી ઈચ્છા. ખભા ઉલાળતા ગિરીશે કહ્યું. એ જ વખતે એના કોઈ મિત્રે તેને બહારથી બૂમ પાડી એટલે તે બહાર ચાલ્યો ગયો. સુરભિ રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભિને સહેજ આશ્વાસન આપવા લાગી. નાનકડા પ્રસંગોની પણ જ્યારે પછડાટ મળે ત્યારે દુઃખ થાય જ. પછી શું થયું એ પરિવારમાં એ વાતોને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: સુરભી રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભીને સહેજે આશ્વાસન આપવા લાગી. બહેન, જરા ધીરજ રાખો. મેં જ તમારા ભાઈને કહ્યું કે આપણે મદન પાસેથી માહિતી મેળવી લઈએ. તમને તો આનાથી પણ વધારે રૂડો મૂર્તિઓ મળી જશે, જોજો ને. અને તમે પરણી નહીં શકો તેટલા જ ખાતર શેખર માટે નકામા આંસુ નહીં સારતા, હો ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ. અને રેડિયો પાલનપુર પર હું આરજે AR મારા સ્વરમાં આપ સૌને કહી રહ્યો છું. પણ આશ્વાસનને બદલે આ શબ્દોની અસર અવળી પડી. પરાજય, દુઃખ અને માનહાનિની લાગણીઓનો ત્રાસજનક ઉમેરો અનુભવી રહેલા નીલાબા તો બિચારી મીનાક્ષી ઉપર જ ઉછળી પડ્યા. પોતાની ગર્ભવતી વહુને સતાવવી ન જોઈએ એ બાબતની ઉપેક્ષા કરીને ગિરીશ પ્રત્યેની તેમની રોષની ભાવનાને તેમણે પોતાની કલંકરહિત વહુ પર ઉતારી દીધી. ઓ, ત્યારે તે જ ગિરીશને આમ કરવા ઉત્તેજન આપ્યું હતું એમ જ ને? તે વિના એ મૂર્ખ છોકરો વળી આવી છુપી રીતે વર્તે ખરો? તે જ તારી મોહિનીમાં એને એવો જકડી લીધો છે જેથી મારો દીકરો ઊંધી દિશામાં જઈ રહ્યો છે. સ્તબ્ધ બનેલી મીનાક્ષીએ ધીમેથી કહ્યું, બા, આ શું બોલો છો? સુરભી ચીસ પાડીને બોલી ઉઠી, બા, જે કહે છે તે બરાબર જ છે. મારું અમેરિકા જવાનું રોકવા માટે તમે જ ભાભી બને તે બધું જ કરો છો. તમને મારી ઈર્ષા થાય છે? તમને એવી ઈચ્છા છે કે તમારી જેમ મારે પણ સખત મહેનત કરીને મારો નિર્વાહ કરવો અને એક એક પૈસાની ગણતરી કર્યા કરવી? તેને બદલે અનિતા ભાભીને જુઓ જરા, કેટલા ઉદાર છે, કેટલી કાળજી કરે છે. તમે તો મારી ઈર્ષા કરો છો. તમે વિચારો છો કે હું પણ બહુ ધનવાન બની જઈશ તો તમારું શું થશે? તમને એ બીક છે કે તમે ઘરબાર વિનાના થઈ જશો અને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમે કેવળ સ્વાર્થી છો, સ્વાર્થી. અને તમારો મૂળ હેતુ એ જ છે અને બધાને ઉલ્લુ બનાવવા માટે આ મૂર્ખા જેવું નાટક કરી રહ્યા છો. પણ મને તમે મૂર્ખ નહીં બનાવી શકો, મને બધી જ ખબર પડે છે. કહે છે ને કે લાલચ અને અપેક્ષાઓ ક્યારેક માણસને સાચા ને ખોટાનું ભાન થવા દેતા નથી. આવું જ તો કંઈક નહીં બની રહ્યું હોય. માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: ક્રોધે ભરાઈને મનહરલાલે કહ્યું, સુરભી મો બંધ કર. બાપુ તમે કેટલા ભોળા છો, સુરભી નારાજગીથી બોલી. તમને એમ લાગે છે કે ચળકે તે બધું સોનું છે, પણ તમે એના વિશે કશું જાણતા નથી. એ તો એવી સ્ત્રી છે જેની બગલમાં છુરી ને મુખમાં રામ હોય. એથી જ શાણા લોકો કહે છે કે પહેલા છોકરીના કુટુંબને તપાસો ને પછી જ લગ્ન લ્યો. સારા કુટુંબની દીકરી જેમ કે અનિતા ભાભી તદ્દન નિસ્વાર્થી સારી ને ઉદ્દાત હોય. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગા હર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશોને, આરજે એઆરના સ્વરમાં. સુરભી, તું હવે વધારે પડતું બોલતી જાય છે. એક વધુ ખરાબ શબ્દ બોલી છે તો હું તારી જીભ ખેંચી લઈશ. અત્યંત ક્રોધમાં કાંપી રહેલા મનહરલાલ ઊભા થઈ ગયા અને તેને ગાલે તમાચો મારવા ઈચ્છતા હોય તે રીતે હાથ પણ ઉગામ્યો. મીનાક્ષીને ખ્યાલ આવી ગયો કે તેના ઘરમાં એક નાનું સરખું વાવાઝોડું આવી ગયું હતું અને કદાચ તે વાતનું વતેસર પણ થઈ શકે તેવું હતું. સુરભીએ કહેલા કેટલાક તદ્દન ખરાબ શબ્દો પચાવવામાં તેને ખૂબ તકલીફ પડે તેવું હતું. તેને આવેલી શંકા કુશંકાઓમાં પણ આટલો હીન આક્ષેપ કદી તેના ઉપર કરવામાં આવશે એવું તેણે ધાર્યું જ ન હતું. ખરાબ રીતે ઘવાયેલા હૃદયથી આવા મોટા હુબલાથી આઘાત પામેલી મીનાક્ષી

તેમ છતાં એટલું તો સમજતી હતી કે આ ચિનગારીને સંયમમાં લઈને આગ ફાટી નીકળે નહીં તેવા પ્રયત્નો તેણે જ કરવાના હતા. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તેણે આંસુ લૂછવાનો પ્રયત્ન પણ ન કર્યો. પોતાના હૃદયના આઘાતને તેણે પોતાની પાસેના પ્લેટમાંના ભાતમાં ભેળવી દીધો. કહે છે ને કે ઉદાત્ત સ્ત્રી જીવનના પાત્રોની અંદર મનમાં સહન શક્તિની સાથે કડવા શબ્દો અને ભાવને ગળી જવાની પણ એક કળા અથવા શક્તિ હોય છે. એનો જ પરિચય મીનાક્ષીએ આપ્યો હતો. વધુ આગળ શું થશે એ માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: આઘાતને સહન કરી રહી હતી મીનાક્ષી. ખૂબ જ શાંતિ રાખીને અને છતાં થોડી કડવાશથી તેણે સુરભીને કહ્યું, હું તો તમને મારી બહેનની દ્રષ્ટિએ જોતી હતી અને તમે સુખી થાવ તે માટે જ હંમેશા ઈચ્છા રાખતી હતી. તેથી જ મેં તમારા લગ્નમાં આટલો રસ લીધો અને તમારા કલ્યાણ માટે જ આ બધા પ્રયત્નો કર્યા. પણ હવે પછીથી આ કુટુંબના કોઈ કામમાં હું વચ્ચે પડીશ નહીં. પ્લીઝ મને માફ કરી દો. ભોજન પૂરું કર્યા પહેલાં જ તે ટેબલ પરથી ઉઠી ગઈ અને પરિસ્થિતિમાં આવેલા આ મોટા વળાંકથી મનહરલાલ ઘડીભર વિમૂઢ થઈને ઊભા જ રહી ગયા. મીનાક્ષીના રડમસ અને દુઃખી ચહેરાને જાણે જોવામાં શરમ અનુભવતા ન હોય તેમ સુરભી અને નીલાબા પોતપોતાના વિચારોમાં ડૂબેલા રહ્યા. અને ક્યારેક આ રીતે કુટુંબના સહિયારા પાત્રોમાંથી કોઈ પાત્રનું મન દુઃખ થાય અને જીવનમાં અલગ પોતાના નિર્ણય લે તેની દૂરોગામી અસરો પણ જોવા મળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજી ARના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશો અને જેનું નામ છે ડોલર વહુ. આવતા એપિસોડમાં હવે સમય થયો છે મારે તમારાથી અલવિદા કહેવાનો, એટલે આપણે આ વાતનું અનુસંધાન માણીશું. મારી સાથે જોડાયેલા રહો આ રેડિયો પાલનપુરના કાર્યક્રમ વિશે અને આજના આપણા આ ડોલર વહુના અંશો વિશેના તમારા પ્રતિભાવ અમને મોકલી આપો, તમારી ફરમાઈશ. અને તમે આવા સાહિત્યના કોઈ પણ પુસ્તક સાથે કે નવલકથા કવિતા સાથે જોડાયેલા હોય તો પણ અમારો સંપર્ક કરો. આ સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર આપ સૌને ઇજન આપે છે કે તમને અમે બોલાવીશું તમારી અનુકૂળતાએ, અમારી અનુકૂળતાએ, અને આપની વાત પણ રજૂ કરીશું. ત્યાં સુધી આપણે આ સંબંધોને જાળવી રાખવા માટે 9512-66-88 પર તમારે વોટ્સએપ કરીને તમારા સંદેશાઓ તમારા અવાજમાં કે ટેક્સ્ટ મેસેજીસથી મોકલવાના. અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને ગૂગલ પ્લે સ્ટોર પરથી તેમજ આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એમાં રહેલા સોશિયલ મીડિયાના વિવિધ પ્રકલ્પો એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને ઈમેલ થકી તમે અમારી સાથે સંપર્ક.
0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 FM પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર શહેરની તમામ કમ્યુનિટીનો અવાજ બનવા વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર આજના આ કાર્યક્રમ એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, પાલનપુર એટલે કે શાયરોનું મોસાળ. ગઝલ, કવિતાઓ, સાહિત્યિક રચનાઓ, લોકબોલી અને પાલનપુરની પોતાની આગવી પાલનપુરી હિન્દીમાં લખાયેલી કેટલીય એવી સાહિત્યિક રચનાઓ આજે અમર બની ચૂકી છે. સાથે સાથે પાલનપુરના સાહિત્યના સૌથી મોટા નામ પણ, પછી એ ચંદ્રકાંત બક્ષી હોય કે ગઝલ સાહિત્યની અંદર શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી, સૈફ, ઓજસ અને અમર પાલનપુરીનું નામ હોય, આવા તો અનેક પાલનપુરી શાયરોએ સમગ્ર વિશ્વમાં પાલનપુરનું નામ ઝળહળતું કર્યું છે. 70ના દાયકામાં શરૂ થયેલી પાલનપુરના કવિઓને પ્લેટફોર્મ આપવાની પ્રથા એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળ, જેમાં શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી અને આ પાલનપુર શહેરના કેટલાય ઉગતા એવા નવા કવિઓએ પોતાની રચનાઓ અને સાહિત્યિક રચનાઓનો આસ્વાદ આ પ્રજાને કરાવેલો હતો. એ જ પરંપરાને જાળવી રાખતા રેડિયો પાલનપુર 90.4 FM આપ સૌ માટે લઈ આવ્યા છે પાલનપુર સાહિત્ય વર્તુળ. આ પાલનપુર સાહિત્ય વર્તુળમાં આ ભૂમિ સાથે સંકળાયેલ કવિઓ, રચનાકારો, નવલકથાકારો અને અન્ય તમામ સાહિત્યકારો વિશેની તેમજ તેમની રચના વિશેની ચર્ચાઓ થશે. પાલનપુર સાહિત્ય વર્તુળ આપ સૌ કલારસિક પાલનપુર વાસીઓને આ કાર્યક્રમને માણવા માટે દર શુક્રવારે અને રવિવારે સાંજે 7:30 કલાકે આમંત્રણ પાઠવે છે. આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઓ અને પાલનપુરના સાહિત્યનો આસ્વાદ માણતા રહો. રેડિયો પાલનપુર 90.4 FM પર.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 FM તરફથી

0: હું નરેન્દ્ર જગતાપ પ્રીત પાલનપુરી આપ સૌ શ્રોતા મિત્રોને હું આવકારું છું. સાહિત્ય વર્તુળના માધ્યમ તળે અત્યારે અમે જે કવિને રજૂ કરવા જઈ રહ્યા છીએ, શ્રી ગુરુદેવ બેચરભાઈ ગુરુદેવને હું રજૂ કરવા જઈ રહ્યો છું, જેઓનું શુષ્ક પિરોજપુરી ઉપનામથી તેઓ શ્રી લખ્યા છે. સ્વામી વિવેકાનંદ જયંતિ એટલે કે 12 જાન્યુઆરીએ તેઓ શ્રી જન્મ્યા છે. અને મજાની વાત એ છે કે બેચરભાઈ ગુરુદેવ એ પોલીસ ખાતાની નોકરી એટલે કે PSI સબ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ રિટાયર થઈને શ્રી હવે નિવૃત્ત થયા છે. અત્યાર સુધીમાં એમના 3 પુસ્તકો પ્રગટ થઈ ચુક્યા છે. ભીતરનો રંગ કાવ્ય રચના છે, પ્રીત આંસુની ધાર નવલકથા છે, મન ઝરણાને પાર એ પણ કાવ્યસર્જન છે. તો આવો આજે શ્રોતા મિત્રો આપણે સાંભળીએ બેચરભાઈ ગુરુદેવને. એમના જ એક શેરથી હું શરૂઆત કરવા જઈશ કે લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, લખેલું યાદગીરી રાખું ક્યાં સુધી હવે, ન વંચાય તો એ કોરું કાગળ હોઈ શકે. હવા સરસ સરસ શેર એમને લખેલા છે. એક બીજો શેર પણ હું આપને સંભળાવીશ કે દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, દોરડી બળે પણ વળ ક્યાં બળે છે, લીસોટા સાપના આજે મળે છે. તો આવા સરસ સરસ શેરના માલિક એવા શ્રી બેચરભાઈ ગુરુદેવને હું આજે પ્રથમ પ્રશ્ન પૂછીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું. બેચરભાઈ, કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું? આપની કવિતાનું પ્રથમ પુષ્પ ક્યારે ખીલ્યું?
1: નમસ્કાર. નમસ્કાર શ્રોતા મિત્રો. તો કવિતાનું પ્રથમ પુષ્પની વાત છે. કવિતા એ જન્મજાત અનુભવની વાત છે અને બાળપણમાં એવું સિંચન મળ્યું હોય એની વાત છે. અક્ષરોનું તારામંડળ અને તેને દિવ્ય પ્રકાશ અગોચર આનંદની અનુભૂતિ કરાવે છે. મારું બાળપણ, બાળપણમાં સાંભળેલા બાળકૃષ્ણ સુદામાનું આખ્યાન, પાંડવોનો જગન, જનેતાની મધુર વાણી આજે આંખ ભીની કરી જાય છે. અને સૌરાષ્ટ્રની રસગાથામાં પિતાજીએ લોકવાર્તાના રસથાળ એ મારા હૃદયને વિનાશ અર્પતું રહ્યું છે. સ્થિતિ અને પરિસ્થિતિ એવી થઈ કે બાળપણમાં જ્યારે હું ધોરણ 8 ભણતો હતો ત્યારે મારા પિતાજી કુદરતી રીતે બીમાર થઈ ગયા. ઘરની પરિસ્થિતિ એવી હોવાની કારણે સાથે સાથે ભણવાનું અને તેની સાથે મજૂરી કરવાની, જેને કારણે મને વેદના અને સંવેદના સુર મળેલા. અને ત્યાર પછી હું આ પોલીસ ડિપાર્ટમેન્ટ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયેલો અને કવિતાનું મને એ વખતથી એક નવી સૂઝ મળેલી.
0: મિત્રો, બેચરભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનની અંદર હાઈવે પોલીસ ચોકીમાં ફરજ બજાવી ચૂક્યા છે. અગાઉ તેઓ પાલનપુર સિટી, તાલુકા, ડીસા સિટી, દિયોદર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સામઢી જેવા પોલીસ સ્ટેશનમાં પણ તેઓએ ફરજ નિભાવેલી છે. પોલીસ ખાતાની અંદર રચ્યા પચ્યા રહ્યા પછી પણ તેઓ શ્રી કવિતાથી ઘણા નજીક છે અને આપને એમની એક કવિતાનો આશ્વાદ કરાઈશ. તો આપણે એમની એક સરસ કવિતાને માણીએ. તો મિત્રો સાંભળો.
1: તો નમસ્કાર શ્રોતા મિત્રો. એક ગઝલ છે, વધારી ભુજંગી છંદ છે, મતલાનો શેર છે. અમે જિંદગીની જફાઓ વધારી, અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. બીજો શેર છે, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, મળેલો નજારો ગમ્યો તે ગણી લો, તમારી હજૂરી મજાઓ વધારી, તમારી હજૂરી મજાઓ વધારી. નથી રૂજ જુલમો ભરેલી દવાથી, નથી રૂજ જુલમો ભરેલી દવાથી, ઈરાદા ભરેલી સજાઓ વધારી, ઈરાદા ભરેલી સજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉરમાં કહીને અદાઓ વધારી. આગળ એક શેર છે, જવું તું અમારે તમારા ઘરેથી, જવું તું અમારે તમારા ઘરેથી, રહી ના શકું તો રજાઓ વધારી, રહી ના શકું તો રજાઓ વધારી. છેલ્લે મક્તાનો શેર છે, અમે જો મળે જો અધૂરી અમોને હથેળી, મળે જો અધૂરી અમોને હથેળી, લખેલેખ શુષ્ક લજાઓ વધારી, લખેલેખ શુષ્ક લજાઓ વધારી. અમે જિંદગીની જફાઓ વધારી, ઉર્મા કહીને અદાઓ વધારી. ધન્યવાદ.
0: સરસ બેચરભાઈ, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે પોલીસની આ કઠોર નોકરી અને આ કોમળ કવિતાનું સંયોજન કેવી રીતે તમે સાધ્ય કર્યું? શું શ્રોતા મિત્રોને આપ જણાવશો?
1: જી જરૂર. જે વેદના અને સંવેદનાઓ છે એ સુર માણસના જીવન પર્યાપ્ત સિંચનમાં વણાયેલું અને વખણાયેલું હોય છે. આ મારા અંતર

મનની શબ્દોની કંડ રહેલી વાતો હું કહું છું. હું જયારે મારી ફરજ પર હોઉં છું ત્યારે હું મારી ફરજ ક્યારેય ચૂક્યો નથી. મારી વફાદારી મને ખૂબ જ ઉપયોગી નીવડી છે અને મારી અધિકારીઓ સાથે પણ હું સહયોગી રહ્યો છું. જ્યારે પાલનપુર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રથમ મારું પોસ્ટિંગ થયું અને તે વખતે મોટાભાગે પાલનપુર સિવિલમાં પોસ્ટમોર્ટમમાં જવું પડતું, ડેડ બોડી જોતા પોલીસ સ્ટેશનમાં

0: એક કવિતાનું એક સ્મરણ થતું અને રાત્રે ઘરે જતા પ્રથમ અમે ભગવાનનું નામ પૂજા પ્રાર્થના કરી જમીને અને કંઈક આવું લખી અને પછી અમને નિરાતે સુવાનું કરતા આ અમારો કાયમી નિત્યક્રમ રહેતો.
1: જી વેચરભાઈ, આજે આપણે અનલોક થયા પછી પ્રથમ વખત સ્ટુડિયોમાં મળીએ છીએ. આ અગાઉ આપણે આ જ માધ્યમથી ફોનાયરા દ્વારા આપણે આ કાર્યક્રમો કર્યા છે. તો આપ જાણો જ છો કે કોરોનાના કહેર પછી હવે જ્યારે હળવાશ આપણે અનુભવી રહ્યા છીએ ત્યારે એક વખત એવો વચ્ચે આવી ગયો કે માણસને માણસથી કતરો, મૃત્યુને લાશોનો વકરો, સૌના ચહેરા વિવળ લાગે, મોઢે મોઢે નોખી ખબરો, આવી જે કવિતાઓ અમારે લખવી પડી હતી એ જે સમય હતો કોરોનાનો, આ બધાની વચ્ચેથી આજે આપણે થોડા હળવાશથી બહાર આવ્યા છીએ. તો શ્રોતા મિત્રો, આપ પણ ખૂબ સરસ હળવા બનીને આ કાર્યક્રમને માણો. ગુરુદેવ, આપને એ પૂછવા માંગુ છું કે આ જે કવિતા યજ્ઞ તમારો જે ચાલ્યો છે, તમે જે વર્ષોથી આજે પરિશ્રમ કરી રહ્યા છો, પાલનપુરના શાયરો કે અન્ય કોઈ વ્યક્તિનું આપને કોઈ માર્ગદર્શન મળ્યું કે?
0: જી જરૂર. પ્રથમ તો આપ મારા અંગત મિત્ર, 35 વર્ષથી આપે શબ્દ સાધના પરિવારમાં બેસતા એટલે કવિતા અને ગઝલની ગોઠવણનું સારું સૂચન મને મળતું. એ દરમિયાનમાં બાબુ દિલજલા પાલનપુરના અને એવા કવિ મિત્રો જે ગઢવી સમાજના મિત્રો, એમના સહવાસથી મને કવિતા લખવાની હળવાશ મળતી. તો બીજો એક ભુજંગી છંદ છે, એનું ટાઇટલ છે સતાઓ. પ્રથમ શેર છે, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: વાહ.
0: બીજો શેર છે, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, હતી એ જ ઈચ્છા અમારી કહું છું, તમારી વફાઓ કહીને બતાવો.
1: વાહ.
0: ત્રીજો એક શેર છે, હસું છું તમોને અમારા ગણીને, હસું છું તમોને અમારા ગણીને, અમીનો તમાશો અધૂરો ગણાવો. નથી માર મારો જરા કે તમોને,
1: પરિવાર
0: નથી માર મારો જરા કે તમોને, કહું બોલ મીઠો સદાય ભગાવો, કહું બોલ મીઠો સદાય ભગાવો. અને છેલ્લો શેર છે, મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહેવું હતું રાત શુષ્ક સતાવો, રહેવું હતું રાત શુષ્ક સતાવો. અને પ્રથમ શેર ફરી રિપીટ કરું છું, કરેલી સલામો જરા તો જગાવો, કરેલી સલામો જરા તો જગાવો, મળેલી અદાઓ ગમે તો જણાવો.
1: આનો મક્તાનો શેર જે આપ બોલ્યા, શું એને ફરી રિપીટ કરશો મિત્રભાઈ?
0: મને જો સદાય તમે જો મળો તો, મને જો સદાય તમે જો મળો તો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો, રહ્યું હતું રાત શુષ્ક સતાવો.
1: બેચર બી એક અંગત પ્રશ્ન પૂછવો છે, તમારું જે શુષ્ક પીરોજપુરી તમારું જે ઉપનામ છે, હું તો તમને વર્ષોથી ઓળખું છું, તમે સદાય તરો તાજા રહો છો, તો શુષ્ક શા માટે નામ રાખ્યું?
0: જી, શુષ્કમાં બહારથી શુષ્ક અને ભીતરમાં વિનાશ, એનું નામ જ શુષ્ક.
1: વાહ વાહ, ખૂબ સરસ. વાહ વાહ. તમે પોલીસ ખાતાની સર્વિસમાંથી તમે રિટાયર થયા, અત્યારે હળવા ફૂલ હશો.
0: જી.
1: હવે તમે ઘણી બધી વિટંબડાઓમાંથી, ઘણા બધા દોડધામોમાંથી હવે તમે હળવા ફૂલ થઈને હવે સાવ નવરા થયા છો, તો શું અત્યારની તમારી પ્રવૃત્તિ એટલે આખા દિવસનું આપનું શેડ્યુલ શું હશે?
0: દિવસ દરમિયાન સર્વપ્રથમ તો પ્રભુ પ્રાર્થના, અને પ્રભુ પ્રાર્થના બાદ રોજે રોજ કંઈક ઠુમરી, ગઝલ, સાહિત્ય વર્તુળ, સાહિત્યના વિષય પુસ્તકોનું વાંચન કરવાનું, અને કંઈક સારો વિચાર આવે એને ટોંકવાનું, અને પછી નિરાતે અને ગઝલ સ્વરૂપમાં લેવાનું.
1: સરસ. એક તમારા ડિપાર્ટમેન્ટ માટે જ એક પ્રશ્ન એવો પૂછવો છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર આટલું મોટું પોલીસ ડિપાર્ટમેન્ટ છે, જેમ તમે શાયર તરીકે, એક લેખક તરીકે ઉભરી આવ્યા છો, તો તમારા આવા પોલીસ ખાતાની અંદર આટલું મોટો બનાસકાંઠા જિલ્લો છે, તો એમાં પણ આવી કલા ધરાવતા અન્ય મિત્રો હશે જો આપના કદાચ ધ્યાનમાં હોય તો આના ઉપર તમે કઈ પ્રકાશ પાડશો?
0: જી, બનાસકાંઠા જિલ્લાના જે ગઢવી સમાજ, ચારણ સમાજના મિત્રો સાથે આ સાહિત્યનું કાયમી તાલમેલ રહે છે. પરંતુ આજના અવસરે યાદ કરવું પડે વાંસ ઊંડા ઝરણા દફન વિસનગરી હેડ કોન્સ્ટેબલ, કે જેઓ 92માં અવસાન પામ્યા છે. અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અનારવાલા સાહેબ બહુ મોટા ગજાના સાહિત્યકાર, ગઝલકાર છે, અને ગીતા જોહરી માનનીય ડીજીપી નિવૃત્ત, તેઓ પણ એક કવિત્રી હતા. આવા અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઘણા એવા અધિકારીઓ, પોલીસ મિત્રો છે જે સાહિત્ય સાથે સુસંગત છે.
1: વાહ. મેં ઘણા વર્ષો પહેલા મિત્રો માટે જ મેં જે કહેલું કે

0: ધરું છું તમોને વિચારો ગઝલના, તમારા અમારા સંબંધો ગઝલના. તો ગઝલના સંબંધોના હિસાબે જ્યારે આપણે એકત્રિત થયા છીએ ત્યારે હું એટલું કહીશ કે રહે હાથ માથે સદાય પ્રભુનો, રહે હાથ માથે સદાય પ્રભુનો, રચાતા જ રહેશે વિચારો ગઝલના. મારી એવી એક ખેવના છે કે સદાય પ્રભુનો હાથ તમારા માથે રહે. અને તમે આ જે ગઝલ છે એના વિશે અને તમારું જે લેખન કાર્ય છે, તમે સરસ નવલકથા વગેરે પણ લખો છો, તો એની અંદર પણ આપ ધીરે ધીરે ખૂબ સારી એવી પ્રગતિ કરો એવી મારી ઈચ્છા છે. અને અમે એવું દરેક અમારા શબ્દ સાધના પરિવારના બધા મિત્રો તરફથી અમે તમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ. આપની પાસે ચુનંદા કોઈ મુક્તકો કે શેર હોય તો આપ અમને સંભળાવશો?
1: જી જરૂર. એક શેર છે કે રેડિયો પાલનપુરને અર્પણ કરવા જેવો છે.
0: વેરી ગુડ.
1: કે ભાર તમે ઉપાડો અને થાક મને લાગે.
0: વાહ વાહ.
1: ભાર તમે ઉપાડો ને થાક મને લાગે, સામે વિસામો મળે તો અહીં મોકલજો. એક બીજો શેર છે, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, મને મળ્યો છે રંગ ભીતરના રંગમો, રંગાયો છું તવ સંગ ભીતરના રંગમાં, મયુરને કોયલનો સાદ મળ્યો સાવનમાં, મયુરને કોયલનો સાદ મળ્યો સાવનમો, શુષ્કને મળ્યા નવરંગ ભીતરના રંગમાં.
0: બેચરભી, હાલના જે નવોદિત મિત્રો છે કે જે લોકો આમાં સંઘર્ષ કરી રહ્યા છે એના માટે ટૂંકો સંદેશ આપશો?
1: નવોદિત મિત્રોને મારે એટલું જ કહેવું પડે વડીલ તરીકે કે પોતે કવિતા યા ગઝલ લખતા હોય તો બંધારણને સાથે રહી ને લખે, અને સિનિયર કવિ મિત્ર હોય તો એમનું માર્ગદર્શન મેળવે જેથી એમને નવો ઓપ મળી શકે.
0: હું ઈચ્છું કે છેલ્લો એક કોઈ શેર તમારો રેડિયો પાલનપુરને અર્પણ કરીને.
1: તો એક શેર છે, જ્યારે કારગિલનું ચાલતું હતું, પાલનપુરમાં કવિ મિત્રોનું જોડાણ થયેલું, ત્યારે એક એવો શેર લખવાનું મન થાય કે શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, શાંતિનો સૈનિક થઈને સફળ જગતમાં, જોમથી જીગલે આજ મળવા આવ્યો છું.
0: ખૂબ સરસ.
1: અત્રે રેડિયો પાલનપુર અમને જે આમંત્રણ આપી બોલાવ્યા છે તો આ આયોજકોનો અને મિત્રોનો તમામનો હું હૃદયથી આભાર આપું છું અને ફરીવાર આવા મોકા અવસર આપે એવી અપેક્ષા રાખું છું.
0: ખૂબ સરસ. આપને મળીને આનંદ થયો અને ફરી વખત આપણે આ જ માધ્યમથી ભેગા થઈએ એવી પ્રભુ પ્રાર્થના. અસ્તુ.
1: ધન્યવાદ. જય હિન્દ.
2: શ્રોતા મિત્રો, આપને પાલનપુર સાહિત્ય વર્તુળ કાર્યક્રમ કેવો લાગ્યો? આ અંગેના આપના પ્રતિભાવ, આપના સંદેશાઓ ને આપના સૂચનો અમને મોકલી આપો 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર, એના ટ્વિટર અકાઉન્ટ પર, કે પછી આપણા વોટ્સએપ નંબર 9512996688 પર. અને આમ જ માણતા રહો પાલનપુર સાહિત્ય વર્તુળ 90.4 FM રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
3: શેરો કી ખુશ્બુ, ગઝલો કા જાદુ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પાનખરે વનોને પર્ણહીન બજાવી દીધા હતા. હવે માર્ચ એપ્રિલમાં વૃક્ષોને નવી કૂંપળો ફૂટવા માંડી છે. નાના નાના છોડ અને ઝાડીઓમાં પણ વસંતનો ઝીણો સળવળાટ ઉદ્ભવ્યો છે. જોકે એ ઝરણાઓ દિવસે ને દિવસે ક્ષીણ થતા જાય છે. આવતા સત્રથી મારે શાળા અને પ્રૌઢ શિક્ષણના વર્ગો શરૂ કરવા છે. એ માટે તાલુકે જવાનું થયું ત્યારે રસ્તામાં કીકા વૈદને પણ મળી લેવાનું વિચારીને હું નીકળ્યો. કીકા વૈદે મને સાજો કર્યો, પણ નર્મદા તટેથી નીકળતા અગાઉ તેમને મળી લેવાનું હું ચૂકી ગયો હતો. વૈદને આપવા મધની 4 બોટલો લઈને હું હરીખોવાળા જાંપેથી બહાર નીકળતો હતો અને પૂર્યા સામે મળી કે થે પૂછીને કેડ પર હાથ દઈને ઊભી રહી. બેવરી, કીકા વૈદને મળીને તાલુકે જવું છે, મેં જવાબ આપ્યો. પૂર્યાએ આંખો વિસ્તારી અને કહ્યું, ઇહાં સે તો બહુત લંબા પડે હે. મને આ એક જ માર્ગની ખબર હતી. હું કશો જવાબ આપ્યા વગર ઊભો રહ્યો. પૂર્યાએ કહ્યું, બીવરી તલક હું ચલું હું સાથ, તેસીલ તક નહીં આવું. મારી રજાની રાહ જોયા વિના જ તે મને ઠેર જરા કહીને અંદર ચાલી ગઈ. પૂર્યા પાછી આવી ત્યારે 2-1 વર્ષનો એક બાળક તેની સાથે હતું. પૂર્યા તેની સાથે તેની બોલીમાં વાતો કરતી આવતી હતી. આવીને કહે, રામ બલિકા હે છોરા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ

0: એ જે હોય તે, પણ તું તેને સાથે કેમ લઈ આવી? મેં પૂછ્યું. તેડી તેડીને થાકી જઈશ, પુર્યાએ કંઈ જવાબ ન આપ્યો. ઓઢણીનું ખોયું કરીને બાળકની પીઠ પર બેસાડ્યો અને ગાતી રમતી ચાલી. તું આખો વખત ગીતો શું ગાય છે? મેં પૂછ્યું. જ્યારે જોઈએ ત્યારે ગાતી જ હોય છે. પુર્યા ઊભી રહી, સહેજ નમીને પાછી ફરી, પછી હસી અને બોલી, મો અચ્છા ગાઉ હું. સારું ગાય છે, પણ મને કઈ તારી બોલીના ગીતો સમજાય નહીં, મેં જવાબ આપ્યો. પછી પુર્યા વાતોએ ચડી, મારી આગળ ચાલતી રહી અને કેટ કેટલી વાતો કરતી રહી. તે આદિવાસીઓના ગીતો ગાય છે તે તેણે મને સમજાવવા કોશિશ કરી. હોળીના, વાવણીના કયા વૃક્ષનો કેવો ઉપયોગ કરી શકાય, તેના પાન અને ફળનો સ્વાદ કેવો છે અને તેના કયા વૈદકીય ગુણો શું છે, તેવું પણ તેના ગીતોમાં આવે. એક સાવ જુદા જ પ્રકારના ગીતનો અર્થ તેણે મને સમજાવ્યો. અમારા પરદાદાને ચાર આના માથે ઉપાડી શકાય તેટલા વાંસ મળતા, દાદાને એટલા જ વાંસ એક રૂપિયામાં મળ્યા. બાપાએ 3 રૂપિયા દેવા પડતા અને અમારે તો 1 વાંસના 4 રૂપિયા આપવા પડે છે. આર્થિક ઇતિહાસને વણી લેતા ગીતો હોય તેની મને નવાઈ લાગી. મેં તે ગીત નોંધી લીધું. પુર્યા કહે કે આવા બીજા કેટલાય ગીતો તેને મોઢે છે. ઝાડના ગીત ઉપરાંત સીતાજીને શોધવા નીકળેલા રામનું ગીત અને આવા ગીતો પણ તેને આવડે છે. ત્યાંથી માંડીને રામબલિ દુષ્ટ છે, તેના પર શંકા કરે છે સુધીની વાતો તે કરતી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મેરા પેટ નહીં, તેણે વચ્ચે કહ્યું. એ વાસ્તે બોલે હે મુને, કહી તે થોડું મૌન રહી. પછી મારા તરફ ફરીને ઊભી રહી. તેના કાળા નમણા ચહેરા પર દુઃખની એક ઝલક ચમકી અને તરત જ તેનો પેલો પરમ આનંદ તેની આંખમાં આવીને બેઠો. તે હસી પડી અને બોલી, મેરા કા, મુની જાઉં સાસરે. એક સાથે આવડો આનંદ અને આટલો વિષાદ આ હંમેશા હસતી કૂદતી વનબાળા મનના કયા ખૂણામાં સમાવી રાખતી હશે એ વિચારતા મેં કહ્યું, એ કંઈ બરાબર ન કહેવાય. કોઈ કંઈ કહે એટલે પતિને છોડી દેવાય. ઓ મારે, પૂર્યા ખડખડાટ હસી પછી બોલી, ઓહિશ તો હે સબન કી જડ, સચ બોલને સે ડરે હે, કહીને તે અટકી ગઈ. તેની મોટામાં મોટી ફરિયાદ તેના પતિ પ્રત્યે હતી. બીજા તેને બોલે ત્યારે બચાવ કરવાને બદલે તે પણ પૂર્યાને પુત્રહીન કહેતો. પોતાનો બચાવ ન કરી શકે તે પતિને પતિ માનવા પૂર્યા તૈયાર ન હતી. પૂર્યાએ સ્પષ્ટ ન કહ્યું પણ મને લાગ્યું કે પૂર્યાની આ સ્થિતિ માટે કદાચ તેનો પતિ કારણરૂપ હોઈ શકે. વચ્ચે એક ઝરણા પાસે અમે નાસ્તો કરવા રોકાયા. આ અરણ્યમાં ચાલતા જવું હોય તો કંઈનું કંઈ ખાવાનું સાથે રાખવું પડે, અથવા કયા વૃક્ષનું પાન, ફળ, ફૂલ કે મૂળ ખાઈ શકાય તેનું જ્ઞાન હોવું જોઈએ. નહીંતર પથરાળ ઢોળાવોવાળી વન કેડીઓ થકવી નાખે અને ખાલી પેટે એક ડગલું ભરવું પણ મુશ્કેલ બને. જમતા જમતા પૂર્યાને મને પૂછ્યું કે હું મારી પત્નીને કેમ સાથે નથી લાવ્યો. મારું લગ્ન જ નથી થયું, કહેતા મને લ્યુસી યાદ આવી. કેટલાય સમયથી મેં કે તેણે એકબીજાને પત્ર લખ્યો નથી. પૂર્યાએ પૂછ્યું, બંગા જેસન તો ની હે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: બંગાને શું છે તે મને ખબર નથી, મેં જવાબ આપ્યો. પૂર્યા ફરી હસી પડી અને બોલી, લકી કો દેખ બેઠા, ઓ તો ચલી ગઈ. કહેતી તે ઊભી થઈ ઝરણામાં હાથ બોળીને ધોયા, કોબો ભરીને પાણી પીધું, રામબલીના છોકરાને પાણી પાયું, પછી આવીને વાસણો લીધા, સાફ કર્યા અને મને એક વાડકો ભરી પાણી લાવી દીધું. બચેલો નાસ્તો અને વાસણ થેલામાં ભરતા તેણે બંગાની વાત કહી. લક્ષ્મીના માતા પિતાએ બંગા 100 મરઘી લાવી આપે તો લક્ષ્મીને બંગા સાથે પરણાવવી તે શરત મૂકેલી. બંગા 3 મહિનામાં એટલી મરઘી લાવી આપવાનો હતો. દરમિયાન નારાયણીઓ વચ્ચે આવ્યો. નાણિયા બોલે હે તો રેલવાઈ મેં હે, મેં જાનું હું ઓની રેલવાઈ મેં, ઓ તો કાંભે પોટકે કંત્રાક મેં લગે હે. પૂર્યાએ

0: કહ્યું. નારણીઓ રેલવેના સ્લીપર બદલનારા કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરે છે અને એ કંઈ રેલવેનો કર્મચારી ન ગણાય તેની સ્પષ્ટ સમજ આ સ્ત્રીને છે તેવી મને નવાઈ લાગી. મેં હસીને કહ્યું, સાચી વાત છે, એ કંઈ રેલવેની નોકરી ન કહેવાય. ઓહિશ તો, કહેતી પૂર્યા ઉઠી બાળકને પાછું ખોયામાં ટાંગ્યું અને પીઠ પર લટકાવ્યું. અમે આગળ ચાલતા થયા અને પૂર્યાએ કહ્યું, સબન શૈતાન હોવે હે. તેના કથન વિશે મારે કંઈ કહેવાનું ન હતું. હું મૌન રહ્યો અને પૂર્યા બોલતી ગઈ. નારાયણે લક્ષ્મીના પિતાને સમજાવ્યા કે પોતે સારા પગારથી કાયમી કામ પર છે. માલગાડીમાં બેસીને સ્લીપર અને પાટા લેવા મૂકવા ટિકિટ લીધા વગર જ છેક જબલપુર જઈ આવી શકે છે. મોટા સાહેબો તેને નારણ કહીને બોલાવે છે. બસ પોતાની પુત્રીના સુખનો વિચાર કરતા પિતાને આનાથી વધુ શું જોઈએ? વળી 100 મરઘી તો બંગાની 3 માસની મુદત સામે નારણીઓ તો 1.5 માસમાં જ લાવી આપવાનો હતો. કા ભાઈ, પાટા પાસે વ્યાજે એડવાન્સ પૈસા તેને મળે જ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: લક્ષ્મીનો વિવાહ નારણિયા સાથે થઈ ગયો. બંગાએ કોઈ ઝઘડો ઉભો ન કર્યો. તે માત્ર એક વાર લક્ષ્મીના પિતાને અને પછી નારણિયાને મળ્યો અને તેમને સ્પષ્ટ સમજાવી આવ્યો કે જો લક્ષ્મી ભૂખે મરશે, તેને પહેરવા ઓઢવાની ખામી આવશે, લક્ષ્મીના પૈસામાંથી નારણીઓ કંઈ વાપરશે કે તેને કોઈ પણ જાતનું દુઃખ દેશે, તો બંગા નારણીયા અને લક્ષ્મીના મા બાપના માથા ફોડી નાખશે. મેં તો કહું હું, ઓ લખી કાજ માથા પહેલે ફોડ, પૂર્યા જાણે બંગાને સામે ઊભો રાખીને કહેતી હોય તેમ હાથનો લટકો કરીને બોલી. એમાં લક્ષ્મીનું માથું શા માટે ફોડવું? મેં પૂછ્યું. ઓઈ જ તો ગઈ રેલવાઈ મેં બેઠણે, પૂર્યા હસીને બોલી. આ આગળ કંઈ વાત થાય તે પહેલાં પાછળથી કોઈએ બૂમ પાડી, પૂર્યા હો, અને અમે ઊભા રહ્યા. અમે પાછળ જોયું તો ઝુડકો લગભગ દોડતો આવતો હતો. આવતા વેતજ તે પૂર્યાને વળતો હોય તેમ ઉગ્ર સ્વરે તેની ભાષામાં કંઈક કહેતો રહ્યો. પછી મને સમજાવ્યું કે પૂર્યા કોઈને કશું કહ્યા વગર રામબલીના છોકરાને લઈ આવી હતી. કેન્દ્ર પર બાળકની શોધખોળ ચાલી. એ તો સારું થયું કે બીતુ બંગાએ પૂર્યાને બાળક સાથે જતી જોયેલી. મેં પણ ઝુરકાનો સાથ આપ્યો અને પૂર્યાને કહ્યું, આમ કોઈને કહ્યા વગર કેમ ચાલી આવી અને પાછી છોકરાને ઉઠાવી લાવી? પૂર્યા કંઈ બોલી નહીં. પોતે કંઈ ખોટું કર્યું છે તેવું તેને લાગ્યું જ નહીં. અમારા બધા પર તેને ક્રોધ આવ્યો. તે ત્યાંથી પાછી આશ્રમ તરફ ચાલવા લાગી. કદાચ તેની આંખો ભરાઈ આવી હતી. ઝુરકો તેની પાછળ બબડતો ચાલ્યો. હું એકલો કીકાવેદને ગામ પહોંચવા સામેની ટેકરી ઓળંગવા કેડીએ ચડ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: કિકો વેદ ઘરે ન હતા, બે દિવસ પછી આવવા ન હતા. ગોરાણીને મેં મધ આપ્યું, થોડા પૈસા આપ્યા તો કહે એ વેદરાજને આપજો, મને ખબર નથી. ગોરાણીએ સુપરિયાના ખબર પૂછ્યા, તેના માતા પિતાને સંભાળ્યા. મને થયું કે તે વનિતા વિશે કંઈક વાત કાઢે તો સારું, પણ તેવું ન થયું. હા, તેમણે બીતુબંગાને યાદ કરીને વનિતા વિશે કહ્યું, નારદીના છોકરા બીતુડો ને એનો ભાઈ મને ચા આપતા ગોરાણી બોલ્યા. નારદીનો વર બંગાના જન્મ પહેલાં તાવમાં મરી ગયો. વનિતા નારદીને પોતાને ઘરે લઈ ગઈ. વર વહુ બે જણા ખાદીવાળા અને નવો નવો આશ્રમ કાઢેલો. તે જેમ તેમ ગાડું ગબડાવે એમાં નારદી ને તેના બે છોકરા, પેલા બે પોતે અડધું ખાય ને આદિવાસીને ખવડાવે એવા કહી ગોરાણી ઘરકામે વળગ્યા. પાણિયારું સાફ કરતા વળી આગળ બોલ્યા, ગણેશ શાસ્ત્રીની ને સુરેનની ભાઈબંધી પાકી, એટલે વનિતાની છોકરી ગ્વાલિયરની મોટી નિશાળે ભણી. એ ભણી તોય પછી અહીંયા જ આવીને રહી. ગોરાણીએ કામ પૂરું કરીને મારા સામે બેસતા પૂછ્યું, રાત રોકાવાનો છે તો રોકાઈ જા, કાલે વૈદરાજ આવશે. કાલે વૈદરાજ આવશે? મેં પૂછ્યું. નહીં આવે, એને તો બે દિવસ થશે જ, કદાચ ત્રણ પણ થાય, પણ તું આવ્યો તો રોકાઈ જા. ના, મેં કહ્યું, જઉં ફરી ક્યારેક આવીશ, પાછો એકલો છું અને રસ્તો લાંબો છે. બીતુને સાથે લાવવો હતો ને, ગોરાણીએ કહ્યું. પછી હસીને બોલ્યા, એ બે ભાઈ આવે તો ભેગા જ આવે, નામે એવા પાડ્યા છે બીતુબંગા, બોલીને તો એ એક જ નામ બોલતા હોઈએ એવું લાગે, કહેતા ગોરાણીનો સ્વર આદ્ર થયો. તેમણે આગળ કહ્યું, અને એમણે આગળ શું કહ્યું એ આપણે જાણીશું. નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: મિતુભંગા બોલીએ તોય એક જ નામ બોલતા હોય એવું લાગે, કહેતા ગોરાણીનો સ્વર આદ્ર થયો. તેમણે આગળ કહ્યું, ને છે એવું ભાઈ, બે જીવ એક જેવા છે. નારદી મરી ગઈ, વનિતા નહીં, છોકરી કોલેજ ભણી, બંગો માળ 3 વર્ષનો. આ તમારા વૈદરાજ છોકરાને તેડવા ગયેલા કે અહીંયા લાવીને રાખું તો દવા ખાંડવા બાંધવામાં મદદરૂપ થાય અને છોકરા પણ રખડે નહીં, પણ માળા ન આવ્યા. બીતુએ મા ઉછેરે એમ બંગાને ઉછેર્યો. એને કેળમાં તેડીને જંગલમાં ભટકા કરે અને ક્યાંક જગ્યા ભાળી નથી કે છીણી હથોડા લઈને બેસે કાંક બનાવવા. ગોરાણીની વાતો સાંભળવાની મજા પડતી હતી, પણ મારે મોડું થતું હતું. વનિતાના આટલા ઉલ્લેખ પછી પણ તે ક્યારે ને ક્યાં ચાલી ગઈ તે વાત ન આવી તેવી મને નવાઈ લાગી અને થોડો વસવસો પણ રહ્યો. વૈદરાજ આવે ત્યારે ફરી આવીશ કહીને મેં રજા લીધી. પાછા ફરતા કોઈ વાહન ન મળ્યું. અંતે એક ડિલિવરી વેન ભાડે કરી ડ્રાઈવર પાસે બેઠો. એ પણ કેવો આનંદી હતો. રસ્તામાં કોઈ આદિવાસી મળે કે કોઈ પણ જતું આવતું મળે તો હાથ ઊંચો કરે, પછી મને કહે, મોજ મેં આવેંગે એ લોગ, સોચેંગે આજ ડ્રાઈવર સાહેબ અને હમકો સલામ કરી. સાતવા મોડે મને ઉતારતું ગયો અને કહે, સલામ કે જઈયો, પછી મજાકમાં કહેતો હોય તેમ કહે, શેર હોતે હૈ ઇસ જંગલ મેં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજી અંજલિની સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. શંકર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.